નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે. કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું.

0: ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.
1: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
2: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં. પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
1: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
2: રેડિયો પાલનપુર 90.4 FM.

સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો બાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા.

0: અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમની આ શૃંખલામાં આપણે છેલ્લે ભગવદ્ ગીતાનો ત્રીજો અધ્યાય જોઈ રહ્યા હતા. છેલ્લે આપણે ત્રીજો અધ્યાય, જેને ગીતામાં કર્મયોગ તરીકે ઓળખાવવામાં આવ્યો છે, એને આપણે ગઈ છેલ્લી શ્રેણી વખતે પૂરો કર્યો છે. હવે આજે આપણે ચોથા અધ્યાયથી શરૂઆત કરવાના છીએ. આમ તો ગીતાને કર્મયોગ શાસ્ત્ર જ કહ્યું છે તિલકજી જેવાએ. મુખ્યત્વે કર્મયોગની વાત ચાલે, કર્મયોગ એ આખી વિદ્યા છે એમ કહીએ તો ચાલે. કર્મયોગ વિદ્યાની વાત આપણે કરતા જઈએ છીએ. તો ત્રીજા અધ્યાયમાં જે કંઈ કહ્યું એનાથી ચોથા અધ્યાયમાં થોડા આગળ વધવાના છે, અને જરા વધારે સારી રીતે એનો એજ ગીતાના કર્મયોગની વિદ્યાનો મર્મ આપણને સમજાવવાનો પ્રયત્ન કરવાના છે ગીતાના આ ચતુર્થ અધ્યાયની અંદર. તો ગીતાનો ચતુર્થ અધ્યાય એ રીતે શરૂ થાય છે કે આ જે કર્મયોગ શાસ્ત્ર વિશે હું તને વાત કરું છું તે કોઈ નવી વાત નથી, કે આજે જ આ વાત તને કહું છું એમ પણ નથી. આ સનાતન છે, અને સનાતન છે એટલા માટે કે આ સૃષ્ટિના આરંભથી શરૂ થઈને આજ સુધી આપણા સુધી સતત પહોંચી છે. આ તો હું ફક્ત એનું નવીનીકરણ કરું છું, તમને તને ફરીથી એ સમજાવવાનો પ્રયત્ન કરું છું. એટલે આ જે ગીતાનો કર્મયોગ છે એ હકીકતમાં તો કર્મયોગની વિદ્યા છે. કર્મ છે ને એ તો સતત ચાલુ છે. પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યારથી કોઈ ને કોઈ કર્મ, કોઈ ને કોઈ વિદ્યા ચાલુ છે, એ સૃષ્ટિનો ભાગ છે. અને યોગ છે એ તમારો ભાગ છે વ્યક્તિનો. તો કર્મ યોગ વિદ્યા કે કર્મયોગ શાસ્ત્ર, આ શાસ્ત્ર કઈ આજે નવે નવું હું કૃષ્ણ અર્જુન નામના સાધકને કહી રહ્યો છે એમ નથી. આ તો પરાપૂર્વથી ચાલ્યું આવ્યું છે. ચોથા અધ્યાયના પહેલા જ શ્લોકમાં એમ કહેવાયું કે ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ. ત્યાં કૃષ્ણ એટલે પરમાત્મા તત્વ તો આવ્યું જ, અહમ હું મેં આ જે યોગ છે એની વાત પહેલા કરી છે. ક્યારે? વિવસ્વતે, વિવસ્વાન ને આ વાત કરી છે, સૂર્ય ને આ વાત કરી, વિવસ્વાને મનુ ને આ વાત કરી, મનુએ અક્ષવાકુ ને આ વાત કરી. આમ આ છેક સૃષ્ટિના આરંભથી શરૂ કરીને ક્રમશઃ ચાલતો રહેલો યોગ છે. એટલે યોગ શાસ્ત્ર કોઈ નવું શાસ્ત્ર છે નહીં. એના માટે એક સરસ શબ્દ આ શ્લોકમાં વપરાયો છે, અવ્યયમ. આ અવ્યય છે, અવ્યય છે એટલે એનો વ્યય થતો નથી, એનો નાશ થતો નથી, એવું આ શાસ્ત્ર છે. નવે નવું કઈ નથી. સૂર્યને કહ્યું, સૂર્યએ મનુને કહ્યું, મનુ આવે એટલે માનવ સૃષ્ટિનો આરંભ આવી ગયો, જાગતિક સૃષ્ટિનો આરંભ આવી ગયો વિવસ્વાનથી. વિવસ્વાનને કહેવાયું, વિવસ્વાને મનુને કહ્યું, મનુએ ઇક્ષ્વાકુને કહ્યું, અને આપણે આગળ જોઈ ગયા છે એમ જનક આદાયઃ, એ શબ્દો તો જોયા જ છે, જનક વગેરે રાજાઓ સુધી આ યોગ શાસ્ત્ર પહોંચ્યું છે. આ યોગ વિદ્યાની વાત નવી નથી. અવ્યય છે, અવિનાશી છે, ક્યારથી શરૂ કરીને ચાલે છે હું તને ફક્ત જરા સારી રીતે સમજાવી રહ્યો છું, એટલું જ. મજાની વાત છે, તમે જુઓ.

આજે ક્રમ આપ્યો ને એ ક્રમમાં છે એ બધા ગૃહસ્થો છે, કોઈ સંન્યાસી નથી, કર્મ છોડીને ભાગી ગયેલા નથી, કોઈ બ્રહ્મચારી નથી, બધા જ ગ્રહસ્થી છે. ગ્રહસ્થ જ ધર્મને જાળવી રાખનાર હોય છે. એટલે

બધાજ કાર્યો કરવાના અને નિષ્કામ ભાવે કરવાના. સંન્યાસી જેને કશું પોતાનું છે જ નહીં એ એમ કે મારું પોતાનું નથી, હું તો એ સરળ છે. અઘરું છે ગૃહસ્થ માટે છે, પણ ગૃહસ્થ જ આગ્રહ કરી શકે અને પાછા જેમને લીધા એ બધા શ્રેષ્ઠ છે, સામાન્ય નથી. મનુ, ઇક્ષ્વાકુ, ઇક્ષ્વાકુ એટલે ભગવાન રામના પૂર્વજ, આ બધા શ્રેષ્ઠતમ લોકો છે. એટલે ત્રીજા અધ્યાયમાં જે વાત કરી ને લોક સંગ્રહની, એ તો આવી જ ગયું. કારણ કે દરેક માણસ શું કરે છે, શ્રેષ્ઠનું અનુકરણ કરે છે. જે પોતાના કરતા શ્રેષ્ઠ છે એ જે પ્રમાણે વર્તતો હોય એ પ્રમાણે દરેક માણસ પોતે એનો રહેવાનો પ્રયત્ન કરે છે. એટલે આ જે શ્રેષ્ઠ માણસ છે એ પોતાની જાતને આદર્શભૂત બનાવે છે. તો અહીંયા એવા શ્રેષ્ઠ માણસો લીધા, પાછા ગ્રહસ્થો લીધા, અને ત્રીજી વસ્તુ રાજાઓ લીધા, ક્ષત્રિયો છે, ક્ષત્રિયો લીધા. આ ક્રમની અંદર આ જે યોગ શાસ્ત્ર છે એ ચાલતું આવ્યું છે, એ અવ્યય છે, એ અવિનાશી છે. આજે જે કહેવાય છે તે ખરેખર તો કશું નવું નથી, પણ સમયના ગાળાની અંદર ધીમે ધીમે ધીમે કોઈ વસ્તુ વિસરાઈ જાય, હોવા છતાં ન દેખાય એવું બને, એવું બન્યું છે. કારણ કે તું રાજા છે, તું શ્રેષ્ઠ છે. અહીંયા રાજાનો શબ્દ વપરાય ને ત્યારે ક્ષત્રિયો એવો અર્થ લેવો જોઈએ આપણે. જે રાજ કરે તે રાજા એવો અર્થ નહીં, ક્ષત્રિય તે રાજા. રાજ્ઞા શબ્દ હંમેશા, રાજાનો શબ્દ હંમેશા ક્ષત્રિયોના માટે વપરાયો છે. તો આ શ્લોક આપણને એમ કહે છે કે આ જે જ્ઞાન છે તે મેં એટલે પરમાત્મ તત્વે, અને જ્યારે જ્ઞાન કહ્યું ત્યારે શબ્દોમાં કહ્યું એ જરૂરી નથી, જ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય. એ પ્રાદુર્ભાવ સૌથી પહેલા સૂર્યને થયો હોય, તે પછી એને મનુમાં એ પ્રાદુર્ભાવ પહોંચાડ્યો હોય, મનુએ ઇક્ષ્વાકુને કહ્યો, ઇક્ષ્વાકુએ પછી પોતાની પરંપરામાં આ ચાલુ રહે એ પ્રમાણે પ્રયત્ન કર્યો. ગૃહસ્થાશ્રમમાં રહીને પ્રયત્ન કર્યો, પોતાના બધા કર્તવ્ય કર્મોને નિભાવતા નિભાવતા કર્યો. આખરે કર્તવ્ય કર્મોને નિભાવવા અને નિષ્કામ રહેવું એ જ તો એનો સાર છે. એ રીતે કહ્યો અને એ રીતે આ જે જ્ઞાન છે કે આ જે શાસ્ત્ર છે કે આ જે વિદ્યા છે તે સતત આ ક્રમથી ચાલુ રહી છે. એવમ પરંપરા પ્રાપ્તમ ઇદમ, બીજા શ્લોકમાં કહે છે કે આ પ્રમાણે આ પરંપરા પ્રાપ્ત છે, પરંપરાથી ચાલુ આવ્યું છે. અને પરંપરા ક્યારથી શરૂ થઈ, તો કે સૃષ્ટિના આરંભથી. જ્યાંથી સૃષ્ટિનો આરંભ થયો ત્યાંથી કર્મયોગનો આરંભ થયો. કારણ હમણાં જ મેં કહ્યું કે કર્મ એ તો સૃષ્ટિનો ભાગ છે અને યોગ એ વ્યક્તિનો ભાગ છે, અને વ્યક્તિ સમષ્ટિ મળીને આ કર્મયોગ બને છે. તો આ કર્મયોગનો આરંભ તો સૃષ્ટિના આરંભની સાથે થયેલો છે. એવમ પરંપરા પ્રાપ્તમ, એમાં રાજર્ષયો વિદુહુ, રાજર્ષિઓ એને આ પ્રમાણે જાણે છે. રાજર્ષિ નો શબ્દ કેવો સરસ વપરાયો છે, રાજર્ષિ. રાજા ખરો અને ઋષિ એ ખરો. ઋષિ બ્રાહ્મણ જ હોય જરૂરી નથી, જન્મે બ્રાહ્મણ જન્મે ક્ષત્રિય એવી વાત તો છે જ નહીં પૂર્વમાં. તો રાજા હોવા છતાં ઋષિ એ રાજર્ષિ. આ બધા રાજર્ષિઓ જે થયા, કારણ કે એ રાજર્ષિઓએ શું કર્યું છે, પોતાનું જીવન એ ફક્ત પોતાને માટે જીવ્યા નથી, માત્ર પોતાને માટે જીવે. એને આપણે બીજો વ્યક્તિ કહીએ કે જે કંઈ કહેવું હોય તે કહીએ, પણ આ લોકો કેવળ પોતાને માટે જીવ્યા નથી. જો જીવ્યા છે તો બીજાને માટે જીવ્યા છે. જો રાજા તરીકેનું કર્તવ્ય નિભાવવાનું હોય તો એ મારા રાજ્યની પ્રજાને કઈ

સુખી કરું એવા મારે કર્મો કરવાના. જો મારે પ્રજાનું શ્રેષ્ઠ કરવું હોય તો અંગત રીતે મારું સર્વસ્વ ત્યાગ કરવો પડે તો કરવાનો. ઉત્તરામચરિતમાં રામ એમ કે સ્નેહમ દયામ ચ સૌખ્યમ ચ યદિ વા જાનકીમ અપિ આરાધનાય લોકસ્ય મુંચતો નાસ્તિ મે વ્યથા. આરાધનાય લોકસ્ય, મારા વ્યક્તિગત જીવન માટે નહીં, મારા વ્યક્તિગત જીવન માટે સીતાથી નજીક કોઈ નથી મને ખબર છે, પણ મારું જીવન મારા માટે નથી. યુક્ત પ્રજાના મનોરંજને સ્યુ એવો આદેશ હતો વશિષ્ઠનો. તો વાત આ છે કે પોતાને માટે જીવ્યા નથી, સમષ્ટિને માટે જીવ્યા છે, માટે ઋષિ છે. અને ક્ષત્રિય કર્મ કર્યું છે, ક્ષતા ત્રાયતે ઇતિ ક્ષત્રિયઃ, એટલા માટે ક્ષત્રિય છે. અને એટલા માટે બેને ભેગા કરીને શબ્દ બન્યો રાજર્ષિ. આ બધા રાજર્ષિઓ યોગીઓ છે, ગૃહસ્થાશ્રમમાં રહેલા યોગીઓ છે, કર્મયોગીઓ છે. તો કહે છે કે આ જે પરંપરા પ્રાપ્ત જ્ઞાન છે અથવા આ જે પરંપરા પ્રાપ્ત શાસ્ત્ર છે તે આ રાજર્ષિઓએ પોતે જાણ્યું અને એ પ્રમાણે એ વર્ત્યા, અને એમનું જોઈને બીજાઓ એ પ્રમાણે વર્ત્યા. પણ સમય બહુ બળવાન છે, અને સમય બળવાન હોવાને કારણે સમયના પ્રતાપથી કાલેન, કાળ જબરજસ્ત વસ્તુ છે, કાલેન કાલના પ્રભાવથી સમયના પ્રભાવથી આજે આખો યોગ નો હતો એ થોડું વિસ્મૃતિમાં ચાલ્યું ગયું. એટલે કહે છે કે સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ. આ યોગ જે છે એ સમયને કારણે અહીંયા શબ્દ વાપર્યો નષ્ટ. આપણને પ્રશ્ન થાય કે પહેલા શ્લોકની અંદર લખ્યું અવ્યયમ અવિનાશી છે અને અહીંયા લખે કે નષ્ટ, તો આ વિરોધાભાસ ના થયો? જો અવ્યય હોય તો એનો નાશ ના થાય, અને નાશ થાય તો અવ્યય ના હોય. તો અહીંયા નષ્ટ શબ્દનો અર્થ વિસ્મૃત હોય એવો લેવો જોઈએ. જેમ અગ્નિ છે પણ એના ઉપર રાખ વળી ગઈ હોય તો આપણને અગ્નિ દેખાતો નથી, દેખાય છે તો રાખ દેખાય છે, પણ એનો અર્થ એ નહીં કે અંદર સ્ફુલ્લિંગ નથી. અંદર અંગારો તો છે, પણ એ અંગારાની ઉપર રાખ વળી ગઈ છે. એ રાખ શેનાથી વળી? સમયથી. સમય વ્યતીત થતો ગયો તેમ જે પેલી યોગની જીવન શૈલી હતી એ જીવન શૈલી ધીમે ધીમે વિસરાતી ગઈ, અને વિસરાતા વિસરાતા આજે જે પરિસ્થિતિ છે, અને આજે જે પરિસ્થિતિ છે એમ કહે છે. એટલે આપણે મહાભારત કાળ સુધી જવું પડે, આજથી 5000 વર્ષ પહેલા સુધી જવું પડે. ત્યારે પણ જો આ પરિસ્થિતિ હતી તો આજે શું હોય? તો કહે છે કે કાલે ને સમયના પ્રભાવથી આજે યોગનું જ્ઞાન જે શાશ્વત છે, જે નિત્ય છે, જે અવિનાશી છે, તે વિસ્મૃતિના ગર્તની અંદર છુપાયું. તો એવમ પરંપરા પ્રાપ્તમ, આ પ્રમાણે પરંપરાથી પ્રાપ્ત થયેલું, જો પ્રાપ્ત અને નષ્ટ બે શબ્દો છે એક જ શ્લોકમાં, એવમ પરંપરા પ્રાપ્તમ, આ પ્રમાણે પરંપરાએ પ્રાપ્ત થયેલું યોગ શાસ્ત્ર એ કાલેન સમયના પ્રભાવને કારણે, કાલેનની સાથે શબ્દ વાપર્યો છે મહતા, કાલ મહાન છે અથવા મોટો છે, લાંબો સમય છે, ઘણા લાંબા સમયને કારણે આજે યોગ એ ધીરે ધીરે ધીરે ધીરે વિસ્મૃતિને પામ્યો છે. યોગો નષ્ટ પરંતપ, જે વિસ્મૃતિમાં આવી ગયો છે, જેની ઉપર રાખ વળી ગઈ છે. તને આ પ્રશ્ન થયો કે મારે યુદ્ધ ન કરવું જોઈએ, એનું કારણ જ એ છે કે યોગ શાસ્ત્ર ને તું ભૂલ્યો ભાઈ, તું રાજા છે અને આ પરંપરા પ્રાપ્ત જ્ઞાન તારા સુધી નથી પહોંચ્યું, એટલે તને આ પ્રશ્ન થયો, અને એટલે હું તને કહું. તો કહે છે કે સ એવ અયમ, તે જ આ યોગ શાસ્ત્ર, એ હું તને કહું છું કે જે હકીકતમાં

પુરાતન છે અને છતાં અર્વાચીન છે. પુરાતન છે અને અર્વાચીન છે એટલે કન્ટિન્યુઅસલી સતત ચાલ્યા કર્યું છે. આજે પણ માં ગંગા પ્રવાહમાન છે અને ભગવાન રામના વખતમાં પણ પ્રવાહમાન હતી. કૃષ્ણ પણ યમુનામાં નાહ્યા હતા અને આપણે પણ યમુનાના જળની અંદર કદાચ દિલ્હી જઈએ તો નાહીએ કે મથુરા જઈએ તો એ એ એ પુરાતન પણ છે અને અર્વાચીન પણ છે. સવાલ આપણી માન્યતાનો છે. આપણે એને ગંગાજળ માનીએ તો એ ગંગાજળ છે, નહીં તો વહેતું પાણી. તો વાત એ છે કે આ જે પુરાતન છે, જે શાશ્વત છે, એ જ યોગની વાત હું તને અત્યારે કહું છું. ગમે તેને ના કહેવાય, આ જ્ઞાનના માટે ગમે તે યોગ્ય નથી. આપણે પેલા અધ્યાય વખતે આ વસ્તુ જોઈ છે. અડાડ અક્ષૌહિણી સેનાની અંદર થી એક જ માણસ પસંદ કર્યો કૃષ્ણે. ધર્મરાજ યુધિષ્ઠિરને ના કહ્યું ને ત્રિકાળ જ્ઞાની સહદેવને ના લીધો વચ્ચે. એના માટે જે યોગ્ય હોય તેને એ વાત થાય તો કે તું યોગ્ય છે. ભક્તોસી મે સખા છે રહસ્યમ હે તદ ઉત્તમ. આ તો રહસ્યની વાત છે, નહીં તો ખોવાયું જ ના હોત, લુપ્ત થયું ના હોત, ગુપ્ત થયું ના હોત. તો આ જે ગોપનીય રહસ્ય છે યોગ શાસ્ત્ર, એ તને કહું છું કારણ કે તું ભક્તોસી, કારણ કે તું ભક્ત છે. ભજની આ ગાય એ ભક્ત નહીં, હાથમાં મંજીરા લઈને શ્રીરામ જય રામ જય જય રામ કરે એ ભક્ત નહીં, કાલા વેલા કરતા હોય ભગવાનની આગળ એ ભક્ત નહીં. જેની અંદર ભક્તિનું પ્રાબલ્ય છે, જેની અંદર ક્ષમતા છે એ ભક્ત. તો ભક્તોસી, અને એના કરતા મોટી વાત છે તે છે મે સખા ચેતી, અને મારો મિત્ર છે. મિત્ર કોનો? સખા ચેતી, અને તું મારો પાછો મિત્ર છે, મારો સખા છે. જે સાક્ષાત ઈશ્વરનો સખા હોય, જે સાક્ષાત ઈશ્વરનો મિત્ર બની શકે એની યોગ્યતા કેટલી? આપણા મારા ને તમારા પરિચિતો ઘણા હોય, ઓળખીતાઓ અસંખ્ય. કંકુત્રી લખવા બેસીએ ત્યારે નામ યાદ કર્યા કરીએ. પરિચિતો અસંખ્ય, પણ મિત્ર કેટલા? સમાન હૃદય હોય તો એ મિત્ર બની શકે, અને તો એનામાં કૃષ્ણની વાતને સમજવાની યોગ્યતા પણ પેદા થાય. ગમે તેની વાત નથી આ. સખા, મારો સખા છે. સખા હોય, મિત્ર હોય, તે મિત્રને સમજી શકે. બાકી તો એમ કે રેવા દે ડાપણ ડોળવાનું, અમને ખબર છે એમ કહી શકે. પણ અભિન્ન હૃદય જે હોય તે મિત્ર થાય. એટલે તું મારો સખા પણ છે અને ભક્ત પણ છે. ભક્તોસી મે સખા ચેદી, એટલા માટે તને મારે આ જ્ઞાન કહેવાનો ઉત્સાહ મારામાં આવ્યો, એટલે હું તને આ જ્ઞાનની વાત કહી રહ્યો છું. આ રહસ્ય છે, ઉત્તમ રહસ્ય છે, ઉત્કૃષ્ટતમ જ્ઞાન છે, અવિનાશી જ્ઞાન છે, પુરાતન જ્ઞાન છે, અને એનાથી જ આપણા જીવનને આપણે ઘડવાનું છે એવું

આજ એક જ્ઞાન જે યોગ ની વાત હું તને કરું છું તે યોગ શાસ્ત્ર હું નવેસર થી આજે તને કહું છું એવું નથી, એ તો પુરાતન છે, એ તો પ્રાચીન છે, છેક સૃષ્ટિની સંરચનાની સાથે શરૂ થયેલું જ્ઞાન છે, પણ એ લુપ્ત થયું છે. તો હું તને યાદ કરું, યોગ્ય માણસોએ યોગ્ય રીતે એનું પાલન કરીને અત્યાર સુધી લાવ્યા છે, અજાણપણે પણ છે અંદર છુપાયેલું, એ જ્ઞાન હું તને અત્યારે તારી સમક્ષ કહી રહ્યો છું. પણ અર્જુન આખરે તો માણસ છે, જયારે જ્ઞાન થાય ત્યારે થાય, પણ અત્યારે એના મનની અંદર પેલા પ્રશ્નો ચાલુ છે કે આવું કેમ, આમ ના કરીએ તો ના ચાલે, આનું શું, એવા પ્રશ્નો એને ચાલે છે. એમાં એક પ્રશ્ન એને એ વખતે પણ થયું કે ભાઈ તમે એમ કહો છો કે મેં સૂર્યને આ જ્ઞાન આપ્યું, અલે ભરા માણસ, તમારો તો જન્મ હમણાં જન્માષ્ટમી એ થયો તો મને ખબર છે, અપારમ ભગવતો જન્મ, તમારો જન્મ તો હમણાં વર્તમાન.

દેવકીના ગર્ભમાં થયો છે, વ્રજમાં ગયા તમે, જેલમાં જન્મ થયો હતો, મને ખબર છે, બધાને ખબર છે. તો હે કૃષ્ણ, તમારો જન્મ તો અપારમ હમણાંનો છે, અર્વાચીન છે, બધા ઓળખે છે. અને તમે વાત કરો છો વિવસ્વાનની, સૂર્યનો જન્મ લક્ષ સહસ્ત્ર વર્ષ પહેલા, તો આ બેનો મેળ કેવી રીતે પડે? અપારંભ હતો જન્મ, તમારો જન્મ વાસુદેવ કૃષ્ણ તરીકે હમણાંનો છે, અને પરમ જન્મ વિવસ્વત, અને સૂર્યનો જન્મ તો કથમે તદ્વિજાનીયામ. તો આ વાત તમે મને કહો છો, પણ હું સમજુ કેવી રીતે? તમે કહ્યો તો સૂર્યને, તમે આ યોગ સૂર્યને કયો પહેલા, એવું તમે હમણાં કહ્યું, પણ કેમ કરીને માની શકાય? કારણ કે હું તો તમને ઓળખું છું. આપણો કોઈ મિત્ર આપણને કે કે આજથી 4000 વર્ષ પહેલા મેં અમુક ને આમ કહ્યું હતું, તો આપણે કે રહેવા દે ભાઈ, તું 4000 વર્ષ પહેલાની ક્યાં વાત કરે છે? કારણ કે તું તો હતો જ નહીં, હું એ નતો. આ સામાન્ય સમજણની વાત છે, વ્યવહારની વાત છે. વ્યવહારની વાતથી ઉપર ગીતાએ જવાનું છે, એટલા જ માટે આ વ્યવહારિક પ્રશ્ન આવ્યો. કારણ કે આ વ્યવહારિક માંથી અવ્યવહારિક અને આ ભૌતિક માંથી ચેતસિક વિશ્વની અંદર આપણને એમણે લઈ જવા છે. એટલે એને કહ્યું કે અપરંભ હતો જન્મ, તમારો જન્મ તો હમણાં થયો એ, અને પરમ જન્મ વિવસ્વત, અને વિવસ્વાન સૂર્યનો જન્મ એ તો પરમ, એની તો કોઈને ખબર ના હોય એટલા વર્ષો જૂનો છે.

પહેલા આદિકાળની અંદર તમે વિવસ્વાન ને કયો હતો એમ હું કેવી રીતે જાણું? આ તો તમે મને મૂંઝવણમાં મૂકી રહ્યા છો, કારણ કે આ એક બાજુ તમે આ બધી વાત કરતી વખતે એમ કહો કે આ તો અનાદિકાળથી ચાલ્યો આવે છે અને હું જ એનો કેનાર પણ હતો, અને તમે આજે મને પણ કહી રહ્યા છો. મારી તો જન્મ તારીખે મને યાદ છે. અને તમે હમણાં તો આ કથમ એ તદ્વિજાની આમ આ હું કેવી રીતે જાણી શકું? આ વાત ને સાચી માનવી કેવી રીતે? મારે તો એમ કેવું પડે મિત્ર તરીકે ગપ્પા મારવાનું રહેવા દે ભાઈ, પણ પેલો ભક્ત છે અને સખા છે એટલે ગપ્પા મારવાનું રહેવા દે એમ નથી કેતો. એ કે છે કે આમાં કઈક રહસ્ય છે. છેલ્લા શ્લોક માં કહ્યું હતું કે આ રહસ્ય મેં કહ્યું હતું. આ રહસ્ય શબ્દ તો છે ત્યાં, તો એને ખબર છે કે આમાં રહસ્ય છે. આમ સાદી વ્યવહારની વાતોથી રહેવા દે, હવે ગપ્પા મારવાના બંધ કર હવે નથી, કારણ કે ત્રણ અધ્યાય સુધી જે જ્ઞાન આવ્યું છે એનામાં સમજી ગયો છે કે આમાં કઈક વાત ગહન છે. પણ તોય પ્રશ્નો તો છે, કારણ કે પોતે માણસ છે, તાર્કિક માણસ છે, બુદ્ધિશાળી માણસ છે, તો એનો તર્ક તો એને સમજાવવા દેતો નથી કે મારો તર્ક તો મને એમ કે છે કે પોતે પોતાના જીવનકાળમાં પોતે બીજાને કંઈક કહી શકે. તમારા જીવનકાળની મને ખબર છે, મારા જીવનકાળની મને ખબર છે, અને સૂર્યના જીવનકાળની આપણને કોઈને ખબર નથી. તો આ સૂર્યના જીવનકાળની વાત કરતી વખતે તમારા જીવનકાળની વાતની અંદર આવીને મારે કેવી રીતે સમજવું કે તમે સૂર્યને આ જ યોગની વાત જે તે વખતે કરી હતી? મુશ્કેલ છે આ સમજવું, એટલે મને આ દ્વિધામાંથી બહાર કાઢો. આ કેવી રીતે બને?

0: મુશ્કેલ છે, પ્રશ્ન બહુ સરસ છે, આપણને બધાને થવો જોઈએ એવો પ્રશ્ન છે. કારણ કે અહીંયા તો કૃષ્ણ માનવની જેમ ઉપદેશ આપી રહ્યા છે, એટલે આ પ્રશ્નને સમજવો પણ જરૂરી છે. આપણે આ શૃંખલાના હવે પછીના મણકાની અંદર ભગવાન કૃષ્ણનો જે ઉત્તર છે એને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. આજે અહીંયા આપણે સમાપ્ત કરીએ.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત. સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: અરે, આ ગામડાઓમાં પણ પ્રોડક્ટ ને પહોંચાડવી છે અને મારે તો આ પ્રોડક્ટ ને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
2: તો પછી આ પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
1: અરે, એ તો કેટલું મોંઘું થઈ જશે.
2: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
1: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
2: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ.
1: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર કે પછી સોશિયલ મીડિયા ના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
2: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 95-12-99-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.
2: શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સઅપ નંબર પર 9592966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

દીકરી વિશેની વાત કરવી એટલે નદી ને પાનેતર પહેરાવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે.

દીકરી થી દાદી માં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઉભી કરી છે.

0: કાર્યક્રમના પ્રાયોજક છે મહિલા કલાનિધિ ટ્રસ્ટ બનાસકાંઠા.
1: હેલો પાલનપુર, રેડિયો પાલનપુર 90.4 FM, અને હું રશ્મિ હાડા. દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં આજે આપણે આસ્થા ગોસ્વામી, ઇન્ટરનેશનલ યોગા ચેમ્પિયનને મળીએ. હેલો આસ્થા.
2: હેલો
1: આસ્થા, તમે 7 વર્ષના હતા ત્યારથી, એટલે કે ખૂબ જ નાની ઉંમરથી યોગની અંદર પ્રાધાન્ય મેળવી રહ્યા છો અને અનેક સિદ્ધિઓ મેળવી છે, તો આ નાની ઉંમરમાં યોગમાં જવાનો વિચાર ક્યાંથી આવ્યો?
2: હું જયારે નાની હતી ત્યારે તાલુકામાંથી મેં સ્ટાર્ટ કર્યું, તાલુકા જિલ્લો, અને એમ કરતા કરતા નેશનલ સુધી અને એનાથી પણ આગળ ઇન્ટરનેશનલ સુધી પહોંચી, ત્યારે મારો પહેલી વખતે જ પ્રથમ નંબર આવ્યો હતો, જે ગાંધીનગર કોબા ખાતે મારી હતી, ઇન્ડિયા તરફથી હું રમી હતી.
1: એટલે કે તમે ધીમે ધીમે આગળ વધતા ગયા અને તમારી જે સિદ્ધિઓ વધી એ પ્રમાણે યોગમાં વધારે આગળ જવાના વિચારો સિદ્ધ થયા. ખુબ સરસ. યોગમાં સૌથી પહેલા ગોલ્ડ મેડલ આપને ક્યારે મળ્યો?
2: મને સૌથી પહેલા ગોલ્ડ મેડલ નેશનલમાં બ્રોન્ઝ મળ્યો હતો જયારે હું અમદાવાદ ગઈ હતી ત્યારે, અને ઇન્ટરનેશનલમાં પણ મને પ્રથમ નંબર આવ્યો હતો ત્યાં મળ્યો હતો.
1: તો આજ સુધીના કેટલા ગોલ્ડ મેડલ અને મેડલો તમને મળ્યા છે?
2: આજ સુધીના મને 100 જેટલા.
1: શું વાત છે,
2: 100 જેટલા મળ્યા હશે મને.
1: સરસ. તમે 11 આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા છો અને યોગની આ સિદ્ધિઓ પ્રાપ્ત કરો છો, તો આ અભ્યાસની સાથે યોગને કઈ રીતે હેન્ડલ કરી શકો છો?
2: એ હું જ્યારે સવારે 1 કલાક અને સાંજે 1 કલાક એવી રીતે હું પ્રેક્ટિસ કરું છું, અને જ્યારે સ્પર્ધા આવે એ સમયે હું સવારે 2 કલાક અને સાંજે 2 કલાક પ્રેક્ટિસ કરું છું. એવી રીતે હું મારું ભણવાનું અને યોગ પણ સારી રીતે કરી શકું.
1: આ રિધેમેટિક યોગમાં પણ તમે ખૂબ સુંદર દેખાવ કર્યો છે અને એમાં પણ સિદ્ધિ મેળવી છે, તો આ રિધેમેટિક યોગ એટલે શું?
2: આ રિધેમેટિક યોગ એટલે કે આપણે ડાન્સ ઉપર યોગા કરવાના, તેની અંદર 2 અને 30નો ટાઈમ હોય છે. 2 અને 30ના ટાઈમમાં આપણે આગળનું આસન, પાછળનું આસન, કમરનું આસન, બેકવર્ડનું આસન, એવી રીતે વિવિધ પ્રકારના 5 આસન અને 18 આસન આપણે કરવાના હોય છે,
1: અને એ પણ ડાન્સની સાથે.
2: હા,
1: સરસ. આપની સાથે ગોસ્વામી કિરણ ગિરી આપના પિતા છે અને એમણે પણ તમને ખૂબ સપોર્ટ કર્યો છે યોગની બાબતમાં, અને તેઓ પણ એક વ્યાયામ શિક્ષક છે, તો એક એવા પિતાના તમે દીકરી છો કે જેમણે યોગમાં અને સ્પોર્ટ્સ લેવલે ખૂબ સારી નામના પણ મેળવી છે, તો એવા આપણે કિરણ ગિરી જીને મળીએ. નમસ્કાર.
3: નમસ્કાર બેન.
1: આપની દીકરી આસ્થા, જેણે યોગમાં ખૂબ સારું નામ મેળવ્યું છે અને અનેક લોકો એને યોગના નામથી અને આસ્થાના સિદ્ધિઓથી ઓળખે છે, તો આપ એ બાબતે શું કહેવા માંગો છો?
3: એ બેન, જ્યારે નાની હતી ત્યારે ખૂબ જ તોફાની હતી. હું એકચ્યુઅલી એને એથ્લેટ બનાવવા માંગતો હતો, દોડ કૂદ ફેંકની અંદર એને તૈયાર કરવા માંગતો હતો, પણ બાળપણની અંદર એક અકસ્માતના લીધે એના પગનો અકસ્માતની અંદર પગનું ફ્રેક્ચર થયું અને એ અપંગ બની ગઈ. એની અપંગતા હું જોઈ ના શક્યો. એને લગભગ 1 વર્ષનો પાટો થયો, ત્યારબાદ એ શરૂઆતની અંદર અપંગ ચાલતી હતી. પછી એના અપંગતાને દૂર કરવા માટે મેં એને વિવિધ પ્રકારની કસરતો કરાવવાની શરૂઆત કરી. એ કસરતો કરાવતા કરાવતા હું યોગાસનની અંદર ઇન્વોલ્વ થઈ ગયો અને એ અકસ્માતના લીધે એ અકસ્માત આસ્થાની જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ બની ગયો, અને એના લીધે આજે આસ્થાના લીધે મને પણ સારી એવી નામના મળી છે. એટલે આજે અમે જે કંઈ છીએ એ આસ્થાના લીધે છીએ.

0: ખૂબ સરસ. જ્યાં પણ યોગ કોમ્પિટિશન હોય ત્યારે તમારી એની જોડે એચિવમેન્ટ કમ્પ્લીટલી રહેતો હશે અને એને સતત પ્રોત્સાહન મળતું રહેતું હશે. તો એક આવા પિતા અને તમે પણ ખોખોમાં ઇન્ટરેસ્ટેડ છો અને એક વ્યાયામ શિક્ષક છો, સાથે આપના આસ્થાનો ભાઈ પણ છે અને એ પણ સ્પોર્ટ્સમાં છે.
1: હા, એ પણ નેશનલ ચેમ્પિયન છે. શું વાત છે.
0: તો સમગ્ર ફેમિલી આખું સ્પોર્ટ્સ લેવલે ખૂબ જ ઉત્સાહી છે. સરસ. 7 વર્ષની આસ્થાની તમે જે વાત કરી કે 7 વર્ષથી આ ફિલ્ડમાં જોડાયેલી છે, તો આગળ ભવિષ્યમાં એનું તમે યોગ લેવલે શું વિચારી રહ્યા છો?
1: બેન, એને હું ભવિષ્યની અંદર યોગ શિક્ષિકા તરીકે એની કારકિર્દી વધુ સારી થાય એવા મારા પ્રયત્નો રહેશે. કારણ કે યોગ એ આપણી પરંપરા છે, આપણું મૂળ છે, ભારતીય સંસ્કૃતિનું મૂળ એટલે યોગ. અને જે વ્યક્તિ, જે સમાજ, જે દેશ એ પોતાના મૂળ સ્વરૂપને વળગી રહેશે તો આગળ ચોક્કસથી વધશે. એટલે અમે યોગાસનની અંદર જ આગળ વધવાનો પ્રયત્ન કરીશું.
0: સરસ. આસ્થા, યોગને જીવનમાં અનુસરીને સમાજમાં અત્યારની યુવા પેઢીને તું શું મેસેજ આપીશ કે યોગ કઈ રીતે જરૂરી છે અને યોગથી પણ તમારું ભવિષ્ય બનાવી શકાય છે?
2: હા, આપણે યોગથી આપણું ભવિષ્ય સારું બનાવી શકીએ. એના પહેલા આપણે યોગની નજીક જવું જોઈએ. ખાસ કરીને અત્યારથી મોબાઈલને આપણે આપણાથી દૂર રાખવો જોઈએ અને આપણે યોગની નજીક રહેવું જોઈએ, જેથી આપણે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય અને આપણે આગળ એવા વધી શકીએ, શરીર પણ તંદુરસ્ત રહી શકે.
0: આ યોગ જે જીવનમાં તમે અનુસરો છો, તો એ દરમિયાન તમારે ખોરાકમાં પછી કોઈ એવી જે કસરત, આ બધામાં તમે અત્યારના જનરેશનને શું કહેવા માંગો છો કે શું શું ધ્યાન રાખવું જોઈએ આ બાબતે?
2: આ બાબતે કે આપણે જમવાનું ઓછું રાખવું જોઈએ, ખાસ કરીને સવારે થોડું ઓછું જમીએ. અને એમાં ખાસ કરીને યોગા જ્યારે જે લોકો કરતા હોય છે, કે હું પણ યોગા કરું છું એવી રીતે, પણ સવારે આપણે 5 વાગે ઉઠીને યોગા કરવા જોઈએ. 5 વાગે આપણે રનિંગ કરીએ, એક્સરસાઇઝ કરીએ, એના પછી પ્રાણાયામ કરીએ. એવી રીતે આપણે પ્રાણાયામ કરતા રહેવું જોઈએ, જેનાથી આપણું શરીર પણ તંદુરસ્ત રહી શકે અને મન પણ, અને આપણે આગળ પણ વધી શકીએ.

0: સરસ. ગોસ્વામી કિરણ ગિરી, હું આપને પૂછીશ કે આસ્થાએ યોગમાં સિદ્ધિ મેળવી, તો વર્લ્ડ લેવલે પણ સિદ્ધિ મેળવી છે, તો એ કયા મેડલ્સ ને કયા એવા સિદ્ધિના સોપાન એને સર કર્યા છે?
1: આસ્થાએ થર્ડ લકુલિશ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ ની અંદર ગોલ્ડ મેડલ મેળવેલ છે. આ સિવાય એને દર વર્ષે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ તે ભાગ લઈ સુંદર દેખાવ કરે છે. ખેલ મહાકુંભ અંતર્ગત મિસ યોગિની ઓફ ગુજરાત લગાતાર 3 વર્ષ તે બની, તે અમારા માટે અને બનાસકાંઠા જિલ્લા માટે ખૂબ મોટી સિદ્ધિ કહેવાય. કારણ કે આપણે યોગાસન ફિલ્ડની અંદર ઘણા પાછળ હતા, પણ હાલ યોગાસનની અંદર બનાસકાંઠા જિલ્લાને સારા એવા નામ સાથે રાજ્ય કક્ષાએ જોવામાં આવતું હોય છે. આ સાથે હું તમને એ પણ કહેવા માંગીશ બેન કે આપણી શાળા મહાશાળાઓની અંદર વ્યાયામ અને આરોગ્ય શિક્ષણ અને સાથે યોગ શિક્ષણને ફરજિયાત બનાવવું જોઈએ અને અસરકારક બનાવવું જોઈએ, જેનાથી આપણું ભવિષ્યની પેઢી ખૂબ સારી એવી રીતે તૈયાર થાય, બાળકોની અંદર શિસ્ત સલામતીના સારા એવા ગુણો વિકસે અને ભવિષ્યની અંદર સારા નાગરિકો થાય, તો સમાજની ગુનાખોરી અને ઘણા બધા દૂષણો એ વ્યાયામના લીધે ઓછા થાય છે. તો વ્યાયામને શાળા મહાશાળાઓની અંદર ફરજિયાત બનાવાય એવો મારો લાગણી છે, મારો વિચાર છે.
0: સરસ. આસ્થા, તને યોગ સિવાય બીજા શેમાં શોખ છે?
2: મને યોગ સિવાય ચિત્રકલા અને સંગીતમાં વધારે શોખ છે.
0: એવું છે, એટલે યોગ શિક્ષણ અને સંગીત ચિત્ર આ બધામાં જ તને શોખ છે, અને સાથે સાથે જે વાત કરી એમ રિથેમેટિક એટલે કે ડાન્સની અંદર પણ તને શોખ છે. ભવિષ્યમાં જેમ તારા પિતાશ્રીએ કીધું કે એને યોગ ટીચર બનાવી છે, તો આ બાબતે યોગ ટીચરની સાથે તું કોને મોટિવેટ માનીશ, કે એવું કોઈ વ્યક્તિત્વ કે જેને તું ખૂબ જ પોતાની લાઈફમાં રોલ મોડલ માનતી હોય?
2: જે લજ્જા ગોસ્વામી રી, એને જોઈને જ મને ખ્યાલ આવે છે કે હું એને જેવી રીતે કર્યું અને અત્યારે એને બધા જ ઓળખે છે, એવી રીતે પણ મને પણ બધા ઓળખે અને હું પણ

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ભલે આજે અખંડ સરસ્વતીનો પ્રવાહ જોવા મળતો નથી, પરંતુ પુરાણોની વાતો માત્ર મિથક તો નથી જ. પુરાણોની શૈલી કોઈ પણ ઐતિહાસિક ઘટના કે વિચારને પ્રતીક તરીકે વર્ણવે છે અને આપણે તેને મિથક ગણી એમાંના સત્યને સ્વીકારવા અચકાઈએ છીએ. સરસ્વતીનો પ્રવાહ ક્યારે વહેતો હતો, ક્યારે ભૂમિગત, એમ સોમનાથ સુધી અખંડ હતો, હવે આજે આ બાબત સ્વીકારવામાં આવે છે. વડવા નળને માથા ઉપર રાખીને ભગવતી સરસ્વતી અહીં સુધી પહોંચ્યા એવી વાર્તા ઇતિહાસ, ભૂગોળ અને ભારતીય સંસ્કૃતિને સાંકળી લે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, એટલે કે આપણા ગુરુ. માતા સરસ્વતીની પ્રતિમા કે જેના મસ્તક પર વડવાનલ ભરેલો ગળો છે, તેવી ભારતમાં એક પ્રતિમા આજના અહલ્યબાઈના મંદિરમાં શિવલિંગની બાજુમાં છે. આ પુસ્તકના મુખપૃષ્ઠ પર તેને મુદ્રિત પણ કરેલ છે. દેવી સરસ્વતીને અસુરે અટકાવી હતી અને ઘડો હાથમાં લેતા એ સ્વયં બળી ગયેલો. આજે પણ આ ભૂમિ કાળા પથ્થરોથી ભરપૂર વિદ્યમાન છે. તેને અક્ષત અને અગ્નિક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની વાસ્તવિકતા આ રીતે જાણી શકાય છે. પુરાણોએ રૂપક તરીકે તેને ઉદ્ધત કરી છે. પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક ગોસ્વામી વલ્લભાચાર્યજીની ભારતભરમાં 84 બેઠકો પૈકીની એક, જે હિરણના કાંઠા ઉપર આજે વિદ્યમાન છે, તે હરિહરના પ્રતીક બનીને યોગેશ્વર અને યોગેશ્વરના અદ્વૈતને પ્રગટ કરે છે. ઐતિહાસિક રીતે વિશ્વભરના વ્યાપારનું કેન્દ્ર અહીં હોય અને એ વાતે વેરાવળ બંદરનું નામ વેલા કુલ સૂચિત કરે છે અને સોમનાથમાં થયેલ ઉત્ખનોએ એ સિદ્ધ પણ કરીને બતાવ્યું છે. મહાભારત કાળથી પ્રભાસનો સોમનાથનો વૈભવ આકર્ષે તેવો છે. એના પરિણામે અનેક વાર સોમનાથ પર આક્રમણો થયા છે અને સોમનાથ પોતાના ખંડેરોમાંથી ફરી પહેલા કરતા પણ વધુ વૈભવ સાથે પુનઃ પ્રતિષ્ઠિત થયું છે. તમે સાંભળી રહ્યા છો આ પુસ્તકના અંશો, જે તમને, મને, સૌને મન સુધી પહોંચશે. તો એની આગળની વાત માણવા માટે મારી સાથે જોડાયેલા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

ચેતી શક્તિના આ પ્રભાવને અનુભવી શકાય, વર્ણવી ન શકાય. નાની નાની વાર્તાઓ, લોકાક્તિઓ તેમજ કથાઓમાં જે જોવા મળે તે ચોક્કસ અહીંયા મળે. અહીંયા નાનકડી પુસ્તિકામાં એવી અનેક પૈકીની થોડીક વાર્તાઓ ગુરુએ પોતાની શૈલીમાં પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. અને આ વાર્તાઓ થકી આપણને સૌને ઇતિહાસ સાથે જોડવાનો પણ પ્રયાસ કર્યો છે. તેમણે વાચકના હાથમાં આ પુસ્તક થકી ઇતિહાસને પોતાનો ગણવાનો એક નવો અભિગમ રજૂ કર્યો છે. આ ઘણા નાનકડા છતાં રોચક કામમાં તેમને પ્રોત્સાહિત કરનાર અનેક સ્વજનોના તે આભારી થયા છે. સોમનાથ વર્તમાન એ એમના હાથમાં આ લેખ મૂકવા માટે એટલે કે આ સામયિકે તેમને સતત પ્રયોજ્યા છે. શ્રી પી કે લહેરી અને સોમનાથ ટ્રસ્ટના અનેક અધિકારીઓએ તેમને હંમેશા સન્માન સાથે સહયોગ આપ્યો છે. સન્મિત્ર મણિભાઈ પ્રજાપતિ જે કડી સર્વ વિદ્યાલય ગાંધીનગરના, તેમણે વારંવાર તેમના મનની અંદર લિપિબદ્ધ કરવા માટે પ્રેરણા આપવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે. તેમના સંતાનો આશીષ, અનિકેત અને મૌનસે તેમજ તેમની ત્રણેય પુત્ર વધુએ એમના જીવનના 81 વર્ષ પૂર્ણ થયાના ચંદ્રદર્શનની ઉજવણી સમયે આ લઘુ પુસ્તિકાને પ્રસ્તુત અને પ્રકાશિત કર્યા બાદ તેને લોકો સમક્ષ મૂકવાનો વિચાર પણ રજૂ કર્યો. ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ ગુજરાત પ્રદેશના પદાધિકારીઓ શ્રી હસમુખભાઈ જોશી, અંબાદાન રોહડિયા વગેરે મિત્રોનો પણ ગુરુ હૃદયપૂર્વક આભાર માને છે. ત્વદીય વસ્તુ હે દેવ તુભ્યમેવ સમર્પયતે. તેમણે સ્વર્ગીય કોકિલાબેન ગિરીશભાઈ ઠાકરની પુણ્યતિથિ એટલે કે 13 માર્ચ 2025ના દિવસે આ પુસ્તકને આપણા સૌ માટે રજૂ કર્યું છે. તો મિત્રો, હવે આ પ્રાકથન ગુરુજીના અવાજમાં જાણે માણ્યું હોય તેવું લાગે તે માટે મેં તેમના થકી સંબોધનો સ્વીકારીને તમારી સમક્ષ રજૂ કર્યું છે. પણ હવે પછીની વાતમાં એટલે કે આ વિરામ બાદ આપણે સૌમ્ય તેજસ્વીના પ્રથમ પ્રકરણને માણીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પ્રભાવથી રાજાનો પ્રતાપ, રાજાનો વૈભવ, રાજાનું ઐશ્વર્ય વધુ ઉજ્જવળ બને એમ જ ને? હા વત્સ, તું બરોબર સમજી ગયો. હા ગુરુજી, પણ મને ખેદ પણ થયો છે. રાજા જ્ઞાનો પાસક નથી, પ્રભાવો પાસક છે. વત્સ, અહીં વિવાદને અવકાશ જ નથી. મારે દરરોજ એક તેજસ્વી શિષ્ય રાજાને આશીર્વાદ, જલ અક્ષત પુષ્પ લઈને મોકલવો એવું નિર્ધારિત થયેલ છે. ગુરુજી, અવિવેક ક્ષમ્ય ગણશો, પણ આ કાર્ય માટે હું કેમ પસંદગી પામ્યો? કેમ પસંદગી પામ્યો? સવાલનો જવાબ આપણે માણીશું અવિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: તો શ્રોતા મિત્રો, હવે આ યાજ્ઞવલ્ક પ્રકરણ એકની વાર્તા સોમનાથનો જ્યારે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર એટલે કે ગુરુએ લખેલું આ પુસ્તક જેનું નામ છે સૌમ્ય તેજસ્વીની, તેની સુંદર મજાની ઐતિહાસિક ઘટનાઓની વાર્તાઓને હું કહી રહ્યો છું રેડિયો પાલનપુર પરથી વાચિકમ સ્વરૂપે. આપ સૌએ તેના પ્રતિભાવ અમને મોકલી આપવાના છે અને વાર્તાના અંશોને આવતા એપિસોડમાં માણીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને તમારા પ્રતિભાવ અમને મોકલી આપો 9512-66-88 પર. આ અમારો વોટ્સએપ નંબર છે. આ સાથે ફેસબુક, એક્સ અને ઇન્સ્ટાગ્રામની કે યુટ્યુબની કોમેન્ટ બોક્સમાં જઈ તમે તમારા સંદેશાઓ પણ અમને મોકલી શકો. અમારી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોન માટે આઈટ્યુન સ્ટોર પરથી ડાઉનલોડ કરો અને રેડિયો ગાર્ડન પર પણ અમે ઉપલબ્ધ છીએ. તો તમારા પ્રતિભાવ અમને મોકલી આપો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નમસ્કાર, હું છું આરજે પ્રિયંકા અને આપણે વાત કરી રહ્યા છીએ માનવીની ભવાઈની. પુસ્તક માનવીની ભવાઈ, જે પન્નાલાલ પટેલ દ્વારા લિખિત છે. આપણે છેલ્લા અટક્યા હતા કે રાજુ હવે પોતાના સાસરે ચાલી ગઈ છે અને કાળુએ પણ ભલીનું આણું કરાવીને પોતાના ઘરે લાવી દીધી છે. કાળુની માં એ પોતે સ્વર્ગ સ્વીધાર્યા છે અને હવે આ ઘરની અંદર કાળુ અને ભલી સિવાય કોઈ છે જ નહીં. કાળુ એ પોતે ભલીને પોતાના જીવનની અંદર એ સ્થાન નથી આપી શકતો જેની એ હકદાર છે, કારણ કે એ સ્થાન તો પહેલેથી કોઈ લઈને જ બેઠું છે. જ્યારે ભલીએ પિયર ચાલે જવાની ધમકી દેખાડી અને ઉલટો જવાબ મળ્યો, ભલે હું આડું ફરો તો કહેજે, ભલી એમ કેમ રહી શકે. સારો સંગાત જોઈ ઘર બહાર પગ મૂકતા જ જાણે પણ લઈ લીધું. હવે તો ગરજ પડે એ જાતે તેડવા આવે તો જ આ ઘરમાં પગ મૂકું. જ્યારે કાળુ તો ઉલટાનો ખુશ થયો, ઘરમાંથી જાણે પેલું ભૂત નીકળી ના ગયું હોય. ઉપરાંત આજકાલ એવું કામ પણ ન હતું ને, મહિનાના કેડે જ્યારે પેલા ઘઉં ચણા વાઢવાના આવ્યા ને ત્યારે પોતાની દયા ખાનાર લોકોને એ સામી દયા ખાવા લાગ્યો. અરે હું એકલો હજારને ભારે છું, એ કાળુએ દેખાડી પણ આપ્યું. ઉતરતી વસંતની વહેલી સવારે એ ખાટલા પરથી ઉતરી પડતો. આસપડોશના પેલો રામોનાથો જાણે એ પહેલા તો ભેંસ ધોઈને ખાણ પૂરી પાડતો, ઢોર બહાર કાઢતો અને કચ્છ ભીડી ત્રણ ટોપલા વાસી દુકરી નાખતો. ચૂલે પાણી ગરમ થાય એટલામાં તો બબ્બે માણે બે વાર પાણી ખેંચી લાવતો ને લોકો બહાર ઢોર કાઢતા હોય ત્યાં તો એ નાહી ધોઈને દૂધમાં લોટ બાફી અંદર ઘી નાખીને જમી લેતો. ફળીના લોકો દાંતણ કરતા હોય ત્યાં કાળુ એ રામભાઈ જરા ઢોર હડે તો મારા ઢોર છોડજો એમ કહેતો દાંતરડું રાખીને પોતાના ખેતરે નીકળી જતો. ખેતરમાં જતા જ પેલું કેડિયું ઉતારી નાખતો અને પાળિયું વડની ડાળે ભરાવી દેતો.

પીડીને બીજા લોકો આવે એ પહેલા તો એક વિઘુ આડે સાથરે, પેલો રામો તો દાંતમાં આંગળા જ ખાલી દેતો. એક દિવસ તો કહ્યું એ ખરું, અરે તારે આ કોઈ ભૂતની ભાઈબંધી છે કે શું? કાળું હસ્યો, હું પોતે જ ભૂત જેવો છું, નથી લાગતો. આગળ કાળુનું જીવન કેવી રીતે જાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

હતી. કાળુનું શ્યામવાળું એક કાઠું પસીનાથી રેબઝેબ થઈ ઉઠ્યું હતું. પોળી છાતી અને સ્નાયુ ભર્યા એ બાહુ તો જાણે લોખંડના ના હોય. માથાના પેલા ગરદનિયાએ વેર વિખેર હતા ને પેલી આંખોએ રતુંબડી ગેરુઆ રંગની. વાત તો સાચી છે, જો અંધારી રાતે કોક મળે તો તારા દીદાર જોઈને બી મરે ભાઈ, રામાએ કહ્યું. જતા જતા શિખામણ આપી, પણ અણગમી મજૂરી ઠીક નહીં હો ભાઈ, તે શું કામ અમથો અટક પર આવે છે? હમણાં તો ઠીક છે, પણ ચોમાસાના દનમાં તને શું વીતશે? પણ આવી શિખામણ તો આખું ગામ દેતું, જ્યારે કુદરની મા તો જીવ જ બાળતા ને પરમો ડોસો તો ગાળો ભાંડતા. તું મને તારી વહુનો કંઈ વાંક હોય તો દેખાડ, શું કરવા બેઠો છે? પણ કાળું તો હોઠ ફફડાવે તો કોઈને કંઈ સમજ જ ન પડે. ડોસાને બીજી કોઈ ચિંતા ન હતી, મોટી ચિંતા એ હતી હવે હું મરવા બેઠો છું અને ગમે ત્યારે વાલાભાઈ ને રૂપાભાઈ ને ત્યાં જઈ અને મને તારા દીકરાના સમાચાર પૂછશે તો હું શું જવાબ આપીશ? ડોસો ખરેખર આમ માનતો હતો, તેથી જ તો પેલું ચોમાસું આવતા કાળુને વગર પૂછે ભલીને તેડવા ગયા ને તે ઘોડી તો રણછોડને ભાગે જ ગઈ હતી, એટલે ટાંટિયા ખસતા જતા હતા એટલે ચાલતા ચાલતા ગયા. પણ સામી બાજુએ ચાર ગણી આંઠ હતી, જમાઈ જાતે આવે તો જ મોકલીએ, નકર અમારી દીકરી પેટે સમાઈ તો હાલે નહીં એમ, રાજુએ પિયરમાં હતી, નહીં તો વળી કામ કરતા ડોસોને ફેરો ટળત કદાચ. આખરે કાળુને થાકવું પડ્યું ને કેમ ન થાકે, લોકો કહેતા હતા એમ ખેતી એ તો માનવી નિભાવ, એકલો માણસ કેટલે ઠેકાણે પહોંચી વળે, ઘરનું કામકાજ કરવું કે હળ જોતરવું, ને બધામાં એ મોટું હોય તો બળદ ચારવાનું, રોજ સવારે વહેલા ઉઠીને કોણ ચારી આપે? વહેલી સવારે બળદ ચારી લાવવા, ઘરનું વાસેદું પાણી કરવા, રોટલા ટીપીને સૌની હારે હળ જોતરવું, દિવસ હાથમાં ઢોર બાંધી જવા ને વળી હળેથી છોડેલા પેલા ભૂખ્યા બળદોના પેટ ભરવા, મોડી રાત્રે ઘેર આવીને ચૂલો સળગાવવો ને ઊંધા પગ નાખીને ઘંટીએ ધૂણવા બેસવું. માંડ માંડ દિવાળી ભેગો થતો, વાળતા વાળતા કમાણીનું સરવૈયું કાઢ્યું તો ખાસું આંઠાનીનું નુકસાન નીકળ્યું ને હજુ તો ક્યાં, વાવતા તો વાવ્યું એ બધું ભેગું કરતા આબના તારા હેઠા ઉતરશે. અધૂરામાં પૂરું કોદર તથા કોદરની મા તો જાણે હાથ ધોઈને પાછળ પડ્યા હતા. તારી લાયે તો અમે દખ વેઠીને રાજુડીનું આણું કરાવ્યું અલી, ને આ દિવાળી પરે બોલે તું ભલીને તેડવા જાય તો હું મારી દીકરીને મોકલો ને દિવાળી ઉપરે ત્યાં જ રહેવા દઉં. કાળુને ચૂપ જોઈને ડોશીએ છીણી આંખો કરીને પૂછ્યું, તું એકલો એકલો દિવાળીનો સફરમો કરીશ કાળુ? લોક પરદેશ ગયેલા સગાને તેડે ત્યાં તું છે તે શું કાળું આ બધાની વાત માનીને ભલીને લાવશે? જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પર.

જ્યારે પરમાર ડોસાએ તો સાણસો જ ભીડ્યો, ન તેડવી હોય તો આલી દે ફારગતી, એ બાપડા ક્યાં સુધી તારા સાપનો ભારો સંગ્રહે, પાડી આલ હાથ છેડો અને તું પછી હેડતો થા બાવાઓમાં. એ જ નામ રાખ્યું તે વાલાભાઈનું. કાળુ એકલે હાથે ખેતી ભેગી કરતા, પેલું તણખલે તણખલું વાઢી લાવીને ખણામાં નાખતા, હાલરું ચડાવીને ઘાસમાંથી ધાનનો દાણે દાણો જુદો કરતા, ને આમ રાત દિવસની ધમ પછાડ કરીને લોથપોત થઈ જતો. તેથી જ વહુને તેડવાની ઈચ્છા છેક હોઠ ઉપર આવી ગઈ હતી. પણ એ હજુ વાટ જોતો હતો. રાજુ કેમ કાંઈ નથી કહેતી? આટ આટલી વિપત પડે છે મને, એની સગી આંખે જોઈને પણ એ કહેતી પણ નથી. મોડી રાત્રે ખાટલામાં પડ્યા કાળુને ડોસાની પેલી સલાહ યાદ આવી. સ્વગત બબડતો હોય હેડ મારા રામ ત્યારે બાબા થઈ જઈએ, બધીએ લાયો પતી જાય, લાખ દુઃખ એક દોરો મંત્રેલો. પેલા ભભૂત વેશા બાવાની પેઠે અલગ ગજાવતા ચપટી ઉઘરાવી ખાધી ને ધૂળી ધખાવીને પડ્યા રહેવાનું, નફાણ નફકત. ને કાળુની નજર સામે અંધારાના ઓધ વચ્ચે જંગલમાં આવેલું ભભૂતેશ્વરનું ખંડર દેરું થયું હતું. બહાર પેલા ઓટલાની મધ્યમાં ધૂણી ધકે છે. ધૂળીની એક પંદર શેરનો દોઢ હાથ લાંબો ચીપિયો રાખમાં ગોબેલો ઊભો છે, ને પોતે લંગોટી ભેર આખાય બદન પર રાખ જોડીને હાથના ટેકા પર માથું ટેકવીને ઊભો છે. આંખમાં ગાંજાના ઘેર છે અને મનમાં લાપરવાહી મસ્તી ભરી છે. કાળુ જ્યારે એ બાવાના સ્વરૂપમાં બોલી ઉઠ્યો, ઓર ક્યા પછી ક્યાં ભલી ઓર ક્યાં રાજુડી, ને કાળુ જાણે સાચે જ બાવો ન બની ગયો હોય તેમ દેવાની ઘરની ઢોઢાંકરની અને ખેતર પાણીની મનમાં વ્યવસ્થા કરી રહ્યો હતો. અને અંતે પોતે જ પોતાના ઉપર હસી અને બોલ્યો, ક્યાં મન દોડાવે છે ગાંડા, વાલા પટેલનો દીકરો ઘર છોડીને બાવો થાય તો ધરતી ઊંધી વળી જાય. બાપ કહેતા તા ભૂલી ગયો, મનખો અવતાર એ તો ખાંડાના ખેલ છે, જેણે જીવી જાણ્યો એને જીવી જાણ્યો, ને ખેલતા ન આવડ્યા એ જીતેલો મરેલો જ છે. આગળ શું થાય છે જાણીશું નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: પણ આમાં ખાંડાના ખેલ ઘણો ખેલું, પણ ખેલવા જેવો હે ક્યાં? કાળું કઈક અકળાઈ ઉઠ્યો. બે પાંચ ક્ષણ વળી બબડ્યો. કરી નાખો ત્યારે બીજું બૈરું, રાજુડીને લઈ આવ. આ સાથે જ માને આપેલું વચન યાદ આવ્યું. વળી મૂંઝાયો, શું કરું? મરતી માને વચન આપ્યું છે, નકર કરી નાખ જ સકરણા. નાતીલા નાથ બાર મિલત તો ખેર, એક વાર મનખો તો એસ મારી લત. ને મરકટ સરખું એ મન પાછું રાજુને એ લતે ચડ્યું. એના રવાડા તો પછી પૂછવું જ છું. રાજુ જાણે પાસામાં જ પડી છે ને તો મસ્તી.

ચાલે છે. પાણીનું બેડું ભરી લચકતી ચાલે આવે છે અને લાવો લેવા ખાતર એ ઘડો ઉતારે છે, હસતી જાય છે અને ભાવતા ભોજન જમાડે છે. ખેતરે આવે છે અને હાથમાં કામ લઈ લે છે તો વળી જૂટાજૂટ વાંધણું વાળતા કોણ વધારે વાળે એની હોળ કરે છે, થાકીને લોથ થઈ જાય છે. કોઈ વાર રાજુ એના ખોળામાં પડી છે તો કોઈ વાર વિશાળ વડ નીચે રાજુના ખોળામાં એ માથું રાખીને ઊંઘ્યો છે. રાજુ જૂ શોધે છે, એના લાંબા ગરદની આ આંગળા ફરવી ગુંજ ઉકેલે છે. કાળું પાંચ મણનો નિસાસો નાખ્યો, પાસું બદલતા બોલ્યો, રાજુ ને રાજુ, ભગવાને મનખો માણવા દીધો હોત તો આવેલી વળી લઈ શું કામ લેત, અને રામ રામ મારે વચન આપ્યું છે. અરે એવો વિચાર કરો એ પાપ, ને માએ કંઈ અમથું વચન નથી લીધું. તું જ બબ્બે બૈરાવાળાના હાલ હવાલ જોઈ લે ને. અને કાળુનો જીવ આંસુના અંધારિયાની પાછલી રાતે ગામમાં તો આસપાસના ગામના પેલા બબ્બે બૈરાવાળાને ત્યાં ડૂકિયા કરતો હતો, કમાડકાને દઈને સાંભળતો હતો. શું થાય છે જાણીશું નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પર.

કોઈને ત્યાં એક શોક્ય પાછલી રાતે દીવો કરી, બીજી શોક્યને સાથે પતિનુએ પોતીવાર ઉઘાડતી હતી, તો કોઈ ઠેકાણે પતિની દશા એ કૂતરા તણે ગામ ભણીને શિયાળ ગામ કૂતરા તાણે ગામ ભણીને શિયાળ તાણે સીમ ભણી એવી હતી. કોઈ ઠેકાણે પતિ જ ગાયબ, તો કોઈ ઠેકાણે કૃષ્ણલીલા. કાળુ ત્રાસી ઉઠ્યો, ના ભાઈ ના, એક હાથી બાંધો કે એક બૈરું રાખો ને તોય પેલી કેદ કઈ ખોટી નથી, બૈરું રહે તો આપતી અને જાય તો સગા બાપ.

નાના, રાજુ રીઘર ના માંડે તો બીજે જાય. અરે, નાનિયાને જ કેમ ન જતી રહે? બાકી આપણે તો શિવ, તારે માથે આખડીને બે બૈરા કરે. મનખો કાલ માટીનો મળતો ને આજ ન મળી જાય. પણ માને આપેલું વચન ચોક્કસથી પાળું. ને બોલ્યા, ના પાડે તો માનવી શાનો? નવા નવા જીવ કલ્પતા ઘડતા ને ભાગી નાખતા કાળુને વહી જતી રાત્રિનો ખ્યાલ જ ન રહ્યો. ત્યાં તો કાસમ મિયાના એક કુકડાએ બાંગ પોકારી. ઓ તરીનો કુકડો બોલે એમ? કાળુ ભાનમાં આવ્યો ને પેલા ભાત ભાતના જીવતરનો ચોપડો સમેટ્યો. કાળુના જીવનની આ રસપ્રદ વાતમાં આગળ શું થશે આપણે નાનકડા વિરામ બાદ જાણીશું.

કશું નહીં કાળું, લવાઈ નથી લેવાના અને રાજુના સમણા છે ખાલી, પાંફા છે બધા, બાકી તો કરમે લખાયેલી તે માં મરતી ઘડીએ લમણે લખતા ગયા ને ભલી જ કેમ? એટલામાં સમજી જા, ભૂંડી ગણી તોય ભલી ગણે તોય એ તારી જ છે, અને ખોટી શું છે? બધાએ ઉતારમાં ક્યાં રાજુડી છે ને તોય જીવતરના ભલી રીતે નફેત છે ને? કુકડો જાણે કાળું બોલે જતો હતો, પૂછું એમ સામે ઘરે નાથાના ઘેર બહુએ ઘંટી માંડી ને રામાએ વલોણું શરૂ કર્યું. પણ તોય કાળુને આજ ખાટલો નહોતો છોડ્યો, ગમતો જ નહોતો તો બી છોડ્યો, દળેલું તો એક ચાંદલો કરવાય જેટલું નથી. અને એણે હાર્યા થાક્યા મને સાંત્વના આપતા કહ્યું, આજનો દન બે રોટલા થપાય એટલું દળી નાખીએ, પછી આવે જ છે ને દળનારી. ને ખાટલો છોડતા બબડ્યો, થાક્યાનો વિસામો તો કરવો જ પડશે. પછી વળતી ક્ષણે જાણે કોઈ વિદ્રોહ કર્યો, થાક્યાનો ગણ્યો કે શોખનો ગણ્યો, પણ એ વિસામો સાચો. તું રાજુ રાજુ કરે છે પણ સાસરે તો બે દિવસ પર ગઈ છે, બાકી 3 મહિનાથી તો અહીં જ હતી ને. કોઈ દન આવીને તને કહ્યું છે કે લાવો દળી આપું? આ ભલી આવશે કે તરત જ એના મા બાપ રોઈ ઘંટી બેસશે. અને એ તો એમ જ છે, વળી શોકનો ગણો કે થાક્યાનો ગણો, એ જ સાચો વિસામો છે. ને કાળું હાથ વેતમાં દેખાત પેલા વિસામાની આશાએ ઊંધા પગ નાખી ઘંટી ઘુમાવા લાગ્યો. મનમાં ને મનમાં આટલા દિવસ હેરાન થવા માટે પસ્તાઈ રહ્યો, લમણે તો લખાયેલી જ હતી, પછી થાક્યાના વિસામાં કરે કે પહેલેથી શોખના કરતો હતો, આમ તો મુંડાઈ રહ્યો હતો, એ જ કરી છે. એ આવી આ ઘંટી છોડાવશે, બીજું કોઈ નહીં.

કાળું પરણ વાવ્યો ત્યારે એને ખાસ લાવો નહોતો મળ્યો. ઘરની 15 વસ્તીમાંથી 10 ઘરની જુવાન છોકરીઓ અને વહુઓ તો જાતે જાનડીઓ થઈને કાળુના ગામ વર પરણાવવા ગઈ હતી. રહ્યાસયા માનવીએ પણ ભાગ લીધો અને તે ન લીધો સરખો હતો. એક તો એકાએક લગ્ન રાખ્યું અને સીધું સામાન તૈયાર કરવા, અને બીજું ગરીબ ઘર વરને ગરીબ એટલે લાવો લેવા સરખું કોઈ રહ્યું જ ન હતું. અરે, ખુદ કાળુના પક્ષનો કુવાર ગરો ઉતારવા કોઈ સરખું ત્યાં કોણ હતું? ગઈ સાલ આણું કરાવવા આવ્યો ત્યારે સાસરી પક્ષ ખર્ચ ઉઠાવ્યો.

શકે તેમ ન હોવાથી પાંચ માણસો લઈને આવેલો ને ગામની સ્ત્રીઓને ઘરના માણસોમાં ઉમકણો જુએ તો કંઈ પાનો ચડે ને. એટલે જ તે વખતે કાળુએ સાસરી તરફથી ઠઠ્ઠા મસ્કરી ગાળો ભર્યા ગીતો સાંભળવાનું લાવો મળ્યો જ નહીં. આ વખતે તો સાસુએ તો ઠંડો જ આવકારો આપ્યો, ચોપાટ તો નહીં આંગણામાં જ ખાટલો ઢાળ્યો, ગુદડી નાખી આપી ને તે પરમો ડોસો સાથે હતા એટલા માટે. બાકી કાળુ એકલો હોત તો જમ આવે તો જીવ એકલો લઈ જાય, પણ જમાઈ તો મોટું જોટું કરેલો લાડપોળથી ઉછરેલો પેટનું આંતરડું લઈ જતો હતો. કાળુને આવતા પહેલા જ ચટપટી શરૂ થઈ, ક્યારે પેલો દામણા ભર દન આથમે ને ક્યારે સવાર પડે એનો વિચાર તો સવારીએ રોટલાએ ઘેર જઈને ખાવાનો હતો. ડાંગરને ખળેથી કાળુના સસરામાં આવ્યા ને હોકો ભરી આપી પાછા ખળે ગયા, પણ કાળુ તો હોકો પીવાનું મન ન થયું. આ ઘડી દિવસમાં કોઈને ત્યાં જઈને પૂરો કરી આવત પણ શું કરે. ઘર આ બધા વાસેલા હતા, છોકરા અને ઘરડા માણસો સિવાય આખું ગામ સુનસાન હતું. રાજુને ભલે કોણ જાણે કયા કામે લઈ ગયા હતા. કાળુના જીવનમાં હવે શું થશે? શું ભલે અને કાળુનો શરૂ થતો આ નવો સંસાર એ રાજુને સાઈડમાં મૂકીને આ અલગ સંસાર શરૂ થશે? શું કાળુ એ પોતાના મનમાંથી રાજુને કાઢી શકશે? આગળ શું થશે જાણીશું આવતા એપિસોડમાં. તમે જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. હું છું આરજી પ્રિયંકા અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
1: ઘોડો અને સિંહ. ઘણા વર્ષો પહેલાની વાત છે, એક ખેડૂત હતો જેની પાસે એક ઘરડો ઘોડો હતો. ઘોડો વૃદ્ધ થઈ ગયો એટલે ખેડૂતે તેને કહ્યું કે આ ઘર છોડીને જંગલમાં રહેવા જતો રહે. ઘોડો ઘણો નિરાશ થઈ ગયો. તેણે તેના માલિકને કહ્યું

0: તારો વૃદ્ધ નોકર છું, મેં આખી જિંદગી તારી સેવા કરી છે, હું હંમેશા તને વફાદાર રહ્યો છું, મારી ફરજ બજાવવામાં મેં ક્યારેય કોઈ આળસ નથી દાખવી, જ્યાં સુધી હું શારીરિક રીતે સક્ષમ હતો ત્યાં સુધી મારી પાસે બધું કામ કરાવતા હતા, અને હવે જ્યારે હું ઘરડો અને અશક્ત છું ત્યારે તમે મને ઘર છોડી અને જંગલમાં રહેવા જવા માટે કહો છો, શું આ જ મારી આખી જિંદગીની વફાદારીનું ઇનામ છે? પેલા ખેડૂત પાસે કોઈ જવાબ ન હતો. પેલા ખેડૂતે કહ્યું, સારું તો તું મારી સાથે મારા ઘરમાં જ રહે, પણ મારી એક શરત છે, જો તું મને સિંહનું ચામડું લાવી આપે તો હું તને આ ઘરમાં રહેવા દઈશ. હવે પેલો ઘોડો જંગલમાં ગયો અને ત્યાં તેને એક શિયાળ મળ્યું, અને શિયાળને તે ઘોડાને જોઈને દયા આવી. તેણે તેને પૂછ્યું કે શું બન્યું છે? પેલા ઘોડાએ બધી વાત શિયાળને કહી. શિયાળ ખૂબ દયાળુ અને મદદ કરે તેવું હતું. તેણે પેલા ઘોડાને કહ્યું, હું તને એક યુક્તિ બતાવું છું, તું જાણે મરી ગયો હોય તેવો ઢોંગ કર અને જમીન પર સૂઈ રહે. ઘોડાએ તેમ કર્યું. હવે પેલું શિયાળ સિંહ પાસે ગયું અને તેને કહ્યું, મહારાજ, હું તમારી માટે એક શિકાર લાવ્યો છું, જો તમે કહેતા હોય તો આપણે બંને મળી અને તેને ખાઈએ. સિંહે કહ્યું, સારું ચાલ. શિયાળે સિંહને કહ્યું, જુઓ મહારાજ, પેલો ઘોડો ત્યાં મરેલો પડ્યો છે, હું તમારી પૂંછડી તેના પગ સાથે બાંધી દઈશ અને તમે તેને ખેંચી અને આ ઝાડ નીચે લઈ આવો, અને ત્યાર પછી આપણે બંને પેટ ભરી અને ખાઈશું. સિંહ અને શિયાળ બંને ત્યાં ગયા અને શિયાળે તેની પૂંછડી ઘોડાના પગ સાથે બાંધી દીધી. હવે શિયાળે જોરથી ઘોડાને બૂમ પાડી કે ઉઠ અને દોડ. આ સાંભળતાની સાથે જ ઘોડાએ જેટલું જોર ભેગું થાય
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.
0: અને તે લોહી લુહાણ થઈ ગયો અને મરી ગયો. પેલો ઘોડો દોડતો દોડતો તેના માલિકના ઘર આગળ આવીને ઉભો રહ્યો. હવે પેલા મરેલા સિંહને જોઈ ખેડૂત ખૂબ ખુશ થઈ ગયો અને પેલા ઘોડાને શાબાશી આપી અને તેની સાથે રહેવાની પરવાનગી પણ આપી. એક સમયની વાત છે, એક ગામમાં એક ઉદાર ઉંદર રહેતો હતો. તેનો મિત્ર દૂર એક શહેરમાં રહેતો હતો. એક દિવસે ગામડાનો ઉંદર શહેરમાં રહેતા તેના મિત્રને પોતાની સાથે રહેવા માટે આમંત્રણ આપે છે. જ્યારે તે શહેરી ઉંદર તેના ઘરે આવે છે ત્યારે ગ્રામીણ ઉંદર પોતાના ખુલ્લા હૃદયથી અને પૂરા મનથી તેની આગતા સ્વાગતા કરે છે. ગ્રામીણ ઉંદર ઘણી બધી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગીઓ શહેરી ઉંદરને પીરસે છે. આટલું કર્યા છતાં શહેરી ઉંદરને ગામડાનું વાતાવરણ ગમતું જ નથી. તે કહે છે, મારા મિત્ર, તું આ રીતે ગામડામાં કેવી રીતે રહી શકે છે? તું અહીં રહીને તારો સમય અને શક્તિ બગાડી રહ્યો છે. કેટલાક દિવસ તું શહેરમાં રહેવા આવ, હું તને બતાવીશ કે જીવન શું છે. ત્યારે શહેરી ઉંદર ગ્રામીણ ઉંદરને તેના ઘરે આમંત્રણ આપે છે અને આવકાર માટે આભાર માની ત્યાંથી નીકળી જાય છે. થોડા સમય પછી ગ્રામીણ ઉંદર તેના શહેરી મિત્રના ઘરે જાય છે. શહેરી ઉંદર ખૂબ વિશાળ ઘરમાં રહે છે. તે શહેરની વચ્ચે આવેલું હતું, જે એક મેજબાની માટેનો મોટો ઓરડો હતો, જ્યાં ઢળક વાનગીઓ પીરસવામાં આવતી હતી. શહેરી ઉંદરે ગ્રામીણ ઉંદરને મોટા ટેબલ પર ઘણી બધી વાનગીઓ પીરસી. જ્યારે ત્યાં 2 માખીઓ સગાઈના ભોજનનો આનંદ લઈ રહી હતી ત્યારે તેમણે ભસવાનો અવાજ સાંભળ્યો અને કુરકવાનો અવાજ બહારથી આવી રહ્યો હતો. આ શું છે? ગ્રામીણ ઉંદરે પૂછ્યું. અરે કંઈ જ નથી, આ તો ફક્ત શેઠના કૂતરા ભસે છે, શહેરી ઉંદરે કહ્યું. પરંતુ ગ્રામીણ ઉંદરને તેના જવાબથી સંતોષ

પ્રશ્ન હતો ત્યારે જ ઓરડાનો દરવાજો ખુલ્યો અને નૃત્યાન્નાઓ ચાર કૂતરાઓ સાથે અંદર પ્રવેશે છે. ગ્રામીણ ઉંદર ડરીને ટેબલ ઉપર ચડી જાય છે અને તે બીજા ઓરડાના એક દૂરના ખૂણામાં પોતાને સંતાડી દે છે. જ્યારે તે નાચનારા કૂતરા સાથે જતા રહે છે ત્યારે તે બંને ઉંદર બહાર આવે છે અને હજી પણ તે ડરેલું હતું. તે ગ્રામીણ ઉંદર તેને નિમંત્રણ માટે તેને આવજો કહી ત્યાંથી નીકળે છે અને કહે છે, આ શહેરની સારી જિંદગી હોય જેમાં હંમેશા આતંક હોય છે તો આના કરતા મારા ગામડાનું જીવન વધુ સારું અને શાંતિપૂર્ણ છે. તમારી સ્વાદિષ્ટ વાનગીઓ સાથે હંમેશા માથા પર તલવાર લટકતી હોય છે. આના કરતા મારી ગામડાની સાદી રોટલી જ સારી. મારા મિત્ર, તું મારા ઘરે પધારજે, તારું હંમેશા સ્વાગત છે. અને ગ્રામીણ ઉંદર ફરીથી તેનો આભાર માને છે અને પોતાના સુંદર ગામમાં પાછો ફરે છે.

પક્ષીઓનો રાજા ગરુડ હતો. ગરુડ મોટે ભાગે ભગવાન વિષ્ણુ પાસે રહેતો, એટલે પક્ષીઓ નવા રાજાની શોધમાં પડ્યા. એકવાર હંસ, પોપટ, બગલા, કોયલ, ચાતક, ઘુવડ, મોર, પારેવા, કુકડા વગેરે પક્ષીઓએ સભા ભરી. સભામાં પક્ષીઓ ચર્ચા કરવા લાગ્યા કે પક્ષીરાજ ગરુડની હવે આપણે આશા છોડી દેવી જોઈએ. તે હવે અહીં રહે એમ લાગતું નથી. તેમને હવે આપણી કશી ચિંતા પણ નથી. જેને આપણી ચિંતા ન હોય, જે આપણું રક્ષણ ન કરી શકે, તેવાને આપણે રાજા માનવાથી શું લાભ? કહ્યું છે.

કે ઉપદેશ ન આપનાર આચાર્ય, કડવા વચન બોલનારી પત્ની, ગામમાં રહેનાર ગોવાળ અને રક્ષા ન કરનાર રાજાને સમુદ્રમાં તૂટી ગયેલા વહાણની પેટે તજી દેવા જોઈએ. તે પછી બધા પક્ષીઓએ વિચાર કરીને એક પ્રભાવશાળી ચહેરાવાળા ગોવળને રાજા બનાવવાનો નિર્ણય કર્યો. તેના રાજ્યાભિષેકની ગોઠવણ કરવા માંડી. મંડપ બંધાવ્યો, યજ્ઞવેદીની રચના કરી, રંગોળી પુરાવી, 108 ઔષધિઓ મંગાવી, નદીઓના સંગમના પવિત્ર જળથી સુવર્ણ કલશ ભરાવ્યા, સિંહાસન ગોઠવ્યું, મંગલવાદ્યો વાગવા લાગ્યા એટલે ગોવળ આવીને સિંહાસન પર બેઠો, બધા ગીતો ગાવા લાગ્યા, બધા પટ્ટાણી આવવાની વાટ જોતા હતા. એવામાં એક કાગડો ઉડતો ઉડતો ત્યાં આવ્યો અને પક્ષીઓનું ટોળું જોઈ નીચે ઉતર્યો. તેણે પૂછ્યું, આ બધું શું છે? શા માટે અહીં ભેગા થયા છો? શાનો ઉત્સવ છે આ? પક્ષીઓ બોલ્યા, ભાઈ, આપણા રાજા ગરુડ અહીં રહેતા નથી, એટલે નવા રાજા તરીકે આ ગોવળની વરણી કરી છે. આજે રાજ્યાભિષેક કરવાનો છે, હવે તું કહે, તને કેમ લાગે છે? સારું થયું કે તું પણ સમયસર આવી પહોંચ્યો. બધાની વાત સાંભળી કાગડો હસીને કહેવા લાગ્યો, મોર, હંસ, કોકિલ, સારસ જેવા સુંદર અને મુખ્ય પક્ષીઓ હોવા છતાં તમે દિવસે જોઈ ન શકે એવા આંધળાને રાજા બનાવો છો. વળી તેનું રૂપ તો જુઓ, મોટા ડોળા, વાંકું નાક, પાંડુ પૂંછડું, કેવું ભયંકર છે! સ્વભાવ પણ કેવો નિર્દય છે! ગરુડ જેવો ગુણવાન રાજા હોવા છતાં તમે ગોવળને રાજા બનાવો છો, એમાં મારી સંમતિ નથી. ભલે ગરુડ સ્વર્ગલોકમાં રહે, પણ આપણે તેના નામે શત્રુઓને ડરાવી શકીએ તેમ છીએ. પ્રતાપી જનોનું તો નામ પણ ઘણું. એટલામાં ગોવળની પત્ની આવીને સજોડે બેઠી, પરંતુ રાજ્યાભિષેકનું કામ એકદમ અટકેલું જોઈ ગોવળ બોલ્યો, અભિષેકમાં વિલંબ કેમ થાય છે? શું કોઈએ એમાં વિધ્ન નાખ્યું છે કે શું? પાસે બેઠેલી ગુવળની પત્નીએ કહ્યું, તમારા રાજ્યાભિષેકમાં એક કાગડાએ વાંધો પાડ્યો છે. ત્યાં તો ગુવળે લાલ આંખ કરીને કાગડાને કહ્યું, અરે દુષ્ટ, તે મારા રાજ્યાભિષેકમાં વિધ્ન નાખ્યું? હું તને જોઈ લઈશ. આજથી તું મારો જન્મ જન્માંતરનો શત્રુ છે. એમ કહી ગુવળ પોતાની પત્ની સાથે સિંહાસન પરથી ઉતરી ગયો ને પોતાની પત્ની સાથે પહાડ ઉપરની ગુફામાં ગયો. ગુવળ પહાડ ઉપરની ગુફામાં રહેતો હતો અને પાસેના વનના એક મોટા વડના ઝાડ ઉપર કાગડાઓ રહેતા હતા. ગુવળે કાગડાઓનું નિકંદન કાઢી નાખવાનો નિર્ધાર કર્યો. રાત પડે એટલે ગુવળ વડના ઝાડ ઉપર આવે અને આજુબાજુની ડાળીઓ ઉપર ઊંઘતા કાગડાઓને ઝડપી લે. પ્રત્યેક રાત્રે એક બે કાગડાઓને મારી ખાય ત્યારે ઝંપે. આમ બહારની ડાળીઓ ઉપર રહેનારા કાગડાઓનો ધીમે ધીમે નાશ થઈ ગયો. વડના અંદર કિલ્લા જેવા ભાગમાં રહેનારા કાગડાઓએ ગુવળ સાથે લડાઈ કરી, પરંતુ બળવાન ગુવળ આગળ તેમનું કંઈ ચાલ્યું નહીં. આથી કાગડાઓના રાજાએ સભા ભરી અને પોતાના મંત્રીમંડળ સાથે આવી પડેલી વિપત્તિ માટે ચર્ચા કરી. એક મંત્રીએ કહ્યું, શત્રુઓ સાથે છુટકારો મેળવવાના 6 ઉપાયો નીતિશાસ્ત્રમાં કહેલા છે. સંધિ, વિગ્રહ, યાન, આસન, સંસ્ત્રય અને દ્વૈધિ ભાવ. આ બધામાં હું સંધિ પસંદ કરું છું. બળવાન શત્રુ સાથે સંધિ કરી લેવી સારી. બીજાએ કહ્યું, હું સંધિ નહીં, લડી લેવા માંગુ છું. આપણે શક્તિમાં નાના છીએ, પરંતુ સિંહ હાથી કરતા કદમાં નાનો હોવા છતાં વિજયી બને છે. ત્રીજાએ કહ્યું, હું યાન પલાયનમાં માનું છું. નાહક યુદ્ધમાં સંહાર કરી એકબીજાનો નાશ કરવો હિતાવહ નથી. વળી યુદ્ધમાં કોનો વિજય થશે એ અચોક્કસ હોય છે, માટે અહીંથી પલાયન કરી બીજે રહેવા જવું સારું. ચોથાએ કહ્યું, હું આસનમાં માનું છું. એક જગ્યાએ મગરની પેઠે દ્રઢતાથી બેસી રહેવું ને જે આવે તેને ઝડપી લેવું. આ આસનના ઉપાયથી મગર હાથી જેવા મોટા પ્રાણીને પણ ખેંચી જાય છે. પાંચમાએ કહ્યું, હું સંસ્ત્રયમાં માનું છું. આપણી સંખ્યા અને બળ જોતા બીજાની નાના મોટાનો વિચાર કર્યા વિના જેની મળે તેની સહાય લેવી યુદ્ધ કરવું. કાગ રાજાએ
છેલ્લે વયોવૃદ્ધ મંત્રીને

0: પૂછ્યું, આપ કેમ બોલતા નથી? આપ અનુભવીને જે ઉપાય યોગ્ય લાગે તે કહો. વયોવૃદ્ધ છઠ્ઠો મંત્રી બોલ્યો, મહારાજ, જે જે મંત્રીઓએ ઉપાયો કહ્યા તે બધા જ રાજનીતિને અનુકૂળ ઉપાયો કહ્યા છે, પરંતુ આ સમયે મને દૈદ્વી ભાવ એટલે ઉપરથી મૈત્રીનો દંભ કરવો અને સમય આવે શત્રુનો નાશ કરવો એ ઉપાય યોગ્ય લાગે છે. કાગ રાજાએ બધાને આ વયોવૃદ્ધ મંત્રી કહે તેમ કરવા સમજાવ્યા. વૃદ્ધ મંત્રીએ કહ્યું, તમે બધા મારા ઉપર હુમલો કરો, મને ઘાયલ કરો અને પેલા પર્વત પાસે ગુવળની ગુફા આગળ નાખી આવો, પછીનું કામ હું કરી લઈશ. બધા કાગડાઓએ ભેગા થઈ આ વૃદ્ધ મંત્રીના થોડા ઘણા પીંછા તોડી નાખી લોહી કાઢ્યું અને પેલા ગુવળની ગુફા આગળ મૂકી આવ્યા. રાત્રે ગુવળી ગુફામાંથી બહાર નીકળતા જ આ ઘાયલ થયેલા કાગડાને જોયો અને પૂછ્યું, તું અહીં ક્યાંથી? શત્રુના જ બહાણામાં ક્યાંથી આવી પડ્યો? તારી આવી દશા કોણે કરી? મહારાજ, હું આપને શત્રુ માનતો નથી. મેં કાગડાઓ આગળ તમારા વખાણ કર્યા એટલે બધા કાગડાઓએ ભેગા થઈને મારી આવી દશા કરી. હું આપને શરણે આવ્યો છું. લોહી લુહાણ થયેલા વૃદ્ધ કાગડાને જોઈ ગુવળને દયા આવી, તેથી તેને પોતાને ત્યાં આશ્રય આપ્યો. વૃદ્ધ કાગડો અહીં શાંતિથી રહેવા લાગ્યો. રાત્રે ગુવળ શિકારે નીકળે અને પરોળીએ પાછો આવે ત્યારે કાગડા માટે કંઈ ને કંઈ ખાવાનું લેતો આવે. વૃદ્ધ કાગડો સારું સારું ખાઈ ઘડીકમાં સાજો સમ થઈ ગયો. ગુવળ શિકારે જાય ત્યારે કાગડો આજુબાજુથી લાકડાના નાના નાના ઝાંખરા ગુફા નીચે ભેગા કરવા લાગ્યો. ધીમે ધીમે ત્યાં લાકડાનો મોટો ઢગલો થઈ ગયો. એક દિવસ આ વૃદ્ધ કાગડાએ કાગ રાજાને સમાચાર મોકલ્યા કે હવે તમે ગમે ત્યાંથી સળગતું લાકડું લાવી નીચેના ઢગલામાં નાખી દિવસે આગ ચાંપો. વૃદ્ધ કાગડાના કહેવા પ્રમાણે બીજે દિવસે કાગડાએ સળગતું લાકડું લાવી કાગડાના ઢગલામાં નાખ્યું. પવનનો સપાટો લાગતા જ લાકડાનો ઢગલો ભળ ભળ કરતા સળગી ઉઠ્યો. તેનો ધુમાડો ગુફામાં જતા જ ગુવળ તેના બચ્ચા ગુંગળાઈને નાસભાગ કરવા લાગ્યા. જેમ જેમ ગુફામાંથી એક એક ગુવળ બહાર નીકળતું ગયું તેમ તેમ સળગતી આગમાં પડીને બળી જવા લાગ્યું. આમ બધા જ ગુવળ બળી માર્યા. વૃદ્ધ કાગડાની ચતુરાઈથી પોતાના શત્રુઓનો સદાને માટે અંત આવ્યો.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો.

જો રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512 96 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512 96 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જયારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જયારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

છે એ વ્યક્તિ આ છે. આ વાત ને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જયારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ

ને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-9966-88 9512-9966-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-9966-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-966-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલી,
2: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
1: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
2: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
1: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
2: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
1: તો આજે જ વોટ્સઅપ કરો 9512-99-66-88 પર કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
2: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-99-66-88 પર. અમારી સાથે જોડાઓ એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો સમય છે એ આધુનિકતાનો, અને ખેતીમાં પણ તેના લાભ આપણને જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે ગુજરાતમાં દિવસે ને દિવસે જે બાગાયતી ખેતી છે તેનો વ્યાપ વધી રહ્યો છે, અને તેને કારણે જે ગુજરાતમાં ઉત્પાદન

છે તેમાં પણ ખાસો સુધારો જોવા મળી રહ્યો છે અને તેને લઈને કહેવાય કે એક પ્રકારે ગુજરાતમાં બાગાયતી ક્ષેત્રે ક્રાંતિ આવી છે. એવા કેટલાક સફળ ખેડૂતો છે કે જે ગુજરાતને તેને લઈને સમૃદ્ધ કરી રહ્યા છે. તો આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું અને તે પણ ફિલ્ડમાં આજના કૃષિ દર્શન કાર્યક્રમમાં.

0: નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બાગાયતી ખેતીને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે અને તેને જ લઈને જે વિવિધ બાગાયતી પાકો છે તેના સફળ ખેડૂતો પણ આપણને જોવા મળી રહ્યા છે. અને ત્યાં સુધી કે એ સફળતાને લઈને જે અન્ય ખેડૂતો છે, જે અન્ય પાક લે છે, તેઓ પણ બાગાયતને સફળતાપૂર્વક લઈને તેઓ આગળ વધી રહ્યા છે. અને અમરપુરા ગામમાં એક એવા જ સફળ ખેડૂત છે, પ્રગતિશીલ ખેડૂત છે કે જેઓ બાગાયતી ખેતી અને તેમાં પણ ખાસ કરીને આંતર પાક દ્વારા સફળતા તેમણે પ્રાપ્ત કરી છે. ચાલો તેમને મળીએ, આજ વિશે વધુ માહિતી પ્રાપ્ત કરીએ. રણછોડજી, આપનું ખૂબ સ્વાગત છે. નમસ્કાર.
1: નમસ્કાર.
0: સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને માહિતી આપશો કે આપ જે બાગાયતી ખેતી કરો છો તો કયા કયા પાક લો છો અને એનું ઉત્પાદન આપણને કેવું મળે છે તે દર્શકોને જણાવો.
1: અહીંયા અમારી જમીન થોડીક નીચાણવાળી છે અને ચોમાસામાં બીજા પાકોમાં અમને ઘણી બધી તકલીફો પડતી હોય છે, એટલે ચોમાસું ગયા પછી અમારે આ બાગાયતી ખેતી પાકો લેવા માટે બહુ સરળતાથી લઈ શકાય છે, એટલા માટે અમે બાગાયતી પાકો તરફ વળ્યા છીએ. ઘણા બધા ક્રોપ એવા છે જે 3 મહિનાની અંદર તૈયાર થતા હોય છે, એવા ક્રોપ પણ અમે વર્ષની અંદર લેતા હોઈએ છીએ. ડિસેમ્બર પછી જાન્યુઆરી ફેબ્રુઆરી એ મહિનામાં અમે તરબૂચ છે, કાકડી છે, ટમેટા, મરચા આ બધા પાકો 3-3 મહિનાના ક્રોપનું વાવેતર અમે કરીએ છીએ. અને ગલગોટા પણ વર્ષમાં 2 વાર અમે તૈયાર કરીએ છીએ, જે ચોમાસે તૈયાર કરીએ છીએ, નવરાત્રિથી લઈ દિવાળી અને દેવદિવાળીની સુધી ચાલે એવો ક્રોપ છે. અને જે ચૈતર મહિના માટે તૈયાર કરીએ છીએ અમે જાન્યુઆરીમાં એનું વાવેતર કરતા હોઈએ છીએ, તો જાન્યુઆરીથી લઈ અને એપ્રિલથી મે સુધી એક પાક ગલગોટાનો ચાલતો હોય છે, એ પાક પણ અમે લઈએ છીએ. મરચાનો પાક પણ એ થોડોક લોંગ ચાલે છે, લગભગ 3-4 મહિનાનો ક્રોપ છે. અને ધાન્ય પાકોમાં અમે એરંડા, કપાસ અને પશુપાલનના વ્યવસાય માટે અમે લીલા ઘાસચારાની પણ ખેતી કરતા હોઈએ છીએ.
0: અચ્છા, દર્શકોને આપણે એ જણાવો કે તમે કેવું કે આંતર પાક લો છો, બરાબર, આ પાકની સાથે આ પાક લો છો, તો તેનું કારણ શું અને તેનાથી ફાયદો થાય તો શું થાય?
1: આંતર પાક ના લઈએ તો એક કોઈ બી પાક લગાવીએ તો એ પાકમાં કદાચ કોઈ ભાવના કારણે કે કોઈ રોગ જીવાતના કારણે પાક જો નિષ્ફળ જતો હોય તો અમને ટોટલી ખર્ચોનો પાક અમને નિષ્ફળ જાય અને અમને પૂરું વળતર મળતું. એટલે અમે બંને પાક લગાવવાનું કારણ એક કે કોઈ બી એક પાકમાં કદાચ નુકસાન જાય ભાવના કારણે કે કોઈ રોગ જીવાતના કારણે નુકસાન થતું હોય છે, તો એક પાક કદાચ સારો રહે અને ભાવ સારા આવે તો એમાં અમને સારું રહે. અને બીજું કે મજૂરી તો અમારે જે કરતા હોઈએ એ જ મજૂરી એની અંદર લાગતી હોય છે, નિંદામણની કે અને એને એની અંદર જે અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ વોટર સોલ્યુબલ ખાતરોના કે કોઈ દવાના સ્પ્રે આવતા હોય, તો એક પાકમાં એના જ ખર્ચામાં અમારે એ ક્રોપ તૈયાર થતા હોય છે, એટલા માટે અમે આંતર પાક પસંદ કરીએ.
0: અચ્છા, તમે તડબૂચની સાથે ભીંડા ઉગાડો છો, બરાબર, એવી રીતે ફૂલની સાથે આપ ચોળી ઉગાડો છો, તો આ બંને જે પાક છે બંને અલગ અલગ છે, એક કઠોળ વર્ગનો પાક છે, એક બાગાયતી છે, તો બંને વચ્ચે અંતર કેટલું રાખવું પડે?
1: બંને છોડ વચ્ચેનું અંતર જે અમે મલ્ચિંગ 2 હોલવાળું લઈએ છીએ, ફૂટના અંતરે એના હોલ આવતા હોય છે, તો અમે બંને લાઇનમાં એક હોલ છોડી અને બીજા હોલમાં અમે તરબૂચનું વાવેતર કરતા હોય છીએ. વચ્ચે જે એવું હોલ ખાલી રહેતો હોય છે એની અંદર અમે આંતર પાકમાં કોઈ બી રીંગણ લઈએ યા ભીંડા કોઈ બી પાક અમે લેતા હોય છીએ.
0: અચ્છા રણછોડજી, આ જે વિસ્તાર છે દેત્રો, જે ખાસ કરીને ઉનાળામાં એકદમ સૂકો કહેવાય એવો આ પ્રદેશ છે, અહીંયા પાણી લગભગ કેટલા ફૂટે મળે છે? અને પહેલા જયારે આપ છૂટું પાણી જયારે ખેતરમાં વેવડાવતા હતા, હવે આપ ટપકનો ઉપયોગ કરે છે, તો પાણીમાં લગભગ કેટલી બચત જોવા મળે છે?
1: અમારા વિસ્તારમાં પાણીનું સ્તર પહેલા તો 600-800 ફૂટે હતું, અત્યારે નર્મદાના નીર વહેતા પાણી થાય એના કારણે અત્યારે થોડુંક એનું સ્તર ઊંચું છે. અને ટપકની વાત કરું તો ટપકના કારણે ઘણો બધી પાણીની બચત થતી હોય છે. અને અમારા વિસ્તારમાં આમ તો છૂટા પાણીથી જે ચીલા ચાલુ ખેતી કરે એમાં એક જ પાક લેતા હોય છે સિઝનનો, અને આજે હું ટપકથી ખેતી કરું એમાં અમે વર્ષમાં 3-3 પાક લેતા હોઈએ છીએ ટપકના કારણે, અને એમાં પાણીની ઘણી બધી બચત થતી.

0: વીઘા દીઠ 2 થી 3 કલાક 4 કલાક છૂટા પાણીથી પીએ તમે કરતા હોય, અને ટપકથી અમે મિનિમમ 1-1.5 કલાકમાં વીઘો ટપકથી પી જતો હોય છે.
1: અચ્છા, ઘણી વાર ખેડૂતને એ પ્રેરણા કોઈ આપવા વાળું હોય કે ભાઈ આવું કરો તો આ ફાયદો થશે, ટપક માટેની પ્રેરણા તમને કોણે આપી?
0: ટપક માટેની પ્રેરણા અમે ઘણી વખત આ ચાલુચીલા ખેતીથી ખરેખર કંટાળેલા હતા, અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમે એક આ નવી ટેકનોલોજી જોતા હતા. સોશિયલ મીડિયાના માધ્યમ તો અમને પણ એક એવો વિચાર આવ્યો કે આ ટપક મલ્ચિંગથી જો ખેતી કરશું તો કંઈક ને કંઈક આમાં ફાયદા થશે. એટલે પહેલાં તો અમે આ ટપક મલ્ચિંગથી વંચિત હતા, એટલે ટપક કેવી રીતે કરવી, ટપક શું છે એ અમે જોયું નહોતું કે જાણ્યું નહોતું. એટલે અમે બીજા ખેડૂતોથી આ પ્રેરણા લઈ અને શીખવા મળ્યું હતું. અને શરૂઆતમાં તો ટપક કરવી હતી એટલે અમારી પાસે પહેલાં તો ખેતરમાં કોઈ સગવડ હતી નહીં, એટલે ટપક ઘણી સિસ્ટમથી થતી હોય છે. કોઈ બોટી કનેક્શન કરી ટપક કરતા હોય છે, કોઈ વોચ બનાવી મોટર દ્વારા ટપકની સિંચાઈ કરતા હોય છે. એટલે બીજા ખેડૂતો પાસેથી શીખી અને મેં આ શરૂઆત કરી હતી ટપક અને મલ્ચિંગથી. અત્યારે બહુ સરળ થઈ ગયું અમારા માટે ટપક કરવું, અત્યારે સરળ થઈ ગયું.
1: વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે કૃષિ દર્શન કાર્યક્રમમાં. અચ્છા, આપે જે વાત કરી કે આજે ટેકનોલોજીનો આપે ઉપયોગ કર્યો, તો ખાસ કરીને આર્થિક રીતે તમને શું ફાયદો જોવા મળ્યો, જમીનની ફળદ્રુપતામાં કોઈ ફેર જોવા મળ્યો?
0: ટપક અને મલ્ચિંગથી પહેલા તો આર્થિક રીતે ઘણો બધો ફાયદો થયો, કારણ કે છૂટા પાણીથી જે આપણે ફળ ટેટી હોય, તરબૂચ હોય, ટમેટા હોય, એ બધા જમીન અડીને તૈયાર થવા વાળા પાકો છે. એ છૂટા પાણીથી જે અમે પહેલાં કરતા હતા એની અંદર ઘણી બધી તકલીફો, માર્કેટમાં અમે જ્યારે અમારો માલ મૂકીએ ત્યારે જે મલ્ચિંગથી તૈયાર કરેલા હોય એ અને ચાલુ ચીલામાં જે છૂટા પાણીથી તૈયાર કરેલામાં ઘણો બધો ડિફરન્સ હોતો હતો. અત્યારે અમે જે ટપક મલ્ચિંગથી શરૂઆત કરીને અમારા પાકોની ગુણવત્તા વધી, જમીનની ફળદ્રુપતા પણ વધી, અને હાલ માર્કેટમાં અમે જે અમારો માલ મૂકીએ એટલે પહેલાં વેચાઈ જાય છે. પહેલાં અમારો માલ વેચાતો નહોતો, અત્યારે અમને ટપક મલ્ચિંગના મોટા એ ફાયદા થયા.
1: રણછોડજી, ખાતર અને દવાનો છંટકાવ એ જે તે પાકોમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવતા હો છો, તમે કામ કઈ રીતે કરો છો?
0: ખાતરમાં એવું કે કોઈ બી પાક હોય તો એના પ્રથમ ડોઝથી લઈ અને આખી ડોઝ સુધી જે સ્ટેપ બાય સ્ટેપ વોટર સોલ્યુબલ ખાતરો આપવાના હોય છે પાયાની અંદર, તો એ ખાતરો અમે જે ટપકના વેન્ચુરી દ્વારા આપવામાં આવે છે અને ઉપર કોઈ રોગ જીવાતનો સ્પ્રે આવે એ અમે પંપથી આપતા હોઈએ છીએ.
1: રણછોડજી, જે પાક છે એની ઉત્પાદન અને ગુણવત્તા જળવાય એ માટે ક્રોપ કવર નું પણ મહત્વ છે. દર્શકોને જણાવો કે ક્રોપ કવર એ શું છે અને તમે કયા પાકમાં કઈ રીતે કરો છો?
0: ક્રોપ કવર એ અમે જ્યારે નવેમ્બર ડિસેમ્બરથી કોઈ પણ જે ક્રોપ લગાવીએ એ સમયે ઠંડીનું વધારે પ્રમાણ હોય છે, ઝાકળનું પ્રમાણ પણ વધારે હોય છે, એ સમયે ક્રોપ કવર લગાવ્યા વગર કોઈ પાક તૈયાર થતો નથી. એટલે અમે ક્રોપ કવર લગાવતા હોઈએ છીએ. અને ક્રોપ કવરના ફાયદા જોવા જઈએ તો એ ઋતુમાં ઝાકળથી ઘણા બધા પાકો નિષ્ફળ જતા હોય છે ક્રોપ કવર ના હોય તો. ક્રોપ કવર લગાવવાથી પાકોની ગુણવત્તા અને પાકોની જે ગ્રીનરી પણ સારી રહે છે અને રોગ જીવાતની પણ ઘણી બધી બચત થાય છે. રોગ જીવાતની કોઈ પણ મિનિમમ 45 થી 50 દિવસ સુધી કોઈ રોગ જીવાતનો સ્પ્રે આપવાનો રહેતો નથી.
1: અચ્છા, તમારા ત્યાં જે તૈયાર થતો પાક હોય એ ફૂલ હોય કે પછી તડબૂચ હોય એની વેચાણ વ્યવસ્થા શું છે અને નજીકમાં માર્કેટ ક્યાં છે કે જ્યાં તમે માલ વેચો છો?
0: પાકોમાં અમારે જો મરચા, લીલા મરચાનું અમે માર્કેટ અમારે નજીક કડી છે, મહેસાણા છે, ત્યાં અમારે આપવા જવાનું હોય છે. ફૂલોની વાત કરીએ તો ફૂલોમાં અમે માર્કેટમાં તો અમારે અહીં 2 માર્કેટ છે, પણ માર્કેટની અંદર ફૂલોની કોઈ જાહેર હરાજી થતી નથી. એટલે એ ફૂલોમાં અમે માળીઓ જે અમારે આજુબાજુના કોઈ ધાર્મિક સ્થળો હોય ત્યાં માળીઓને અમે સંપર્ક કરેલા હોય છે અને માળીઓના ઓર્ડરથી અમે ફૂલો આપવા જતા હોય છે. ઘણી વાર કોઈ એવા પ્રાઇવેટ લોકલ ગ્રાહક હોય તો એ ખેતરે પણ આવીને લઈ જતા હોય છે. અને બીજા બધા તરબૂચ જેવા પાકો છે એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે કોઈ પાક અમારો તૈયાર થાય ત્યારે અમે કોઈ રીલ વાયરલ કરીએ તો અમારા સંપર્કથી ખેતરે આવીને પણ લઈ જતા હોય છે. ઘણી વાર અમારે માર્કેટ પણ જવાનું થતું હોય છે.
1: અચ્છા, ઘણી વાર એવું ખેડૂતોમાં ખાસ જોવા મળે છે કે જ્યારે જે તે કોઈ પાક છે એની બીજની રોપણી કરવાની હોય કે પછી જ્યારે એ પાક તૈયાર થઈ જાય અને એ વખતે એ જેમ કે ફૂલ તોડવાના હોય કે તડબૂચ કે ટેટી, તો એ વખતે લેબર માટે તમે શું વ્યવસ્થા કરો છો? તમારા ઘરમાંથી જ કોઈ હોય છે કે પછી બહારથી શ્રમિકો બોલાવવા પડે છે?
0: લેબરમાં અમારે પાક તૈયાર થાય, કોઈ મરચાની વીણી હોય, કોઈ ફૂલની વીણી હોય કે કોઈ નિંદામણ હોય, તો એવા સમયે જો અમારા ઘરના અમે

0: સભ્યો 3-4 સભ્યો છીએ, અને જરૂર પડે તો અમે અમારા ગામમાં કદાચ લેબર ના મળે તો બહાર ગામથી પણ અમે લેબરો લાવતા હોઈએ છીએ ઘણી વાર.
1: રણછોડજી, જયારે આ પાકની વાત કરીએ છીએ બરાબર, તો આપે કીધું કે કેટલાક પાક છે વર્ષમાં 2 વાર પણ લઈએ છે, તો સામાન્ય રીતે એ જુદા જુદા પાક છે એનો હેક્ટર કે એકર દીઠ કેટલો ઉતારો આવે છે?
0: પાકમાં શરૂઆત અમે ચોરીની કરીએ છીએ ડિસેમ્બર મહિનાથી, તો ચોરીમાં મિનિમમ 100 મણથી લઈ અને 100 મણ ઉપર પણ એ પાક જતો હોય છે, અને ભાવનો તો ભાવ માર્કેટના ઊંચી નેતા રહેતા હોય છે, એટલે એના કારણે વીઘા દીઠ 1 લાખની આજુબાજુ રહેતો હોય છે ઉતારો. તરબૂતની વાત કરીએ તો તરબૂત 600-700 મણનો ઉતારો મળતો હોય છે, એ પણ ભાવના આધારે ઊંચ નીચ રહેતું હોય છે, એમાં પણ 1 લાખની આજુબાજુ મિનિમમ એનો પણ બેનિફિટ રહેતો હોય છે. ટમેટા જોઈએ તો ટમેટા પણ ઘણીવાર માર્કેટમાં ઊંચા નીચા ભાવ રહેતા હોય છે. એમાં જોવા જઈએ તો જે ઉત્પાદન છે એ તો અમારી જે માવજતના કારણે ઉત્પાદન તો અમે લેતા જ હોય છે, પણ ભાવના આધારે જોવા જઈએ તો ઘણીવાર આગળ પાછળ જે બેનિફિટ થતું હોય છે. મરચાંની વાત કરું, મરચાંમાં પણ શરૂઆતમાં માલ સારો અને વેરાયટી પણ સારી હોય છે, એ વખતે માલનું ગુણવત્તા પણ સારી હોય છે, એ વખતે શરૂઆતમાં બજાર થોડી ઓછી હોય છે, એ વખતે માલ ભરપૂર હોય છે, પાછળથી જ્યારે બજાર હાઈ થાય ત્યારે માલ અમારા જોડે થોડો ઓછો થતો હોય છે, પણ સરવાળે એનું બેનિફિટ અમને મળી રહેતું હોય છે.
1: એટલે કહી શકાય કે જે ચીલા ચાલુ તમે ખેતી કરતા હતા અને એની બદલે હવે જયારે તમે આ મલ્ચિંગનો ઉપયોગ કરો છો, ટપકનો ઉપયોગ કરો છો, વોટર સોલ્યુબલનો ઉપયોગ કરો છો, અને આવકમાં પણ આપણને એ ફેર જોવા મળે છે બરાબર, તો બીજા ખેડૂતોને ખાસ કરીને એને લઈને શું કહેશો કે જે આધુનિક પદ્ધતિઓ છે અપનાવી જોઈએ, શું કહેશો?
0: હા, બીજા ખેડૂતોને હું કહેવા માંગુ છું કે જે ચાલુ ચીલા ખેતી છે એમાં જોવા જઈએ તો એરંડા છે, વર્ષનો એક જ પાક છે, એ પણ વરસાદ આધારિત. કદાચ ઘણી વખત એવું થતું હોય છે વર્ષમાં 2-2 વાર વાવણી કરીએ છતાંય પણ એમાં કોઈ કોઈક સમયે લોસ પણ જતી હોય છે. કપાસ છે, કપાસમાં પણ વરસાદના કારણે ઘણી વખત પાછળથી નુકસાન થતું હોય છે, ઘણી વાર આગળથી નુકસાન થતું હોય છે. એના જો ડિફરન્સમાં જોવા જઈએ તો જે ટપક મલ્ચિંગથી ખેતી કરીએ એમાં ઘણો બધો ફાયદો છે, કારણ કે ટપક અને મલ્ચિંગની જે ખેતી છે એ વરસાદ પૂરો થઈ જાય, કારણ કે વરસાદની સિઝન પૂરી થઈ જાય પછી શરૂઆત કરવાની હોય છે, એટલે ટપક મલ્ચિંગની ખેતીમાં 100% ફાયદો છે. અને બીજા ખેડૂતોને કહેવા માંગુ છું કે ટપક મલ્ચિંગથી તમે શરૂઆત કરશો તો ઘણો બધો ફાયદો છે.
2: અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં મુખ્યત્વે ફળપાકોમાં આંબા, જામફળ, લીંબુ, દાડમ જેવા ફળપાકોનું વાવેતર થાય છે, તેમજ છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતોના અથાક પ્રયત્નો અને એમની મહેનત વડે જિલ્લામાં કમલમ, ટીસ્યુ ખારેક જેવા ફળપાકોનું પણ વાવેતર થયું છે. અમદાવાદ જિલ્લામાં લગભગ 5,200 હેક્ટર જેટલા ફળપાકનું વાવેતર છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો શાકભાજી પાકોમાં મુખ્યત્વે ટામેટા, મરચા, રીંગણ, ભીંડા જેવા શાકભાજી પાકો, તેમજ વેલાવાળા શાકભાજી પાકોની વાત કરીએ તો કાકડી, તુરિયા, ગલકા, દૂધી જેવા વેલાવાળા શાકભાજી પાકો પણ થાય છે. અમદાવાદ જિલ્લામાં લગભગ 16,000 હેક્ટર જેટલો શાકભાજી પાકોનો વિસ્તાર છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના મુખ્યત્વે ધોળકા તાલુકામાં ફૂલપાકોમાં સૌથી સારું વાવેતર થયેલું જોવા મળે છે. લગભગ 2100 હેક્ટર જેટલા ફૂલપાકોનું વાવેતર થાય છે અને આ બાગાયતી પાકો થકી ખેડૂતો સારી આવક મેળવી અને પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે.
1: અચ્છા, એવું કહેવાય છે કે અત્યારનો જે ગાળો છે તેમાં એક બાગાયતી પાકોમાં ક્રાંતિ શબ્દ વપરાય છે, શા માટે?
2: જનરલી આપણે વાત કરીએ તો અત્યાર સુધી ખેડૂતો ચીલા ચાલુ અને પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ અવેરનેસ પ્રોગ્રામો, ખેડૂત શિબિરો, ખેડૂત તાલીમો અને સોશિયલ મીડિયા થકી અત્યારે ખેડૂત મિત્રો બાગાયત ખેતી તરફ પ્રયાણ કરી રહ્યા છે, તો જે બાગાયત ખેતી કરતા ખેડૂતોને પોતાની આવકમાં વધારો થાય છે, એકમ યુનિટમાં પોતે સારી એવી ખેતી કરી, મલ્ટી લેયર ક્રોપિંગ કરી અને ખેડૂતો પોતાની આવકમાં વધારો કરે છે. આ ઉપરાંત સમય અને ટેકનોલોજી સાથે ખેડૂતો આગળ વધી પોતે બાગાયતી પાકોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી, જેમ કે ખેડૂતો પોતે મલ્ચિંગ, ટપક પદ્ધતિ, ગ્રો કવર જેવા વિવિધ આયામોનો ઉપયોગ કરે છે, તેમજ રક્ષિત ખેતીના વિવિધ ઘટકોનો ઉપયોગ કરી અત્યારે ખેડૂતો પોતે પોતાની આવકમાં ખૂબ વધારો કરતા જોવા મળ્યા છે.
1: અચ્છા, આજના સમયમાં બાગાયતી ખેતીમાં કયા કયા મુદ્દા ખૂબ જરૂરી છે જે ખેડૂતોએ ધ્યાનમાં રાખવા જોઈએ?
2: હાલના સમયમાં આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રોએ પોતે પરંપરાગત ખેતી છોડી અને આધુનિક ટેકનિક, વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા જો થાય તો પોતે પોતાની આવકમાં ચોક્કસ વધારો કરતા જોવા મળે છે.

0: ખેડૂત મિત્રોને આપણે આ તબક્કે એક વિનંતી કરીએ કે પોતે અત્યારે જે પણ નવી ટેકનોલોજી છે એમાં વાત કરીએ ખાસ તો પોતે મલ્ચિંગ, ટપક પદ્ધતિનો ઉપયોગ, પ્રો કવરનો ઉપયોગ, ક્રોપ કવરનો ઉપયોગ, ફ્રૂટ બેગનો ઉપયોગ તેમજ અત્યારે માર્કેટમાં જોવા મળતા વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેડૂતો પોતે પોતાના ખેતરમાં આજ પ્રકારે બાગાયતી ખેતી કરે તો તેઓ પરંપરાગત ખેતી કરતા વધુ આવક મેળવે એ ચોક્કસ ખેડૂત મિત્રોને આપણે આ તબક્કે વિનંતી કરીએ છીએ.
1: સાહેબ, આપ એક બાગાયત નિષ્ણાત છો, આપની પાસેથી એ જાણવું છે કે બાગાયતી પાકો લેતા જે ખેડૂતો હોય એમને ખાસ કરીને કયા પડકારોનો સામનો કરવો પડતો હોય છે અને તે માટેના સોલ્યુશન શું હોય છે?
0: બાગાયતી પાકોમાં વાત કરીએ તો સૌથી મોટો પડકાર હોય છે જે ભાવનો ચઢાવ અને ઉતાર. માર્કેટમાં વાત કરીએ તો શાકભાજી પાકોમાં જયારે સિઝન હોય ત્યારે ભાવ ખૂબ નીચા જોવા મળે છે, તેમજ કોઈ સિઝન એવી જોવા મળે છે કે જેમાં ખેડૂતોને ખૂબ સારા ભાવ મળતા હોય છે. આ ઉપરાંત બીજો પડકારની વાત કરીએ તો બાગાયત ખેતીમાં સૌથી વધારે રોગ અને જીવાતનું પ્રમાણ પણ જોવા મળે છે. આના ઉકેલ માટે આપણે વાત કરીએ તો જે ખેડૂતોને ભાવના ચઢાણ અને ઉતાર માટેના પ્રશ્નો રહેતા હોય તો અત્યારે સૌથી સારું માર્કેટમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો કન્સેપ્ટ ચાલી રહ્યો છે, તો ખેડૂતો પોતે કોઈ કંપની જોડે પહેલાથી જ એગ્રીમેન્ટ કરી અને પોતાની પેદાશનો ભાવ પહેલાથી જ નક્કી કરી અને એમને વેચે છે. આ ઉપરાંત રોગ જીવાતના પ્રશ્નો પણ બાગાયતી ખેતીમાં ખૂબ જોવા મળતા હોય છે, તો અત્યારના સમય પ્રમાણે જૈવિક દવાઓ અને એના ઉપયોગ વડે આપણે આ પણ રોગ જીવાતના પ્રશ્નો નિવારી શકીએ છીએ. તેમજ રોગ જીવાતમાં વાત કરીએ તો જે ખેડૂત મિત્રો રક્ષિત ખેતીથી ખેતી કરતા હોય એટલે કે ગ્રીન હાઉસ, નેટ હાઉસ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતી કરે તો એમાં પણ ખેડૂતોને રોગ જીવાતના પ્રશ્નો ખૂબ ઓછા જોવા મળે છે.
1: સાહેબ, એક વાત એ જાણવી છે કે જયારે ગુજરાતમાં આપણે બાગાયત પાકની વાત કરીએ ને તો એમાં વિશેષ કરીને કેટલીક ટેકનોલોજી છે અત્યારે ખેડૂતો અપનાવતા થઈ ગયા છે, તો એ ટેકનોલોજી કઈ છે અને તેના લાભ કેવા મળી રહ્યા છે?
0: અત્યારે ખાસ કરીને જોઈએ તો ગુજરાતના તમામ વિસ્તારોમાં ખેડૂતો પોતે અવેર થઈ અને મલ્ચિંગ, ક્રોપ કવર, ટપક પદ્ધતિનો ઉપયોગ કરી સારામાં સારી આવક મેળવી રહ્યા છે. આપણે એમાં ખાસ વાત કરીએ તો મલ્ચિંગમાં કે જે ખૂબ અગત્યનો રોલ બાગાયતી ખેતીમાં અને એમાં પણ શાકભાજી ખેતી કરતા ખેડૂતોમાં સૌથી અગત્યનો રોલ મલ્ચિંગ ભજવે છે. મલ્ચિંગની આપણે વાત કરીએ તો મલ્ચિંગ બે પ્રકારના જોવા મળે છે, જેમાં પ્લાસ્ટિક મલ્ચિંગ અને બીજું જૈવિક મલ્ચિંગ એટલે કે આચ્છાદન. પ્લાસ્ટિક મલ્ચિંગમાં આપણે વાત કરીએ તો શાકભાજી કરતા ખેડૂતો જો પ્લાસ્ટિક મલ્ચિંગથી વાવેતર કરતા થાય તો એમાં ખેડૂતોને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકે છે, પોતે નિંદામણ માટે એટલે કે મજૂરી ખર્ચ ઘટાડી શકાય છે. આ ઉપરાંત ટપક પદ્ધતિ સાથે મલ્ચિંગ હોય તો મલ્ચિંગમાં વોટર સોલ્યુબલ ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરતા ખેડૂતો જોવા મળે છે, જેનાથી ખેડૂતોની આવક વધે છે અને છોડ તંદુરસ્ત રહે છે. આ તબક્કે આપણે ખાસ વિનંતી કરીએ ખેડૂતોને કે સિઝનમાં જે પણ આપણે શાકભાજી પાકો વાવતા હોય એમાં મલ્ચિંગનો ઉપયોગ કરો અને એમાં બાગાયત ખાતા દ્વારા પણ સહાય મળવાપાત્ર થાય છે. બાગાયત ખાતા દ્વારા મલ્ચિંગ કરતા ખેડૂતોને એક હેક્ટરમાં અંદાજે 26,000 રૂપિયા સહાય મળે છે. આ ઉપરાંત અત્યારે ખેડૂતો પોતે પોતાનો માલ બજારમાં વહેલા આવે અને સારો ભાવ મળે એ માટે ક્રોપ કવર એટલે કે ગ્રો કવરનો ઉપયોગ કરતા થયા છે. ગ્રો કવરની વાત કરીએ તો એક એવી વસ્તુ છે જે નોન વુવન મટીરિયલ હોય જેને શરૂઆતના તબક્કામાં છોડ ઉપર પૂરેપૂરું ઢાંકી દેવામાં આવે છે, એટલે કે છોડનું વાવેતર થઈ ગયું હોય તો એને ઢાંકીને અને 30-35 દિવસ સુધી રહેવા દેવામાં આવે છે. હું તમને એક ઉદાહરણ આપું તો જનરલી શક્કર ટેટી અને તરબૂજ જેવા પાકોનું વાવેતર સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં જોવા મળે છે, પરંતુ તેની આવક એપ્રિલ અને મે મહિનામાં થતી હોવાથી ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવ મળતા નથી. તેથી ખેડૂત મિત્રો હવે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં જ્યારે ઠંડીની વાતાવરણ હોય ત્યારે આ પાકોનું ખેતરમાં વાવેતર કરે છે અને તે ગ્રો કવરનો ઉપયોગ કરે છે. ગ્રો કવરમાં ઉપરથી ઢાંકી દીધેલું હોય અને સાઈડમાં માટી પૂરેલી હોય તો અંદર રોગ જીવાતના પ્રશ્નો થતા નથી. ખેડૂતોને શરૂઆતના તબક્કે કોઈ પણ જાતની દવાનો છંટકાવ કરવો પડતો નથી, જેથી ખેડૂતોને પોતાની ખેતીનો ખર્ચ ઘટાડી શકે છે અને એ જ માલ માર્કેટમાં ફેબ્રુઆરી મહિના કે માર્ચ મહિનાના શરૂઆતમાં આવે તો ખેડૂતોને સારામાં સારી આવક થાય છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો ટપક સિંચાઈ પદ્ધતિ કે જે ખેડૂતો ટપક પદ્ધતિ અપનાવતા હોય બાગાયતી પાકોમાં એમાં ટપકના ઉપયોગ વડે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે એટલે 70-80% પાણીની બચત થાય છે.

0: આ ઉપરાંત નિંદામણનો ખર્ચ ઘટે છે, મજૂરી પણ ઘટે છે અને એમાં વોટર સોલ્યુબલ ખાતરો આપવાથી છોડને તંદુરસ્ત રહે છે. આ માટે દરેક ખેડૂતને આપણે આ તબક્કે વિનંતી કરીએ કે તેઓ પોતાના ખેતરમાં જ્યારે પણ બાગાયતી પાકોની પસંદગી કરતા હોય, ચાહે ફળ પાકો હોય કે શાકભાજી પાકો, એમાં ખાસ ટપકનો ઉપયોગ કરતા થાય તો આપણે ભવિષ્યમાં પાણીનો જે પ્રશ્ન છે એનું પણ નિવારણ કરી શકીશું.
1: અચ્છા, ખાસ કરીને જયારે બાગાયતી પાકની વાત કરીએ છીએ તો એવું કહેવાય છે કે જો આંતર પાક લીધો હોય તો એ નુકસાન કદાચ જો થાય કોઈ પણ કારણસર, વાતાવરણ હોય કે અન્ય કારણસર કે પછી બજારના ભાવ હોય, તો એક પ્રકારે બેલેન્સ થઈ જાય છે. તમે કઈ રીતે જુઓ છો?
0: આંતર પાકની આપણે વાત કરીએ તો ખાસ કરીને આ કોઈ નવીન ટેકનોલોજી નથી, પરંતુ પરંપરાગત ખેતીમાં પણ વર્ષો પહેલા ખેડૂતો આંતર પાકનું અને મિશ્ર પાકનું વાવેતર કરતા હતા. પ્રાકૃતિક ખેતીમાં સૌથી વધારે આંતર પાકનું અને મિશ્ર ખેતીનું ખૂબ મહત્વ રહેલું છે. આંતર પાકની આપણે બાગાયતી પાકોમાં વાત કરીએ તો એક જ સાથે બે કરતા વધારે પાક ખેડૂત એક જ ખેતરમાં લઈ શકે તેને આંતર પાક કહેવામાં આવે છે. આંતર પાકમાં આપણે એવા પાકોની પસંદગી કરવી જોઈએ જેથી એક પાક અને એના સહાયક તરીકે આપણે બીજો પાક વાવી શકીએ. ધારો કે કોઈ પણ પાક સાથે, શાકભાજી પાક સાથે આપણે ફળીવાળા એટલે કે લેગ્યુમિનસ ક્રોપનું વાવેતર કરીએ તો એ લેગ્યુમિનસ ક્રોપ એમાં જમીનમાં નાઇટ્રોજન ફિક્સેશન કરશે, જેથી આપણે નાઇટ્રોજનનું ફિક્સેશન થવાથી ખાતરનો ઉપયોગ પણ ઓછો કરીશું અને ખેતી ખર્ચમાં પણ બચત થશે. એટલે આપણે એવા પાકોની પસંદગી કરવી જોઈએ આંતર પાકમાં કે જે એક પાક એ બીજા પાક ઉપર સહાયક બની શકે. આનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે જ્યારે પણ બજારમાં કોઈ એક પાકની માંગ ઓછી હોય, બજાર ભાવ ઓછા હોય, તો આપણે એને સરભર કરવા બીજા અને ત્રીજા પાકમાંથી એમાંથી સારામાં સારી આવક મેળવી શકીએ છીએ. આ ઉપરાંત ખેડૂત મિત્રો, અત્યારે ફૂલપાકનું એટલે કે ગલગોટાનું પણ આંતરપાક કરતા જોવા મળે છે, જેમાં વચ્ચે ગલગોટાનું વાવેતર અને આજુબાજુમાં કોઈ પણ લેગ્યુમિનસ ક્રોપ કે શાકભાજી પાકનું વાવેતર કરતા હોય છે. તો આનાથી નેમેટોડનો કંટ્રોલ થાય છે, પોલિનેશનના પ્રશ્નો જે હોય એનાથી નિવારી શકાય છે. મધમાખી આવવાથી આ પોલિનેશન થાય છે, જેથી મુખ્ય પાકમાં આપણે 30-40% જેટલો ઉત્પાદનનો પણ વધારો જોવા મળે છે. ખેડૂત મિત્રો, જો આ રીતે આંતરપાક કરતા હોય અને એક બે થી વધારે પાકનું વાવેતર કરતા હોય એનાથી જમીન પણ સુધરે છે, પાણીનો બચાવ થાય છે. આ તબક્કે આપણે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કરીએ કે આંતરપાકની પસંદગી એવી રીતે કરવી જોઈએ કે બંને પાકને પાણીની સુલભતા સરખી હોવી જોઈએ. હાઇટની વાત કરીએ તો એક પાક ઊંચો અને એક પાક નીચો હોય તો સૌથી સારું આંતરપાક એને કહી શકાય છે. બાગાયતી પાકોના શાકભાજી પાકોમાં વાત કરીએ તો આપણે લસણ ની સાથે ગલગોટાનું વાવેતર કરી શકીએ છીએ, ભીંડાની સાથે પણ ગલગોટાનું વાવેતર કરી શકીએ છીએ. આ ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજીનું પણ જો વાવેતર કરવામાં આવે તો પણ એ નાઇટ્રોજન ફિક્સેશન કરીને ખૂબ સારું જમીનમાં પરિણામ જોવા મળે છે.
1: જે પ્રમાણે આજના સમયમાં બાગાયતી પાકનું મહત્વ છે તે સતત વધી રહ્યું છે, ખેડૂતો તે તરફ દોરાઈ રહ્યા છે અને તેના લાભ મળી રહ્યા છે. ખાસ વાત એ પણ છે કે જે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે તેનાથી જે લેબરની અછત હતી તેના પ્રશ્નો સોલ્વ થયા છે, જે ઉત્પાદકતા છે તેમાં વધારો થયો છે અને ગુણવત્તા છે તે પણ

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તા હોય, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સઅપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: રેડિયો પાલનપુરના ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજે પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. આપના બહોળા પ્રતિસાદના કારણે અમે ફરમાઈશ કાર્યક્રમમાં કમિટી દ્વારા પસંદ કરાયેલા શ્રોતાઓના પત્રનું વાંચન કરીએ છીએ. સાથે સાથે આપને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. તો બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા આપ સર્વેને આપની ફરમાઈશ અને પ્રતિભાવ વિશેની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM ના વોટ્સએપ નંબર 9522966688 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. આજના આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે દીપા. દીપાએ આપણને ફરમાઈશ કરી છે એક મસ્ત મજાના સોંગની. આ સોંગ જે છે ને એ મારું પર્સનલી ફેવરેટ સોંગ છે, કારણ કે આ સોંગની અંદર જેટલી બી વાતો છે કે જેટલા બી લિરિક્સ છે એ અલગ જ પ્રકારના છે. અને અત્યારના સમયમાં બી તમે આ સોંગ જ્યારે સાંભળો ને ત્યારે તમને આ સોંગની અંદરની એ ફીલ તમને અત્યારે બી ફીલ થશે. આ સોંગ છે ગલી મેં આજ ચાંદ નીકળા, જે 1998 આવેલી મૂવી જખમનું છે. અલકા યાજ્ઞિકના અવાજમાં આ સોંગ ગાવામાં આવ્યું છે અને એવરગ્રીન જે સોંગની લિસ્ટ હોય એની અંદર આ સોંગ છે. તો ચાલો સાંભળીએ દીપાની ફરમાઈશ.

આજના આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે અનુરાધા. અનુરાધા કહે છે કે એમનું નામ અનુરાધા છે એટલે એમને અનુરાધા પોંડવાલના સોંગ ખૂબ જ ગમે છે. એમનું નામ એ અનુરાધા પોંડવાલના ઉપરથી જ રાખવામાં આવ્યું હતું અને એટલા માટે અનુરાધાએ આપણને આજે અનુરાધા પોંડવાલનું જ એક સોંગ એ આપણને ફરમાઈશ કરી છે. આ સોંગ જે છે એ સોંગ છે ખુશિયા ઓર ગમ. આ સોંગ એ મન મૂવી જે આવેલું એની અંદર આવેલું આ સોંગ છે અને મન મૂવીની અંદર આમિર ખાન અને મનીષા કોઈરાલા એ મુખ્ય લીડિંગ રોલ્સની અંદર હતા. આ મૂવીની વાત કરીએ તો બહુ સારું એવી લવ સ્ટોરી બતાવવામાં આવી છે અને આ જે સોંગ છે ખુશિયા ઓર ગમ સહેતી હૈ ફિર ભી યે ચુપ રહેતી હૈ, આ સોંગની અંદર કરવામાં આવેલી એક એક વાત એ જીવનનો એક સારો એવો સારાંશ બતાવી દે છે તમને કે જિંદગી તો આવી જ છે, ખુશી હોય કે ગમ હોય તમારે કેવી રીતે જીવવી એ તમારા ઉપર છે. તો ચાલો સાંભળીએ અનુરાધાની ફરમાઈશ.

આજના આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે રીના. રીનાએ આપણને ફરમાઈશ કરી છે ચંદનિયા સોંગની. આ સોંગ એ નોર્મલી લોરી છે, જે રાવડી રાઠોડ મૂવીની અંદર આવેલું હતું. આ સોંગ ગાવામાં આવ્યું છે શ્રેયા ઘોષાલના અવાજમાં. અને આ રીના કહે છે કે એમને પણ એક નાની એવી દીકરી છે અને આ દીકરી માટે એ આ સોંગ ડેડિકેટ કરવા માંગે છે. તો ચાલો સાંભળીએ રીનાની ફરમાઈશ.

આજના આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે શ્રીનિકા. શ્રીનિકા કહે છે કે એમને કૃષ્ણ ભગવાનથી વધારે પ્રેમ છે અને કૃષ્ણના દરેક ગીતો એમને વધારે ઓબ્સેસ કરે છે. શ્રીનિકાએ આપણને ફરમાઈશ કરી છે બાહુબલી 2 ની અંદર આવેલું એક સોંગ સોજા જરા. આ સોંગ એ આમ તો ગાવામાં આવ્યું હતું બાહુબલી માટે, પરંતુ ડેડિકેટ હતું શ્રી કૃષ્ણને. આ સોંગની વાત કરીએ તો આ સોંગ એ મધુશ્રીના અવાજમાં ગાવામાં આવેલું છે. અને આ મૂવીની વાત કરીએ તો અનુષ્કા શેટ્ટી અને પ્રભાસ એ આના મુખ્ય પાત્રો છે. બાહુબલી અત્યારે બી બધાને યાદ છે, અને જ્યારે બાહુબલી યાદ કરીએ ત્યારે તમને બાહુબલી વાલ જે માહિષ્મતીનો સોંગ છે એ તમારા મગજમાં તરત જ વાગવા માંડે. તો ચાલો સાંભળીએ શ્રીનિકાની ફરમાઈશ.

આજના આપણે છેલ્લા ફરમાઈશ કરતા છે મિલિંદ. મિલિંદે આપણને ફરમાઈશ કરી છે લડકી ક્યુ. આ સોંગ એ હમ તુમ મૂવી જે 2004 ની અંદર આવેલું એની અંદર આવેલું હતું અને અલકા યાજ્ઞિક અને શાનના અવાજમાં ગાવામાં આવ્યું છે. આ સોંગની અંદર એક છોકરી અને છોકરા વચ્ચે ઘણી એવી કમ્પેરિશન કરવામાં આવી છે, ઘણી એવી વાતો કરવામાં આવી છે. પેલા કહે છે છોકરીઓ કેમ આવી હોય છે, પેલા કહે છે છોકરાઓ કેમ આવા હોય છે. તો સારી એવી ફરમાઈશ કરી છે મિલિંદ તમે. તો ચાલો સાંભળીએ મિલિંદની ફરમાઈશ.

90.4 FM. રેડિયો પાલંપુર 90.4 FM ને માણતા રહો અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલંપુર 90.4 FM.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હલ્લો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, હું છું આરજે એઆર અને આપ સૌ માટે લઈને આવું છું કેટલીક હકારાત્મક વાતો, વાર્તાઓ, કવિતાઓ, ગીત, ગઝલ અને આ બધી જ સાહિત્યિક રચનાઓ કે જેની પાછળ એક જ સંદેશો મહત્વનો હોય છે કે આપણા જીવનમાં આવતી ઘણી બધી મુશ્કેલીઓ અને તકલીફમાં આપણા સમાજ જીવનમાં આપણી સંસ્કૃતિમાં કેવી રીતે આપણા નૈતિક મૂલ્યો સાથે આપણે ટકી રહીએ. ક્યારે પણ આપણું મન એટલું દુઃખી ન થઈ જાય કે આપણને આ જીવન પ્રત્યેનો જે પ્રેમ છે ને એ ઘટી જાય. એટલે કે હકારાત્મકતા અને પોઝિટિવનેસ જેને કહે છે એ સ્વભાવમાં વણાઈ જાય અને આપણે સૌ આપણા જીવનની મુશ્કેલીઓનો એક સામનો કરી શકીએ. પરિણામ ગમે તે હોય અને પરિણામ નિશ્ચિત હોવા છતાં પણ એ પરિણામ સાથે જીવનને જીવીએ અને એમ કહીએ કે ઈશ્વર, તારા અભિગમની સાથે, તારી આપેલી તમામ મુશ્કેલીઓ સાથે તારું આ ભેટરૂપી જીવન અમે જીવી શકીએ છીએ. અને આપણા સમુદાયનો અવાજ એટલે કે આપણા રેડિયો પાલનપુર પર

અમે આવી જ વાતો લઈને સતત તમારા સમક્ષ આવતા રહીએ છીએ. તો આજે જ કેટલીક આવી ગુજરાતી સાહિત્યની, ગુજરાતી ભાષાની સંવર્ધનની વાતોની સાથે હકારાત્મકતાની વાતો કરીશું આજના શો પર. સમય થયો છે એક નાનકડા વિરામનો. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

रेडियो पालनपुर बनासकांठा डिस्ट्रिक्ट केड़वड़ी मंडल संचालित आ सामुदायिक रेडियो स्टेशन ये अपना समाज नो अवाज बनवानु काम करे छे। अने आ अवाज एटले क्यारेक अमारो अवाज ने क्यारेक तमारा विचारो अमने मळता रहे छे। आवो ज सुंदर मजानो एक विचार एक घटना स्वरूपनो के आ यात्रा खूब ज टूंकी छे अने आपणे विचारीए छीए एना करता तो साव टूंकी छे। હવે વિચાર સાથે એક સુંદર લખાણ ભીખાભાઈએ મોકલી આપ્યું છે, ચાલો એની વાત કરીએ। એક સ્ત્રી બસમાં ચડી અને એક પુરુષની બાજુમાં બેસતી વખતે તેની બેગથી પુરુષને વાગી ગયું, પણ તે પુરુષ ચૂપ રહ્યો, કંઈ બોલ્યો નહીં। જ્યારે તે વ્યક્તિ શાંત બેઠો રહ્યો ત્યારે તે સ્ત્રીએ પૂછ્યું, મેં તમને બેગ મારી છતાં તમે ફરિયાદ

એમ ન કરી? પુરુષે હસીને જવાબ આપ્યો, આટલી નાની વાત પર ગુસ્સે થવાની જરૂર નથી, કારણ કે આપણી સાથેની યાત્રા તો ખૂબ જ ટૂંકી છે. હું આવતા સ્ટોપ પર ઉતરી જઈશ. આ જવાબથી પેલી સ્ત્રી છે ને ખૂબ ભાવુક થઈ ગઈ. તેણે તે પુરુષની માફી માંગી અને મનમાં વિચાર્યું કે યાત્રા ખરેખર ખૂબ જ ટૂંકી છે, આ શબ્દો સોનાથી લખાવા જોઈએ. અને મારે પણ તમને કહેવું છે કે જીવનમાં તમારા સાથેના જે પણ સંબંધો છે એને વિચાર તો કરી જુઓ, એ યાત્રા ખૂબ જ ટૂંકી હોય છે. તમે ક્યારે શરૂ કરીને ક્યારે પૂર્ણતાના આરા ઉપર પહોંચી જાય છે, અને ત્યાં બેસીને તમે માત્ર છબછબિયા જ કરી રહ્યા હો છો. તમે પાણીની ગહેરાઈ માપી નથી શકતા, તમને અહેસાસ નથી કે લાગણી અને સંબંધો વચ્ચે તમે થોડીક મુશ્કેલીઓ અને વિટંબણાની એ ઠંડી અને ગરમી પાણીની સહન કરીને પણ જો એક વાર પાણીમાં ડૂબકી લગાવી હોત તો એ અહેસાસ આહલાદક હોય. પણ તમે ગુસ્સા, હસવામાં અને ક્યારેક બહાર મારી પરિસ્થિતિને મારા કપડાં સાચવવામાં આવા વિચારોમાં પડ્યા રહો છો અને આરા ઉપર જ બેસેલા રહો છો, ત્યારે આ વિચાર બહુ અગત્યનો છે કે યાત્રા ખૂબ જ ટૂંકી છે. આ વાતને પણ આગળ વધારીશું અને એમાંના કેટલાક બિંદુઓની ચર્ચા પણ કરીશું. સમય થયો છે કે વિરામનો. વિરામ બાદ ફરી પાછો આવું છું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

યાત્રા ખૂબ જ ટૂંકી છે, શબ્દોથી સમજો તો પણ સમજાય એમ છે, અને આંગળીના વેઢાથી ગણો કે પછી કમ્પ્યુટરના કોઈ જટિલ સોફ્ટવેરથી તમને છે ને એનો અર્ક, તમને એનું મૂળ સ્વરૂપ, એનો અર્થ તો એટલો જ મળશે કે સમય ખૂબ જ ઓછો છે આપણી પાસે, અને આપણે કામ વિશે, આપણા જીવનની યાત્રા વિશે એટલું વિચાર્યું છે, એટલું કદાચ ન પણ કરી શકીએ, એટલે હંમેશા ટૂંકી છે. અને સતત આપણે કહેતા રહીએ છીએ કે મારી પાસે સમય જ નથી. આપણે સમજવું જોઈએ કે આ સંસારમાં આપણો સમય એટલો ઓછો છે કે નકામી દલીલો, ઈર્ષ્યા, બીજાને માફ ન કરવા, અસંતોષ અને નકારાત્મક લાગણીઓમાં ફસાઈ રહેવું એ ખરેખર સમય અને શક્તિનો મૂર્ખતાપૂર્ણ બગાડ છે. હકારાત્મકતા

ઉત્સાહ અને પોઝિટિવ એટીટ્યુડ એ જ તમને આગળ લઈ જાય છે. મેં કહ્યું એ બધું જ ન કરીએ તો પછી આપણે કામનું અને આપણા જીવનના મુખ્ય લક્ષ્યાંકોનો વિચાર કરીએ. દલીલ કરવા કરતાં એ પ્રવૃત્તિ પર આગળ વધવાનું વિચારીએ. બીજા વિશે વિચારીને સતત એની ઈર્ષ્યા કરવા કરતાં આપણે કેવી રીતે કંઈક સારું કરી શકીએ તે તરફ મહેનત કરીએ અને લગભગ લોકોને માફ કરીએ. એક વાર, બે વાર, અરે એની ભૂલ છે, મારે શું, હું સુધારી લઉં એની ભૂલમાંથી. અને હંમેશા જે મળ્યું છે એનો સંતોષ અને હકારાત્મક લાગણી કે સમય મને ચોક્કસથી આ નાનકડા વિરામમાં પણ અદ્ભુત પ્રકારે આનંદ આપશે. જો આ વાત સાથે આગળ વધીએ ને તો ખૂબ જ મોટો જીવનમાં લાભ થાય છે અને જીવન જીવ્યાનો સંતોષ મળે છે. આપણા સાહિત્યિક ગ્રંથો, ધાર્મિક ગ્રંથો, કવિતાઓ ને સ્ટોરીઝ પણ ગમે તેટલી કરુણ હોય, આખરે તો આપણને આપણા જીવનમાં આગળ વધવા માટે ને એ ન કરવા અને સુખ અને ખુશી મળે તે માટે પ્રેરે છે, ખરું ને? તો કેટલાક આવા મુદ્દાઓની ચર્ચા પણ કરીશું, પરંતુ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો આરજે એ હાર ને રેડિયો પાલનપુર પર.

જીવનમાં મેં કહ્યું એમ મારે પણ અને તમારે પણ કેટલાક પ્રશ્નો મનમાં વિચારવા જોઈએ, તો જ આપણને આ ટૂંકી યાત્રાનો અહેસાસ થશે ને એમાં કેવી રીતે સુખમય રીતે લાંબા આનંદનો અનુભવ કરી શકાય તે વિશે અદ્ભુત રીતે આપણા હૃદયમાંથી જ રસ્તો મળશે. જેમ કે પહેલો પ્રશ્ન એ આવે આપણા મનમાં સતત કે કોઈ આપણી લાગણીઓને દૂભવે છે, એટલે કે કોઈએ તમારું અથવા

મારું દિલ તોડ્યું. તો શું કરવું જોઈએ? આમ પણ આપણે ગમે તેટલા બેબાકળા થઈએ, ગમે તેટલો ઝઘડો કરીએ, એને સતત તમારા હૃદય માટે અને તોડવા માટે એને જવાબદાર ગણીને એને અહેસાસ કરાવી દઈએ, તો પણ તમારું હૃદય ફરીથી નથી સંધાવાનું. કારણ કે લાગણીના સંબંધો તૂટે ને પછી એને કોઈ મલમ કામમાં ના આવે, અને આખરે તો પછી આપણે શાંત થઈએ છીએ. તો પહેલાથી જ શું કામ આપણા મગજમાં ન આવે કે કોઈ પણ હૃદય દુખે કારણથી કે વ્યક્તિથી, તો આપણે હંમેશા શાંત રહીએ. અને શાંત રહેવા માટે થોડા અલગ થઈએ, થોડાક પોતાની જાતને સમય આપીએ. અને આ સોનાનું વાક્ય કે યાત્રા ખૂબ જ ટૂંકી છે. જો એને મારું હૃદય દુખ્યું છે, દુભાવ્યું છે, તો એની પાછળ શા માટે સમય આ ટૂંકી યાત્રામાં હું એને આપું અને બગાડું? જેમને મારું હૃદય સાચવ્યું છે એમની પાસે ન જાઓ અને પછી જુઓ કે તમને આઘાત અને એમાંથી નીકળવા માટેના સરળ રસ્તા મળી જશે. ક્યારેય કોઈ તમને દુઃખી તો નહીં જ કરી શકે, ભલે ને દિલ તોડી નાખે. કારણ કે દિલ એ પણ સમજતું થઈ જશે કે યાત્રા ખૂબ જ ટૂંકી છે. વાતને આગળ વધારીશું, પરંતુ આ વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો હકારાત્મક વાતો અભિગમને રેડિયો પાલનપુર પરથી RJAR ના સ્વરમાં.

જીવનમાં આપણી યાત્રા ટૂંકી લાગે અને એનો અહેસાસ કરાવે ને એવા પ્રસંગો પણ બનતા હોય છે કે જ્યારે આપણને કોઈ છેતરી નાખે, ધમકાવી નાખે બધાની વચ્ચે, કે જેને આપણે એમ કહીએ છીએ કે આપણું અપમાન કરી નાખે, ત્યારે આપણને અહેસાસ થાય છે કે શા માટે. અને એમાં પોતાના કોઈ નજીકના વ્યક્તિ છે એવું આપણે માનતા હોય ને એમના તરફથી આપણને એવી કોઈ ઘટના કે પ્રસંગ બની જાય, ત્યારે એમ થાય છે કે શા માટે આ જીવનને મારે જીવવું જોઈએ. પણ આપણે ભૂલી જઈએ છીએ કે યાત્રા ખૂબ ટૂંકી છે, જીવન તો ટૂંકું જ છે, અને એ ટૂંકા જીવનની અંદર ઘણું બધું કરવું છે. અને એમાં તમે પોતાના માનતા હતા જેમના માટે કરવું છે એવું લાગ્યું ને એમને તમને આવું કર્યું, તો પણ બીજા પાત્રો તો જીવનમાં છે ને, શા માટે એમને દોષ આપવો? શા માટે એમને તમારી સાથે તમારું માન સાચવ્યું છે તો એનો અહેસાસ ન કરાવો? અને જ્યારે આવી પરિસ્થિતિ થાય ત્યારે એક બ્રેક લઈ લેવાનો, તણાવ તો બિલકુલ નહીં લેવાનો, થોડો વિચાર કરવા માટે આરામ કરી લેવાનો. પછી એ તમારા ઘરનો રૂમ પણ હોઈ શકે, ગામડાનું ઘર પણ હોય, ફાર્મ પણ હોય, લોંગ ડ્રાઈવ પણ હોય, મિત્ર સાથેની વાતચીત પણ હોય, અને ક્યારેક એની સાથે જઈને બેસવાની વાત પણ આવે તો થોડા દિવસો એમ પણ કરી લેવું જોઈએ. અને એનું કારણ એક જ છે કે યાત્રા તો ખૂબ જ ટૂંકી છે, એટલે ટૂંકી યાત્રામાં આવતા પડાવો પણ બહુ ટૂંકા જ હોય, એટલે એ ધમકાવેલું, અપમાન કરેલું અને કોઈ કે છેતરેલું એ બધું જ ભૂલાઈ જશે અથવા સમયની સાથે જૂનું થઈ જશે. તો આગળ વધીએ ત્યારે નવી દુનિયામાં નવી જ વાતો, નવા જ સંબંધો અને નવા જ માનની વાત કરીએ કે જે તમને સાચવે છે, માન આપે છે, એમનો વિચાર કરીએ. ખરું ને? આવા જ વિચારોની આગળ પણ ચર્ચા કરીશું, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. હું આજે યાર તમારી સાથે જોડાયેલો રહીશ વિરામને પાર. પણ મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ક્યારેક કારણ વગર, ક્યારેક કોઈની સાથ આપવા જઈએ અને એમને સાથ ન ગમે, ક્યારેક સાથે લઈ ગયા હોય ને પછી ત્યાં જઈને એકલા કરી મૂકે, એટલે કે વિધાઉટ એની રીઝન તમારું અપમાન થઈ જાય, ત્યારે પણ શાંત રહેવું જોઈએ. લગભગ નજરઅંદાજ કરવો જોઈએ એ બાબતની, ઘટનાને, એ વ્યક્તિને. કારણ કે તમે તો આમ પણ બીજું બધું નજરઅંદાજ કરીને એની સાથે ગયા છો, એનો સાથ આપ્યો છે કે એની વાતમાં હા પુરાવવા માટે ઉપસ્થિત રહ્યા છો કે મદદ કરવા આગળ વધ્યા છો અને ત્યાં તમને આ મળ્યું છે. એવું જ છે કે કોઈક અણગમતી ટિપ્પણી પણ તમારી પર કરી દે, મતલબ વાક્યોનો મારો, તો એને પણ નજરઅંદાજ કરી દેવું જોઈએ. કદાચ પહેલી વખતે વિચાર આવે તો થોડો વિચાર કરીને પછી વિચારીએ કે એનું મહત્વ શું વધારે છે જીવનમાં અને તમારે વધારે આપવું છે. તમને તો એ ગમતું જ નથી, ખોટી ટિપ્પણી જ છે, તો એ વ્યક્તિને ને એ વાતને બંનેને તમે નજરઅંદાજ કરો, એને મહત્વ ના આપો અને એને પણ માફ કરી દો. તમારી પ્રાર્થનામાં, તમારા વિચારોમાં, તમારા હકારાત્મક અભિગમમાં નિસ્વાર્થ પ્રેમ હોવો જોઈએ. એને મારા વિશે ખરાબ કહ્યું છે તો એને વિચારધારા છે, એ ખોટા છે, ખોટી છે ને વાત ખોટી છે, એને એને સમજાવવા કરતાં આપણે આપણા વર્તનમાંથી જ એને કાઢી દઈએ તો તમારા વર્તનમાં એ નહીં દેખાય, એટલે બીજા બધા લોકો તમારી તરફે આવી જશે. અને આમ પણ સમય યાત્રા ટૂંકી છે, તો જે તમારા વિશે ખોટું માને છે, ખોટું ધારણા રાખે છે, ખોટી વાતો કહે છે, એને સાચી કરવા કરતાં તમે જેવા છો અને જે છો એમાં તમારામાં રહેલું સાચાપણું છે એને સાબિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એ સરળ છે. જે છે જ નહીં એને શોધીને લાવીને એને સાબિત કરવા કરતાં છે એને ટકી રહેવું અને એ વાતનો વિચાર કરવાથી, તમારી લીટી લાંબી કરવાથી આ ટૂંકી યાત્રામાં તમે સફળ થશો. ખરું ને? વાતને આગળ વધારીશું આ હકારાત્મક વિચારધારાના શોમાં, રેડિયો પાલનપુર પર. ક્યાંય જતા નહીં, મારી સાથે જોડાયેલા રહો. વિરામ બાદ મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આ યાત્રાની લંબાઈ તો આમ જોઈએ ને તો કોઈને ખબર જ નથી. એટલે જીવનમાં આ બધી જે પણ સમસ્યાઓ આપણે આવતી હોય છે ને એ ત્યારે જ સમસ્યા બને, એટલે કે મુશ્કેલી કે અડચણ કે નડતર એ વ્યક્તિ કે બાબત, કે ત્યારે તમે એને મનમાં આપો છો જે ક્યાં, એના વિશે વિચાર કરો છો, લાંબો વિચાર કરો છો, સતત કરો છો, આખી રાત અને દિવસ એ વિચાર કરો છો. એટલે યાદ એ રાખવાનું છે કે આપણી સાથેની જે સફર ખૂબ જ ટૂંકી છે, તો ટૂંકા સફરમાં ટૂંકો સામાન, ટૂંકી વાતો, સારી વાતો, આનંદદાયી વાતો, આનંદદાયી વ્યક્તિત્વ, પોઝિટિવ હકારાત્મક અને જેને તમે ચહો છો એવા જ પ્રસંગોને વ્યક્તિઓને સાથે રાખો. આ યાત્રાની લંબાઈ તો ખરેખર કોઈને ખબર છે જ નહીં, અને કાલે કોઈએ જોયું જ નથી કે શું બનવાનું છે આ ઘટનામાં, કોણ સાથે રહેશે અને કોણ આગળ નીકળી જશે કે પાછળ રહી જશે, તો આ સફર ક્યારે અટકી જશે એ વિશે પણ આપણને ખબર નથી. તો પછી એ વિચાર ન કરો, પણ હકારાત્મક રીતે ચાલો આપણે આપણા જે મિત્રો છે, સગા અને સંબંધીઓ છે, પરિવાર છે, એમને આનંદિત કરીએ. મોકો મળે ત્યારે એમના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયત્ન કરીએ, સન્માન કરીએ, આદર આપીએ. આપણે દયાળુ, પ્રેમાળ અને ક્ષમાશીલ બનીએ. અઘરા શબ્દો છે, પણ જો કોઈને પ્રેમ કરશો ને તો તમને દયા પણ આવી જશે, અને દયા અને પ્રેમ આવશે તો તમે એને માફ કરવાનું શીખી જશો. બહુ સરળ છે કોઈને પણ માફ કરવું, એટલે જ કહું છું કે ક્ષમાશીલ બનો. એ જ જીવનની મૂળ કૃતજ્ઞતા અને આનંદથી ભરેલું રાખવાનું જીવનની જડીબુટ્ટી છે. અને પછી જોજો કે ટૂંકી સફરનો અહેસાસ થશે, એટલે તમારે બધું સારું જોઈએ છે, ખુશીઓ જોઈએ છે, આનંદ જોઈએ છે, સારા વ્યક્તિ જોઈએ છે, તો પછી બધું જ તમને સરસ અને સારું તમારી આજુબાજુ સુવાસિત અને આનંદમય રહેશે. કારણ કે યાત્રા ટૂંકી છે, એનો અહેસાસ સતત હોવો જોઈએ.

તો શ્રોતા મિત્રો, આ હકારાત્મક શો પર એટલી આજની ચર્ચા પરથી આપણે સાબિત કરવાનું છે કે આપણો ચહેરો હંમેશા ખુશનુમા હોવો જોઈએ અને એ સ્મિતને બધા સાથે વહેંચવાનું છે. હું હંમેશા કહું છું કે સ્મિત અને હાસ્યની એ મરકવાની આપણી ચેષ્ટા છે ને, કોઈની પણ સામે કરો તો તમને સામેથી સ્મિત જ મળશે. એટલે કે સ્મિત હંમેશા બેવડાય છે, તમારા જીવનને સુંદર અને આનંદમય બનાવે છે. સમૂહ ગમે તેવો હોય ને ગમે તેટલો મોટો હોય, પણ યાદ રાખજો, એ ટોળામાં, એ સફળતામાં અને ઘણું બધું મેળવ્યા પછી પણ યાત્રા ટૂંકી છે, ક્યાં ઉતરવાનું છે એની ખબર નથી, તો સતત હંમેશા ઉતરીએ ત્યારે તમારી સુવાસ, તમારા અસ્તિત્વનો અહેસાસ સાથીઓને રહે એવું હોવું જોઈએ, ખરું ને? એટલે જ કહું છું કે સતત હસતા રહો, ખુશ રહો અને જીવનનો આનંદ લેતા રહો. હકારાત્મક અભિગમ સાથે મારી સાથે, આરજે યાર સાથે, રેડિયો પાલનપુર સાથે જોડાયેલા રહો. આવી જ વાતો તમારા મનમાં હોય, કિસ્સા હોય, ઘટના હોય, કોઈ વાર્તા હોય તો અમને મોકલી આપો 95 12 99 68 88 પર સોશિયલ

મીડિયાના અમારા માધ્યમ છે, ઇન્સ્ટાગ્રામ, એક્સ છે, ફેસબુક છે, યુટ્યુબ છે, આ બધા પર જાઓ અને રેડિયો પાલનપુર @gmail.com પર મેલ કરીને પણ તમારી વાતોને ટેક્સ્ટ મેસેજીસથી કે પછી તમે રેકોર્ડ કરીને ફાઇલને મોકલી શકો છો. અમે પ્રયાસ કરીશું એના જવાબ આપવાનો, આપણા શોમાં સમાવવાનો. દોસ્તો, તો પછી વધારે નહીં કહું, એટલું જ કહીશ કે અમારી મોબાઈલ એપ્લિકેશનને તમારા મોબાઈલમાં સતત ડાઉનલોડ પણ રાખો, જેથી ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈ પણ ખૂણામાંથી તમે અમને માણી શકશો. એ માટે ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોન માટે આઈટ્યુન સ્ટોર પર રેડિયો પાલનપુર લખશો એટલે મોબાઈલ એપ્લિકેશન મળી જશે, અને સરળતાથી તમે રેડિયો ગાર્ડન પર જઈ અને ઉત્તર ગુજરાતના એ પોઈન્ટને કેન્દ્રિત કરશો કે જ્યાં પાલનપુર હોય, તો રેડિયો પાલનપુર તમને ત્યાં પણ સાંભળવા મળશે. તો ફરી મળીશું, અલવિદા દોસ્તો, આવતા એપિસોડમાં ફરી નવી હકારાત્મક વાત સાથે, વાર્તા સાથે, કવિતા સાથે, ગુજરાતી ભાષાના સાહિત્ય સાથે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
0: શેફ પાલનપુરી દ્વારા લખેલા કવિતા છે. ઘણા એવા કે જે યુગને પલટાવી ગયા, છે ઘણા એવા કે યુગને પલટાવી ગયા, પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા. દુર્દશા જેવું હતું કિંતુ સમજ નહોતી મને, દુર્દશા જેવું હતું કિંતુ સમજ નહોતી મને, દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા. હું વિતેલા દિવસો પર એક નજર કરતો હતો, હું વિતેલા દિવસો પર એક નજર કરતો હતો, યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયા. મેં લખેલો લઈ ગયા, પોતે લખેલો લઈ ગયા, મેં લખેલો લઈ ગયા, પોતે લખેલો દઈ ગયા, છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા. સૈફ આ તાજી કબર પર નામ તો મારું જ છે, સૈફ આ તાજી કબર પર નામ તો મારું જ છે, પણ ઉતાવળમાં લોકો કોને દફનાવી ગયા. છે ઘણા એવા કે જે યુગને પલટાવી ગયા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર કવિતાઓની મહેફિલ. હું છું આરજે અંજલિ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

પ્રીતની એક પક્ષી રમત થઈ ગઈ, પ્રીતની એક પક્ષી રમત થઈ ગઈ, કેવી નાદાની સંજોગવત થઈ ગઈ, હાર કે જીત જેવું કશું ના રહ્યું, જિંદગી એક મસ્તી શરત થઈ ગઈ, નામું આવ્યું તમારું કે કિસ્સો ખતમ, નામું આવ્યું તમારું કે કિસ્સો ખતમ, લાગણીઓ બધી એકમત થઈ ગઈ, મારા દિલ પર વધુ ભાર એનો રહ્યો, મારા દિલ પર વધુ ભાર એનો રહ્યો, એમની જો કદી હા તરત થઈ ગઈ, જિંદગીએ હસીને કહ્યું મોતને, જિંદગીએ હસીને કહ્યું મોતને, આપણી વચ્ચે કેવી રમત થઈ ગઈ, સ્વપ્ન નહોતું છતાં જઈને ભેટી પડ્યા, સ્વપ્ન નહોતું છતાં જઈને ભેટી પડ્યા, સૈફથી ભૂલ કેવી સખત થઈ ગઈ, પ્રીતની એક પક્ષી રમત થઈ ગઈ. શેફ પાલમપુરી દ્વારા લખેલા કવિતા, તમે સાંભળી રહ્યા છો કવિતાની મહેફિલ. હું છું આરજે અંજલી. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલમપુર

શૂન્ય પાલનપુરી દ્વારા લખેલા ગઝલ. આરામ છે દ્વારને આરામ છે, ઉંબરને પણ આરામ છે, વિરહની પીડા ટળી તો ઘરને પણ આરામ છે. દોરવા પડશે નહીં આ લેખ તડપણના હવે, દોરવા પડશે નહીં આ લેખ તડપણના હવે, આંખ વીડાઈ છતાં બિસ્તરને પણ આરામ છે. એક બિસ્મિલની શહીદી ચેન સ્થાપી ગઈ જગે, એક બિસ્મિલની શહીદી ચેન સ્થાપી ગઈ જગે, શાંત છે જલ્લાદને ખંજરને પણ આરામ છે. વિંધશે ક્યાંથી હવે એને નિશાસા રાતના, વિંધશે ક્યાંથી હવે એને નિશાસા રાતના, તારલા ડૂબી જતા ને અંબરને પણ આરામ છે. ના કોઈ મોજાની ધાંધલ, ના હલેસાની ખલેલ, ના કોઈ મોજાની ધાંધલ, ના હલેસાની ખલેલ, નાવ ડૂબી તો હવે સાગરને પણ આરામ છે. શૂન્ય પહેલા નિત હતી અણધડ પ્રહારોની ફિકર, શૂન્ય પહેલા નિત હતી અણધડ પ્રહારોની ફિકર, દેવ થઈને તો હવે પથ્થરને પણ આરામ છે, દ્વારને આરામ છે, ઉંબરને પણ આરામ છે. શૂન્ય પાલનપુરી દ્વારા લખેલ અને તમે સાંભળી રહ્યા છો કવિતાઓની મહેફિલ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

કોરોના વિશે લખેલ મુસાફિર પાલનપુરે, ચેતો કે એક મેઘ થી મળવાનું છે જ નહીં, ચેતો કે એક મેઘ થી મળવાનું છે જ નહીં, ઘર થી બહાર નીકળવાનું છે જ નહીં, એકાંત સેવો ચાર દિવાલોનો દોસ્તો, એકાંત સેવો ચાર દિવાલોનો દોસ્તો, ભૂલીને ભાન ભીડમાં ભળવાનું છે જ નહીં, એવો કયો દેશ નથી સર્વનાશ જ્યાં એવું છે કોણ જેને કકળવાનું છે જ નહીં, લોખંડી હામ રાખવી પડશે જ બંધુઓ, તોફાન આ સહેજમાં ટળવાનું છે જ નહીં, હાકલ પડી છે માતની થઈ જઈએ સાવધાન, પાછું વિશ્વના માર્ગથી વળવાનું છે જ નહીં, ફૂંકે છે શંખ ગર્વથી ચોમે રહી મગીરી, જુસ્સો રહે અખંડ કે ચડવાનો છે જ નહીં, શત્રુને આપ બળથી કરી દઈએ નામશેષ, ચરણોમાં એના આપણે ઢળવાનું છે જ નહીં, કરવો છે સર્વનાશ નથી શક્ય એ નથી, કોરોના તારું સ્વરૂપ એ ફળવાનું છે જ નહીં, સુંદર હતું આ વિશ્વને સુંદર થશે ફરી, સૌંદર્ય એનું નીગળવાનું છે જ નહીં, સાચે સાચો આજ મુસાફિર છે દેશ પ્રેમ, ઘરમાં રહો કે બહાર રજળવાનું છે જ નહીં, ચેતો કે એક મેઘથી મળવાનું છે જ નહીં, ઘરથી બહાર નીકળવાનું છે જ નહીં. મુસાફિર પાલનપુરીએ લોકડાઉનના સમયમાં આ કવિતા લખી હતી અને આ સમયમાં એના શબ્દો સમજવા એટલા જ જરૂરી છે. બાકી તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM વિથ આરજે અંજલી.

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે, ભરેલો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે, પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, આ હસતા ચહેરા મીઠી નજર મળે ન મળે, ભરેલો આંખમાં રસ્તાઓ બારીઓ ભીતો, પછી આ શહેર આ ગલીઓ આ ઘર મળે ન મળે, રડી લો આજ સંબંધોને વીંટળાય અહીં, રડી લો આજ સંબંધોને વીંટળાય અહીં, પછી કોઈને કોઈની કબર મળે ન મળે, વળાવા આવ્યા છે ચહેરા ફરસે આંખોમાં, વળાવા આવ્યા છે ચહેરા ફરસે આંખોમાં, ભલે સફરમાં કોઈ હમ સફર મળે ન મળે, વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, અરે આ ધૂળ પછી ઉમરભર મળે ન મળે, રેતી નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

નહીં આવે, જલન માત્રી દ્વારા લખેલ નહીં આવે, દુખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે, હવે સદીઓ જશે ને કોઈ પૈગંબર નહીં આવે, છે મસ્તીખોર કિંતુ દિલનો છે પથ્થર નહીં આવે, સરિતાને કદી ઘર આંગણે સાગર નહીં આવે, ચમનને આંખમાં લઈને નીકળશું જમનમાંથી, નહીં આવે નજરમાં જંગલો પાધર નહીં આવે, અનુભવ પરથી દુનિયાના તું જો મળશે કયામતમાં, તને જોઈ ધ્રુજારી આવશે આદર નહીં આવે, દુઃખો આવ્યા છે હમણાં તો ફક્ત બે ચાર સંખ્યામાં, દુઃખો આવ્યા છે હમણાં તો ફક્ત બે ચાર સંખ્યામાં, ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે, હવે તો દોસ્તો ભેગા મળી વેંચીને પી નાખો, હવે તો દોસ્તો ભેગા મળી વેંચીને પી નાખો, જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે, દુખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે, હવે સદીઓ જશે ને કોઈ પૈગંબર નહીં આવે. જલન માત્રી દ્વારા લખેલા કવિતા અત્યંત દિલને સ્પર્શ કરે એવી છે, અને તમે સાંભળી રહ્યા છો આવી જ કવિતાઓ. હું છું આરજે અંજલિ અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહું, વ્યસ્ત રહું ને સાંભળતા રહું રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

બસ દુર્દશાનો એટલો જ આભાર હોય છે, જેને મળું છું મુજથી સમજદાર હોય છે. ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર, દુનિયાના લોક કેટલા મિલનસાર હોય છે. દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી, એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે. કાયમ રહી જો જાય તો પૈગંબરી મળે, દિલમાં જ એક દર્દ કોઈ વાર હોય છે. જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી મરીઝ, જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી મરીઝ, ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે. બસ દુર્દશાનો એટલો જ આભાર હોય છે કે જેને મળું છું મુજથી સમજદાર હોય છે. બસ એટલી સમજ મને પરવર નિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું, એ શું કે તારા માટે ફક્ત ઇંતજાર દે. આવીને આંગળીમાં ટકોરા રહી ગયા, સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે. પીઠામાં મારું માન સતત હાજરીથી, મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે. આ નાના નાના દર્દ તો થાતા નથી સહન, દે એક મહાન દર્દ અને પારાવાર દે. દુનિયામાં કંઈકનું હું કરજદાર છું મરીઝ, દુનિયામાં કંઈકનું હું કરજદાર છું મરીઝ, ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે. મરીઝ સાહેબની લખેલ આ ગઝલો જેને મેં કવિતાની મહેફિલોમાં રજૂ કરી, આવી જ રીતે કવિતાની મહેફિલોમાં મળતા રહીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

ઇન્સ્ટન્ટ પનીર મસાલાની રેસીપી લઈને આવી છું. તો ચાલો આ રેસીપી કરવા મારા જોડે મારા કિચનમાં. સૌને મનપસંદ આવે એવી આજે આપણે પનીર મસાલાની રેસીપી કરી રહ્યા છે. એ માટે કડાઈમાં હવે તેલ ગરમ થઈ ગયું છે મિત્રો. એક ટીસ્પૂન જીરું નાખીશું. જીરું નાખ્યા બાદ બે લાલ સૂકા મરચાં, બે તમાલપત્ર, બધા ખડા મસાલા નાખવાના છે. 3-4 દાલચીનીના ટુકડા, 8-10 કાળા મરી, એક ચકરી ફૂલ અને 4-5 લવિંગ. આટલું નાખ્યા બાદ આપણે એને 1-2 મિનિટ માટે આ ખડા મસાલાનો અર્ક તેલમાં ઉતરે ને એ રીતે 2 મિનિટ માટે આપણે ધીમા ગેસ ઉપર સાતળી લઈશું. મિત્રો આ પનીરનું શાક એકદમ ઝટપટ તૈયાર થઈ જશે. તમે ક્વિક એકદમ ક્યારેક બનાવવું હોય તો તમે આ રેસીપી ટ્રાય કરજો. ત્યારબાદ એમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખીએ.

થોડી સ્લો કરીશું. ત્યારબાદ આપણે ઝીણા સમારેલા બે ટામેટા નાખીશું, એક થી ત્રણ ચમચા લસણ અને આદુની

મીઠું નાખ્યા બાદ આપણે 2 મિનિટ માટે ઢાંકી મૂકીશું જેથી ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જાય. મિત્રો, તમને આ નાની નાની ટીપ્સ જાણી જોઈને આપું છું, કારણ તમારી પાસે જો સમય ઓછો હોય અને તમારે શાક જલ્દી કુક કરવું હોય ત્યારે તમારે ઢાંકી મૂકવાનું, તમારા ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જાય. જોયું કેટલું જલ્દીથી આપણા ટામેટા સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે એમાં સૂકા મસાલા નાખીશું. 1/2 ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું નાખીશું અને મસાલા નાખ્યા બાદ ફરીથી મિક્સ કરી લઈશું.

હવે શ્રાવણ મહિનામાં વાર તહેવાર આવવાના છે મિત્રો, તો પનીરનું શાક આ રીતે તમે ટ્રાય કરજો, મહેમાનોને પણ ખવડાવજો. એક થી બે ચમચા આપણે ચણાનો લોટ નાખીશું. ચણાનો લોટ નાખીને મિક્સ કરી લઈશું.

પછીથી આપણે એમાં અડધો કપ જેટલું દહીં નાખીશું. દહીં નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણે ટામેટા કુક કરવા માટે થોડું જ મીઠું નાખ્યું હતું, હવે આપણે થોડું મીઠું શાકના અંદાજ પ્રમાણે નાખી દઈશું. હવે આપણે એમાં પનીરના ક્યુબ્સ નાખીશું. અહીંયા મેં 250 ગ્રામ પનીર લીધું છે. પનીર તમે ડેરીનું જ લેજો, જે પેક આવે છે ને મિત્રો એ ના વાપરશો. ડેરીનું ફ્રેશ પનીર હશે ને મિત્રો તો આ શાક ખાવામાં ઘણું સરસ લાગશે. પનીર નાખ્યા બાદ 2 મિનિટ મસાલામાં સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. આ રીતે મિત્રો આ શાકની રેસીપી એટલી સહેલી છે ને કે જો તમે પહેલી વાર પણ શાક બનાવતો હશો ને તો તમે એકદમ ઇઝીલી ફટાફટ બનાવી શકશો અને ઘરના માણસોના તમે વખાણ પણ સાંભળશો, વાહ વાહ આજે શું શાક બનાવ્યું છે તમે. ત્યારબાદ આપણે એમાં થોડું પાણી નાખીશું. મિત્રો આ શાકની ગ્રેવી આપણે થોડી થીક રાખવાની છે. પાણી નાખ્યા બાદ આપણે થોડું ઉકળવા દઈશું. બે લીલા મરચા નાખીશું આપણે, 1 ચમચી ગરમ મસાલો અને 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી નાખીશું. કસૂરી મેથીને આપણે આ રીતે થોડી હાથથી મસળીને પછી નાખીશું. આ રીતે નાખવાથી શાકમાં એનો ફ્લેવર ઘણો સારો આવે છે મિત્રો. આહા કેટલો સરસ સુગંધ આવી રહ્યો છે ને મિત્રો, કેવું થઈ રહ્યું છે કે તરત પરાઠા જોડે આપણે ખાવા લઈ લઈએ. બને ને તો આ શાક તમે પરાઠા જોડે સર્વ કરજો, ખાવાની એક એકદમ અમેઝિંગ મજા આવશે. હવે ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ માટે આ શાકને કુક થવા દઈશું. 2 મિનિટ બાદ આપણે શાકને ચેક કરીશું. આહા સરસ પનીર મસાલા શાક તૈયાર છે. હવે આપણે ઉપરથી ભીના સમારેલા લીલા ધાણા નાખીશું. કેવી લાગી રહી છે રેસીપી? સરસ છે ને? બનાવવામાં આસાન પણ ખાવામાં એકદમ અમેઝિંગ એવી પનીરનું શાક તમારા માટે તૈયાર છે.

0: चल चल, अरे किधू ने, चल चल
1: अरे
0: चल चल,
1: अरे
0: माला नहीं कहीं,
1: चल अरे
2: चल,
1: ए चांस नहीं मार नहीं, तू चांस पर डांस चलो करे छे
0: आजकल, हमें कहीं बोलता नहीं इतने तू माथे चढ़तो जाए छे साला मगतरा, ટમટમિયા જેટલી તારી ઓકાત નથી અને સુરત સામે ધૂળ ઉડાડવા નીકળ્યો છે તું,
3: ને સિક્યોરિટી વાળાને કહી દેજો કે આજ પછી આ વ્યક્તિ કોલેજના કમ્પાઉન્ડમાં કે હોસ્પિટલના ગેટ પાસે દેખાય તો એના ટાંટિયા તોડી નાખે.
1: એ પુતળી ભાઈ, વાર લાગશે મને હોસ્પિટલમાં આવતા રોકતા ને મારા ટાંટિયા તોડતા. બોલતો હતી ત્યાં સુધી. એ હું ક્યાં કઈ બોલ્યો જ છું?
4: શેની ધમાલ ચાલી રહી છે આ બધી?
0: સર, આ મંથરાનો પુરુષ અવતાર અત્યાર સુધી અહિયાંનું ત્યાં કરતા ધરાયો નથી તો હવે કોલેજમાં તમારી વિરુદ્ધ આગ ઓકી રહ્યો છે.
3: હા સર, વિદ્યાર્થીઓના કાન ભરી રહ્યો છે કે ડોક્ટર સુતાંશુ મહેતાને તો કોલેજમાંથી તગેડી મૂકવા જોઈએ. એમને ગુરુપદની ગરિમા પર કલંક લગાડ્યું છે અને પોતે શિક્ષક થઈને વિદ્યાર્થીઓ સાથે પ્રેમના ફાગ ખેલી આવી રીતે ઘર માંડવા લાગશે તો કોઈ પણ મા બાપ પોતાના સંતાનોને આપણી કોલેજમાં મૂકતા પહેલા 100 વખત વિચારશે.
1: સાહેબ સાહેબ, સોગંદ ખાઈને કહું છું, આમાંનો એક પણ અક્ષર હું બોલ્યો હોતો

0: અમુક લોકો છે ને છાપા જેવા હોય છે, સવાર પડી નથી ને બાયણે આવીને ભટકાણા નથી. અરે ખોલું છું જપો, ઘંટડી ઉપર જ બેસી ગયા છો કે ઉભા રહ્યો? આ દુપર કા સામના આજે ગુજરાત સમાચાર ના વેશમાં.
1: મને કઈ કહ્યું?
0: ના ના ના.

0: ਮਰ ਲਾ ਮਰ ਲਾ
1: અમારા કમ્પાઉન્ડર લોકોની એક ખાસિયત છે, અમારા લોકો એ જ્યાં પણ જવાનું હોય ને સવારના પોરમાં જ પહોંચી જઈએ.
2: અને દવાખાનામાં આવેલા દવાઓના સેમ્પલ ને સગે વગે કરી નાખીએ.
1: સમજદાર
2: છે. પણ વોરા સાહેબ, મને એક વસ્તુ નથી સમજાતી કે તમે કમ્પાઉન્ડર લોકો આ દવાઓને ઘર ભેગી કરીને એક્ઝેક્ટલી કરો છો શું?
1: ગાંડા, ઘરે દવાખાનું ચલાવાય છે. કોઈને જીવનો તાવ હોય, મોટી ઉધરસ હોય તો દવા આપતા ફાવે ને.
2: એટલે કમ્પાઉન્ડર થઈને ડોક્ટરના પેટ ઉપર લાત મારવાની.
1: આ કમ્પાઉન્ડર અને ડોક્ટરનો સંબંધ ટ્રક ડ્રાઈવર અને ક્લીનર જેવો છે. જેમ ક્લીનર અડધો ડ્રાઈવર હોય છે, એ જ રીતે કમ્પાઉન્ડર અડધો ડોક્ટર હોય છે.
2: એટલે જ આપણા દેશમાં લોકો બીમારીથી ઓછા અને દવાઓથી વધારે મરે છે.
1: જરાય નહીં, જરાય નહીં. અરે તને ખબર નથી, આજકાલ પેશન્ટો પણ ઓવળ ચંડી ના આવે છે. હું છે ને થોડાક વર્ષો પહેલા ડોક્ટર શાહની પેથોલોજી લેબોરેટરીમાં કામ કરતો. ત્યાં આગળ એક કાકા એમનું યુરિન ટેસ્ટ કરાવવા માટે આવ્યા કે એમને ડાયાબિટીસ છે કે નહીં. કેટલું યુરિન લાવ્યા હશે?
2: કેટલું?
1: 1 લિટરનો બિયરનો બાટલો ભરીને. મેં કીધું, કાકા યુરિન ચેક કરાવવા આવ્યા છો કે આ ગોલવવા?
2: અરે પણ ઘરમાં નાની બાટલી નહીં હોય.
1: ના, સાંજે જ્યારે રિપોર્ટ નોર્મલ આવ્યો ને ત્યારે એમણે મીઠાઈ વેચી. મેં કીધું, કેમ મીઠાઈ? મને કે આખા ઘરનું ડાયાબિટીસ નોર્મલ આવ્યું.
2: કેવી રીતના?
1: મારો બેટો કાકો આખા ઘરનું ભેગું કરીને લાવ્યો તો.
2: આ નક્કી અમદાવાદી હશે.
1: પછી છે ને થોડાક વર્ષો હું ડોક્ટર સોપારી વાલા ને ત્યાં પણ હતો, યાદ છે ને?
2: મને યાદ ના હોય. આ દીપિકા પાદુકોણ જેટલા બોયફ્રેન્ડ નથી બદલા ને એટલા તો તમે ડોક્ટર બદલા છો.
1: હું ડોક્ટર સોપારી વાલા ની વાત સાંભળ ને, એમને ત્યાં એક માણસ આવ્યો અને કહ્યું કે તમે છે ને મારી પત્ની ને TIC-20 નું ઇન્જેક્શન આપી દો, 50,000 આપીશ. પેલો કે કેમ? તો કે એના બાપાએ 3 મહિનાથી દહેજ નો હપ્તો નથી આપ્યો. આ તો શું ઘાસલેટ છાટીને બાળવા કરતા તમે જ પતાવી નાખો ને, તો હું એને સુખડ ને લાકડે બાળીશ. ડોક્ટર તો ભડકી ગયા કે તારી હિંમત કેવી રીતે થઈ આ રીતે મને ઓફર આપવાની? તો કે તમારું નામ ડોક્ટર સોપારી વાલા છે ને, એટલે તમને સોપારી આપવા આવ્યો.
2: મને એક વસ્તુ નથી સમજાતી વોરા સાહેબ, કે તમે કેમ રિટાયર થઈ ગયા?
1: મને વળગાડ થયો હતો.
2: શેનો?
1: પ્રમાણિકતાનો. આ દવાઓના સેમ્પલ ડોક્ટર કે કમ્પાઉન્ડરના ઘરે જવાને બદલે ગરીબ ગુરબાઓમાં વેચાવા જોઈએ. આ પેશન્ટોને વિટામિન બી કોમ્પ્લેક્સના ઇન્જેક્શન મારી મારીને લૂંટવાને બદલે એમનો સસ્તામાં ઈલાજ થવો જોઈએ. આ પૈસા ખાવાને વાસ્તે પેશન્ટોના લેબોરેટરીમાં ખોટા ખોટા ટેસ્ટ બંધ થવા જોઈએ. આવી બધી સલાહો હું ડોક્ટરોને આપતો અને ડોક્ટરો એના બદલામાં મને પાણી છું આપતા.
2: સાચું કીધું વોરા સાહેબ. આ છે ને, આ દેશ આપણો ડાકુઓનો થઈ ગયો છે. અહીંયા સજ્જન થઈને રહીએ ને તો કોતરમાં જઈને વસવાનો વારો આવે.
1: એકદમ સાચું કહ્યું. મને એમ કે, ડોક્ટર સાહેબ ક્યાં છે?
2: કોતરમાં.
1: એટલે આજકાલ ડોક્ટરોએ પણ ડાકુઓની જેમ કોતરોમાં જઈને વસવાનો વારો આવી ગયો.
2: એ અંદર લાઇબ્રેરીમાં બેઠા છે અને મોઢું છે ને પુસ્તકમાં ગાયેલું છે. હવે તો એટમ બોમ્બ ફૂટશે ને તોય એમને ખબર નહીં પડે.
1: એટમ બોમ્બ ફૂટશે ને તો આપણને ખબર નહીં પડે.
2: કેવી રીતે?
1: બચીશું તો ખબર પડશે ને.
2: ચા પીશો?
1: એના કરતા રોકડા આપી દે.
2: ડોક્ટર સાહેબનું કઈ કામ હતું?
1: હાસ તો, આખી દુનિયામાં એક ડોક્ટર જ છે જેની પાસે કોઈ કામ વગર જતું નથી.
2: શું તકલીફ છે ભલા માણસ તમને? તબિયત તો એકદમ ઘોડા જેવી લાગે છે.
1: મારી તબિયત તો ઘોડા જેવી છે, પણ આપણી મેડિકલ કોલેજની તબિયત બગડવા બેઠી છે.
2: એટલે?
1: એટલે એમ કે પ્રમાણિકતાના પ્રતિક જેવી આપણી આ મેડિકલ કોલેજને કેન્સર થયું છે.
2: શું ગાંડા.

0: જેવી વાત કરો છો તમે.
1: સર, અમોલ મહેતા મેડિકલ કોલેજ તો આ શહેરનું નાક છે. નાક કહેવાય છે કે આ હોસ્પિટલ માંથી ડોક્ટરો નહીં પણ ફરિશ્તાઓ બહાર નીકળે છે. આજે જયારે દુનિયાભરની હોસ્પિટલો હાટડીમાં ફેરવાઈ ગઈ છે ત્યારે આપણી આ હોસ્પિટલ ડોક્ટર સીતાંશુ મહેતાનો આશ્રમ કહેવાય છે. અને અહિયાના ડોક્ટરોને ઋષિ મુનિઓ કરતા પણ વધારે માન અપાય છે. એવી આ આશ્રમ જેવી મેડિકલ કોલેજને દુકાન બનાવવાની અને આપણા મુનિવરને ચલિત કરવાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. એ દિવસ દૂર નથી જ્યારે આ હોસ્પિટલમાં પણ પેશન્ટો ગ્રાહક હશે અને ડોક્ટર વેપારી.
2: એ દિવસે હું ડોક્ટર સીતાંશુ અમોલ મહેતા મારા સમગ્ર પરિસરને આગ લગાડી દઈશ અને મારી જાતને અગ્નિને સમર્પણ કરી દઈશ. શરમ આવવી જોઈએ વોરા, જિંદગીભર નાના મોટા ડોક્ટરને બદનામ કરીને ધરાયા નથી. તમારા મંદિર જેવા પરિસરને બદનામ કરવાનું કાવતરું રચ્યું છે.
1: સાહેબ, તમે આ મેડિકલ કોલેજને મંદિર સમજો છો જ્યારે હું તો એને મારી માં સમજુ છું. અને દીકરો ગમે તેવો દાનવ હોય પણ પોતાની માને ક્યારેય બદનામ નથી કરતો.
2: બેસો. જીતું, તું અંદર જા.
0: ના, બહાર જઈશ શાક લેવા.
2: હા તો વોરા, હવે કહો સ્પષ્ટપણે, કહો શું કહેવા માંગો છો?
1: એ જ કે આ વર્ષે મેડિકલ સ્ટુડન્ટના એડમિશનમાં ભરપૂર પૈસા ખવાયા છે.
2: કોણે ખાધા?
1: એ તો ખબર નથી પણ વા વાત લાવ્યો છે કે ડોક્ટર હસમુખ મણિયારની લાઇફસ્ટાઇલમાં ઓચિંતો બહુ મોટો બદલાવ આવ્યો છે. સાદા ફોન પરથી સ્માર્ટફોન, સ્કૂટર થી કાર અને હાઉસિંગ બોર્ડની એક ખોલીમાંથી પોશ વિસ્તારમાં ફ્લેટ સુધીની સફર એમણે બહુ ઝડપથી પૂરી કરી છે.
2: I don't believe it. કોઈ માણસ સ્માર્ટફોન કે કાર વસાવે એને ચોર માનવા માંડીએ ને તો થઈ રહ્યું. અને મણિયાર મારો બહુ સારો મિત્ર છે, હું એને બહુ સારી રીતે ઓળખું છું. બ્રાધર, એના પર મને સંપૂર્ણ વિશ્વાસ છે.
1: વિશ્વાસઘાત વિશ્વાસ હોય ત્યારે જ થાય.
2: તમારી પાસે કોઈ પુરાવા છે?
1: ભ્રષ્ટાચારના પુરાવાઓ નથી હોતા પણ એક વાત યાદ રાખજો કે આગ વગર ક્યારેય ધુમાડો નથી થતો. મારા કાને વાત પડી, મેં તમારા કાન સુધી પહોંચાડી. હવે એને માનવી ન માનવી તમારા મનની વાત છે. રજા લો.
2: અરે, ચા પાણી તો પીતા જાઓ.
1: ના સાહેબ, આજે ખરાબ ખબર લઈને આવ્યો છું. જ્યારે સારા સમાચાર લઈને આવીશ ત્યારે ચા સાથે નાસ્તો પણ કરીશ. બાકી મારો ઠાકર કરે એ ઠીક. આવજો સાહેબ.

0: મળ્યા. આ વખતે નવા એડમિશન થયેલા સ્ટુડન્ટ્સના માર્કશીટ્સ, એમના રેફરન્સીસ વગેરે લઈને હાજર થયા. હમણાં જ આઈ એમ વેઇટિંગ ફોર યુ. કમ ઇન, દરવાજો ખુલ્લો જ છે.
1: હાય સર, ગુડ મોર્નિંગ.
0: હે રોહિત, માય બોય, હાઉ આર યુ?
2: ગુડ ગુડ ગુડ સર, હાઉ આર યુ?
0: ફાઇન. તને કેવો લાગુ છે?
1: કૂલ એઝ યુઝ્યુઅલ.
0: અરે કોંગ્રેચ્યુલેશન્સ, તું આજથી હોસ્પિટલ જોઈન કરે છે ને?
1: સર.

0: એ તો બધું તમારા કારણે.
1: સર બાકી મારી તો ગ્રેજ્યુએશન કરવાની ત્રેવડ નથી, તમે ડોક્ટર બનાવી દીધો.
2: નહીં રોહિત, જે કઈ પણ થાય છે એ ઉપરવાળાની મહેરબાનીથી થાય છે. જે દિવસ માણસ એવું વિચારવા લાગે ને કે જે કઈ પણ થઈ રહ્યું છે એ મારા લીધે થઈ રહ્યું છે, ત્યારે માણસ પોતાની જાતને છેતરી રહ્યો હોય છે.
0: વાહ સર વાહ, તમારા વિચારો જ તમને બીજાઓથી મોટા કરે છે. સર પ્રાચીન કાળમાં છે ને એક પ્રથા હતી ગુરુ દક્ષિણાની, એ પ્રથા મારે ફરી પાછી શરૂ કરવી છે. બોલો સર શું ગુરુ દક્ષિણા આપો?
2: એ તું મને ગુરુ દક્ષિણા આપવાનો છે? રોહિત, વી આર ડોક્ટર, વી બિલીવ ઇન બાયોલોજી, વી શુડ નોટ બિલીવ ઇન માયથોલોજી. ઓકે
3: રોહિત, ક્યાં છે તું?
0: ઓ શિટ શિટ શિટ શિટ શિટ શિટ. ઓ સર, હું તમને કહેવાનું જ ભૂલી ગયો, વાતમાં મારી સાથે કોઈક આવ્યું છે.
2: કોણ છે?
0: સર મારી ફ્રેન્ડ છે ચૈતાલી, ફાઇનલ યરમાં ભણે છે આપણી જ કોલેજમાં. એ તમને મળવા બહુ જ ઉત્સુક છે. મેં કહ્યું ચાલ મારી સાથે.
2: અરે તો એને અંદર બોલાવ.
0: સર તમારી પરમિશન વગર કેવી રીતે બોલાવી શકું?
2: અરે રોહિત, મારું ઘર અને મારી લાઈફસ્ટાઈલ મ્યુનિસિપલ ગાર્ડન જેવા છે, એનીવન કેન એન્ટર એની ટાઈમ. એ છોકરી અંદર આવી જા.
3: ગુડ ઇવનિંગ સર.
2: હા
3: ગુડ આફ્ટરનૂન સર.
2: વોટ?
3: ગુડ નાઈટ સર.
2: ઇટ્સ ગુડ મોર્નિંગ.
3: ગુડ મોર્નિંગ સર.
2: કમ ઓન છોકરી, ડોન્ટ બી સો નર્વસ, આઈ એમ યોર ટીચર.
3: હા સર, હવર્ષે તો અમારા ભાગ્ય જ ઉગડી જશે, તમે અમારા લેક્ચર લેશો.
2: અરે એમાં ભાગ્ય ઉગડવાની શું વાત છે? જેમ બીજા પ્રોફેસર ભણાવે છે એમ હું ભણાવીશ, મને આમાં કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી વાત નથી લાગતી.
3: સર ચંદનના વૃક્ષને પોતાની સુગંધની ખબર નથી હોતી, પણ આખું વન તો એની હાજરી માત્રથી જ સુગંધિત થઈ જાય છે.
0: વાહ વાહ વાહ વાહ વાહ, ક્યા બાત હે.
2: શું વાહ ક્યા બાત હે, મને લાગે છે આ છોકરી ખોટી લાઈનમાં આવી ગઈ છે. કવિ સંમેલનનું જણ ગીધડાઓની જમાતમાં આવી ગયું હોય ને એવું લાગે છે. જો છોકરી, આપણા મેડિકલ ફિલ્ડમાં સુગંધ અને સંગીતને કોઈ સ્થાન નથી. આપણે તો વાયરસના ગીતો સાંભળીએ અને બેક્ટેરિયાની ધૂનો વગાડીએ. પહેલી વાર આવી છે, ચા પીવડાવ.
0: કેમ તમે સર, જીતું ક્યાં છે?
2: શાક લેવાનું કહીને ગયો છે.
3: તો હું ચા મૂકું સર.
2: કોઈ વાર મને મહેમાન ગતિ કરવાનું મૂડ થઈ આવે છે. બેસો. અરે બેસો.

0: God! What a man! What a personality! હવે ખબર પડી, હવે ખબર પડી કે આખી કોલેજની છોકરીઓ એમની પાછળ ગાંડી કેમ છે, જાદુગર છે. વાત કરતા હોય તો લાગે જાણે વશીકરણ મંત્ર ભણતા હોય. કોઈને પણ ગેલું લગાડી શકે છે આ માણસ.
1: ઓ ઓ મેડમ, જાતક જેમ વરસાદની રાહ જોતો એમ છેલ્લા 3-3 વર્ષથી તું મારા પ્રેમનો સ્વીકાર કરે એની હું રાહ જોઈ રહ્યો છું, અને તું આ તારા કાકાના ઉંમરના ડોક્ટરના પ્રેમમાં ગેલી થઈ જે.
0: જો રોહિત, આપણે માત્ર સારા મિત્રો છીએ અને તું સારી રીતે જાણે છે મેં તારી બાબતમાં પ્રેમનો ક્યારેય વિચાર નથી કર્યો.
1: તું મારી સિન્સિયરિટીનો તો વિચાર કર, હું કેટલા સિન્સિયરલી રોજ તારા જ વિચારો કર્યા કરું છું. હવે મને દીપિકાથી લઈને આલિયા સુધીમાં બધામાં તું જ દેખાય છે. બોલ, મારું રોહિત
0: નહીં,
1: બે તરફી બનાવો એ તારા હાથમાં છે.
0: જો રોહિત, ચકોર પણ ચાંદ ને તારી જેમ જ ચાહે છે, પણ એનો અર્થ એ નથી ચાંદ જમીન પર ઉતરી આવે.
1: પણ હું ચકોર નહીં, હું પરવાનો છું.
0: તો મને તારી દયા આવે છે, કારણ કે બળી મરવું એ પરવાનાની કિસ્મત હોય છે.
1: પણ એક વાત ભૂલશો નહીં મેડમ, પરવાનાને બાળતા પહેલા શમાએ પણ બળવું પડે છે. ચા બળી ગઈ સર.
2: અરે કઈ નહીં, ચાનો ડબ્બો પડી ગયો. રોહિત, કોઈ સ્ત્રીની ડિલિવરી કરાવી સહેલી છે, પણ આ જામ થઈ ગયેલો ચાનો ડબ્બો ખોલવો અઘરો છે.
0: તમે રહેવા દો સર, હું ચા બનાવું છું.
2: તને નહીં ફાવે? મારું ઘર લખનૌની ભૂલ ભૂલામણી જેવું છે.
0: કઈ વાંધો નહીં, અમને સ્ત્રીઓને રસોડામાં ફરવા ક્યારેય ગાઈડની જરૂર નથી પડતી.
2: એમ રોહિત,

0: ને સર,
1: બહુ સારી છોકરી છે, પટાવીને પરણી જા.
0: સર શું તમે પણ? સર હું શું કહું છું, મને શું કામ બોલાવે તો અહીંયા?
1: અરે હા, જો યાદ આવ્યું, 7 નંબરના વોર્ડમાં એક પેશન્ટ બાઈ આવી છે.
0: ઓકે.
1: એને ઓવરીનું કેન્સર હોવાનો મને ડાઉટ છે.
0: અચ્છા,
1: આલે ફાઇલ, ડોક્ટર શર્માના લેબમાં જા અને એનો ટેસ્ટ કરાવી લે.
0: ઓકે.
1: અને આલે પૈસા.
0: પૈસા કેમ સર?
1: ભાઈ બહુ ગરીબ છે અને ડોક્ટર શર્મા કંજૂસ. ક્લિનિક પર લગાડેલા પૈસાનું વ્યાજ ગણી ગણીને જ ગાંડો થઈ જવાનો છે.
0: સર, એ ભાઈ ના તો તમારી ઓળખીતી છે, ના પારખીતી, ના તમારી કોઈ સગી છે, તે છતાંય તમે એની માટે પૈસા શું કામ ખર્ચો છો?
1: ગુડ ક્વેશ્ચન. રોહિત, તને ખબર છે કારગિલ યુદ્ધ વિશે?
0: હા સર.
1: એમાં કેટલા જવાનો શહીદ થયા હતા?
0: 1200 જેવા.
1: એ કોના માટે શહીદ થયા હતા?
0: દેશ માટે, દેશવાસીઓ માટે.
1: કરેક્ટ. જો સરહદ પરનો જવાન પોતાના દેશવાસીઓ માટે પોતાના જાન ખર્ચી શકતો હોય, તો એક ડોક્ટર થઈને મારા ગરીબ પેશન્ટ માટે થોડાક રૂપિયા ના ખર્ચી શકું?
2: ધન્ય છે. ધન્ય છે સર, તમને અને તમારા વિચારોને. મારી મોટી બા હંમેશા કહેતી હતી કે ફરિશ્તાઓની વસ્તી નથી હોતી, એ માનવ વસાહતમાંથી જ મળી આવે છે, આપણે એમને ઓળખી નથી શકતા. કે આજે જો મારી મોટી બા જીવતી હોત ને, તો તમને બતાડીને કહેત કે જો મોટી બા, આ એક ફરિશ્તાને હું ઓળખું છું.
1: મણિયાર, લોકોએ ગાંધીજીને ગોળીએ દેતા પહેલા એમને મહાત્મા બનાવ્યા હતા, તું મને કંઈક ફરિશ્તો બનાવીને મારો રસ્તો સાફ કરવાનો તો નથી વિચારી રહ્યો?
2: અરે એ શું બોલ્યા સર, આપની વિરુદ્ધ વિચારવાનો વિચાર સુધા મારા મગજમાં આવશે ને, એ પહેલા હું સાયનાઇડ ખાવાનું વધારે પસંદ કરીશ.
3: ચા તૈયાર છે.
1: મણિયાર, સાયનાઇડ પછી ખાજે, પહેલા ચા પી. બેસ.
2: થેન્ક યુ.
1: અરે હા, બાય ધ વે, ઓળખાણ કરાવું. આ છે ડોક્ટર રોહિત.
2: ડોક્ટર રોહિત કોણ ન ઓળખે સર, આપના પટ્ટ શિષ્ય.
1: એ આજથી જ આપણી હોસ્પિટલ જોઈન કરી રહ્યો છે. અને આ છે
0: ચૈતાલી.
1: હા ચૈતાલી.
2: સારી છે.
1: કોણ? ચૈતાલી?
2: ઓ નો સર, ચા ચા બહુ સારી છે એમ કહું.
1: અરે ચા એટલે ચા, ગરમ ગળ્યું પાણી, એમાં સારી શું ને ખરાબ શું?
0: અરે સર,
3: પણ સર ચા બનાવનારને તો સાંભળીને સારું લાગે છે, ખાસ કરીને અમને સ્ત્રીઓને.
1: એમ? આ બહુ સરસ ચા છે, કમાલની ચા છે. વાહ
0: સર, તમે તો ચાખી પણ નથી.
1: અરે ભાઈ, ચાખીને તો બધા વખાણ કરે, ચાખ્યા વગર વખાણ કરે એ ખરો વીર.
0: વાહ.
1: અને મણિયારે કહ્યું કે ચા સારી છે તો સારી જ હશે, એટલો ભરોસો તો હું મણિયાર તારા પર કરી શકું. બાય ધ વે, આ વખતે એડમિશનમાં કેટલા પૈસા ખાધા મણિયાર? કેવી વાત કરો છો સર? મુદ્દાની. રણમાં તોફાનની શરૂઆત નાની ડમરીઓથી જ થાય છે.
2: સર, તમે મારા ઉપર શંકા કરો છો? ભગવાનના શોગન સર, આ આરોપ તદ્દન બેબુનિયાદ છે.
1: આટલા વખતે નહીં ને આ વખતે જ આ વાત બહાર આવી, એટલે ક્યાંક તો કંઈક ગરબડ છે જ.
2: સર, મારી મોટી બા હંમેશા કહેતી હતી કે ઘણીવાર આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ ખોટું હોઈ શકે છે.
1: તો તારા મોટી બાને જઈને કહે કે પાપ હંમેશા છાપરે ચડીને પોકારે છે.
2: એ કહેવા માટે તો મારે ઉપર જવું પડશે.
1: ઉપર તો નહીં, પણ આ વાત 1% પણ સાચી નીકળી તો તારે અંદર જરૂર જવું પડશે.
2: તમે માલિક છો સર, અને મોટી બા હંમેશા કહેતી હતી કે માલિકની સામે માથું નીચે અને મોઢું બંધ રાખવું જોઈએ. પણ મોટી બાએ એમ પણ કહ્યું હતું કે ખોટા આરોપોનું ખંડન થવું જોઈએ. સર, આ એડમિશન્સની ફાઇલ્સ છે, તમે ધારો ને તો આ વિદ્યાર્થીઓને તમે પર્સનલી મળી શકો છો, એમના ઘરે જઈ શકો છો. આઈ ડોન્ટ માઇન્ડ સર, તમે જઈ શકો.
1: રોહિત
0: સર,
1: આ ફાઇલ્સ લઈ લે.
0: સર હું?
1: હા, તું આજથી જોઈન કરે છે ને, તો આજથી તને જવાબદારી આપું છું. કોઈકે આપણા કોલેજ પર આરોપ લગાવ્યો છે કે આ વખતે એડમિશનના ડોનેશનના નામે પૈસા ખવાયા છે. દરેક સ્ટુડન્ટ્સની માર્કશીટ્સ, એમના રેફરન્સીસ વગેરે ચેક કર, અને કંઈ પણ શંકાસ્પદ લાગે તો મને જાણ કર.
0: ઠીક છે
2: સર.
1: શું છે?
2: મારું રાજીનામું. મારી વિરુદ્ધ કોઈ પુરાવા ન મળે ને તો સ્વીકારી લેજો, અને એક પણ પુરાવો મળે

0: અને સર, તો મને જેલ ભેગો કરી નાખજો, કારણ કે મારી મોટી બા હંમેશા કહેતી હતી કે માણસની પ્રમાણિકતા અને નિષ્ઠા ઉપર જ્યાં શંકા થાય ને, ત્યાં કોઈ દિવસ કામ નહીં કરવું.
1: નાવ નાવ નાવ મણિયાર, ડોન્ટ બી સો ઇમોશનલ પ્લીઝ. પોતાની નિષ્ઠા અને પ્રમાણિકતા ઉપર શંકા નથી કરતો, પણ આપણને ફરિયાદ મળી હોય તો આપણે તપાસ તો કરવી જ રહી ને. ભ્રષ્ટાચાર શબ્દ સાંભળીને મારો આત્મા તડપી ઉઠે છે. આ વિદ્યા જગત ઉભું કરવા માટે મેં મારું આખું જીવન દાવ પર લગાવી દીધું છે. રાત દિવસનો ફરક મિટાવી મહેનત કરી છે મેં. શહેરની વચ્ચોવચ્ચ આવેલી આ સંસ્થા પર કબજો મેળવવા માટે બિલ્ડરોએ મને એટલા રૂપિયાની ઓફર કરી હતી કે હું ધારત તો મારી 10 પેઢી આરામથી ખાઈ પીને તાગડ ધીંદા કરી શકત. પણ ના, આ સંસ્થાને સંતાન સમજીને ઉછેરી છે. શિક્ષણ અને વિદ્યાદાન આપવું એ મારો વ્યવસાય નહીં, પણ મારું વ્યસન છે. અને મારું આ વ્યસન હું આજીવન છોડવા નથી માંગતો. એટલે અપ્રમાણિકતાનો પડછાયો પણ હું સહન નથી કરી શકતો. પણ યાર, જા જઈને રોહિતને બધું સમજાવો, અને પ્લીઝ કોઓપરેટ. એમ સમજીને કે આંગળી તારા પર નહીં, આપણા પર ચિંતાય છે.
0: આવો રોહિત, ડોક્ટર રોહિત, હું બાર વેઇટ કરું છું.
2: ચૈતાલી,
3: તું જા, હું કપ અંદર મૂકીને આવું છું.
2: ઓકે.

0: ¿Viste, Dani? También llegué a Nati. ¿Qué han jugado?
1: Excuse me. Doctor Sitanshu Mehta here. What? નહીં, તમે એ માણસને ત્યાં જ રોકી રાખો. હા, હું આવું છું. નહીં નહીં, મારે એની સાથે વાત કરવી પડશે પર્સનલી. પ્લીઝ તમે એને ત્યાં જ રોકી રાખો. સારું, આ શું થવા બેઠું છે?
2: શું થયું સર?
1: એક માણસે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન નોંધાવી છે કે પેટના દુખાવા માટે આપણી હોસ્પિટલમાં દાખલ થયો, એની કિડની ચોરાઈ ગઈ.

0: બોલો, આ બ્લફ માસ્ટર અહીંયા જ બેઠો છે.
1: મજામાં?

0: 420.
1: શું
0: તમે રાજ કપૂર ની ફિલ્મ શ્રી 420 જોઈ છે?
1: ના.
0: ઠોગ
1: બોલે
0: એટલે પેલી કિશોર કુમાર ની દિલ્હી કા ઠોગ ફિલ્મ જોઈ છે?
1: ના.
0: લાગે છે હિન્દી ફિલ્મો જોતા નથી ચોર.
1: શું બોલ્યો?
0: હું એમ એમ કેવા માંગતો હતો કે ગુજરાતી ફિલ્મ તો જોતા જશો ને, ચોર બની થનગાટ કરે.
1: ના.
0: એટલે તમે જાતે જ આ લાઈન ડેવલપ કરી? મારું એવું આમ માનવું છે કે આ હોસ્પિટલમાં જે બધા ગરબડ ગોટાળા

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આપણે આવી ગયા છીએ 21મા એપિસોડમાં. નદીના એકાંતિ ઠંડી સવારના કૂણા તડકામાં લ્યુસીની સાથે ચાલવામાં અને તેની વાતો સાંભળવામાં અમે ક્યારે પેલા રેત દ્વીપ પર પહોંચ્યા તે ખબર જ ન રહી. લ્યુસી રેતીમાં પગ લંબાવીને બેઠી, હું તેને અડીને બેઠો. લ્યુસીએ મારો હાથ પોતાના હાથમાં લીધો. અમે મૌન બેઠા હતા અને કિનારા પરથી કોઈકની બૂમ સંભળાઈ. સામે જ કિનારા પર એક ખાખી ચડ્ડી અને ભૂખરો શર્ટ પહેરેલો માણસ ઊભો રહીને કંઈક કહેતો હતો. આમને કંઈક મદદની જરૂર લાગે છે, લ્યુસીએ તેને જોતા જ કહ્યું. ત્યાં સુધીમાં પેલો અમારા તરફ આવ્યો. પોતાની જોડી રેતીમાં મૂકતા તેણે કહ્યું, પરક્રમા વાસી. ચિંતા ન કરશો, મેં પરિક્રમા વાસીને જવાબ આપ્યો અને હાથ જોડ્યા. બધી વ્યવસ્થા થઈ જશે. અહીંથી થોડે જ દૂર મંદિર છે. નો હિન્દી, નો ઇંગ્લિશ, ઓનલી તમિલ, પેલા પરિક્રમા વાસીએ કહ્યું. મેં ઈશારાથી તેને સમજાવ્યું કે અહીં તેમની બધી વ્યવસ્થા થઈ જશે. કોણ છે તે? લ્યુસીએ જિજ્ઞાસા સહજ પ્રશ્ન કર્યો. પરિક્રમા વાસી, મેં કહ્યું, અને પરિક્રમા વિશે મને હતી એટલી સમજ આપી. આવું મરે? લ્યુસીના આશ્ચર્યનો પાર ન રહ્યો. માણસ એક નદી ફરતી પરિક્રમા કરવા નીકળે તે જ તેને નવું લાગ્યું. એમાંય વધુ આશ્ચર્ય તો તેને એ જાણીને થયું કે આટલા લાંબા અંતરની અને એક કષ્ટભરી યાત્રાએ નીકળનાર વ્યક્તિ કોઈ દુન્વય કારણો વગર, કોઈ સાહસ કરવાની કે સિદ્ધિ મેળવવાની ઈચ્છા વગર, કોઈક સંશોધન કરવાની વૃત્તિ રહિત, અજાણ્યા અનામી બનીને આ રીતે નીકળી પડે છે. અજાયબ લાગે. લ્યુસીએ પેલા પરિક્રમા વાસી તરફ તાકી રહેલા બોલી, આખરે શું પામવા ઈચ્છે છે આ લોકો? નર્મદા, મારાથી કહેવાઈ ગયું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

નર્મદા મારાથી કહેવાઈ ગયું. એટલે લ્યુસી એકદમ અચંબામાં પડી ગઈ. આ રીતે નદીને પામવાનું શક્ય છે? આપણે ત્યાં કેટલાક સાહસવીરો એમેઝોનમાં આનાથી પણ વધુ જોખમી સફરો કરતા હોય છે, પણ આવી ધૂન તેમને નથી વળગતી. મને લ્યુસીએ આપણે ત્યાં શબ્દો વાપર્યા તે ગમ્યું, પરંતુ તેણે કરેલા બીજા ઉચ્ચારણો મને ન ગમ્યા. મેં કહ્યું, હું પણ નહોતો માનતો. મને આ એક ધૂન લાગતી હતી, પણ હવે ધીમે ધીમે એ લાગવા માંડ્યું છે કે એમેઝોન

0: એમેઝોન કે મિસિસિપ્પીને પણ પામી શકાય જો આવી શ્રદ્ધાથી તેની પરિક્રમા કરીએ તો. મેં લુસીના ચહેરાને ધ્યાનથી જોયું અને આગળ કહ્યું, પણ હું પ્રમાણ વગર માનવાનો નથી. તમે કહો છો કે નર્મદાને આત્મસાત કરવા ધારે છે. કદાચ, મેં નદી તરફ દ્રષ્ટિ કરતા કહ્યું, આત્મસાત કરવા કે આત્મલીન થવા? આશ્ચર્ય! લુસી ફરીને એક જ શબ્દ બોલી અને વહેતી નર્મદાને જોઈ રહી. કેટલી મુશ્કેલ યાત્રા આવા અરણ્યોમાં! લુસી, મેં કહ્યું, દરેક પરિક્રમાવાસી એક શ્રદ્ધા સાથે નીકળે છે કે સ્વયં નર્મદા તેની સંભાળ લેશે. પરિક્રમા દરમિયાન ક્યાંક ને ક્યાંક નર્મદા તેને સદેહે મળશે પણ ખરી. આવી પળે તેને ઓળખવામાં પોતે ભૂલ ન કરી તેવી પરિક્રમાવાસીની પ્રાર્થના હોય છે. ખરેખર એવું બને છે ખરું? લુસીએ પૂછ્યું. તે સમયે કિનારા પર ચાલ્યા જતા ગંડુ ફકીર પર તેની નજર પડી અને બોલી, હે, જુઓ પેલા જાય, ગઈ રાત્રે તેમણે ગાયું હતું. એટલામાં જ ગંડુની નજર પણ અમારા પર પડી અને તે અમારી તરફ આવ્યો. આવતા જ પરિક્રમાવાસી તરફ જોઈને કહ્યું, પહોંચ ગયે યહાં તક તો? ક્યું? પેલો જવાબમાં માત્ર મલક્યો અને આગળની દિશા તરફ ઇશારો કરીને, હજી તો લાંબો પદ છે, તે સૂચવ્યું. મને નવાઈ લાગી કે આ ઓનલી તમિલ કહેતો હતો તે ગંડુનો પ્રશ્ન પળવારમાં સી રીતે સમજી ગયો. અમે કંઈ પૂછીએ તે પહેલાં ગંડુએ જોડીમાંથી મોહનથાળ અને ફરસાણ કાઢ્યા અને ઊભો થઈને કિનારેથી સાગના પાન લઈ આવ્યો. તેના પર નાસ્તો પાથરતા પેલા પરિક્રમાવાસીને કહે, હમારી સુપ્રિયાને દિયા હૈ, ખાઓ, કહેતી થી બાબા સંભાલ કે રખના ઓર ખાના, જબ ખુદ નહીં સંભાળ સકે તો ખાના ક્યાં સંભાલેંગે. ક્યું સચ હૈ ના? સામુ માણસ પોતાની ભાષા સમજે ન સમજે તેની ગંડુને પડી ન હતી કે પછી પેલો તેની વાત સમજતો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવપટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: સાધિયા સાધિયા મધમ મધમ તેરી ગીલી હસી

અમે પણ નાસ્તો કરવામાં જોડાયા. લ્યુસીની જિજ્ઞાસા સમી ન હતી. તેણે મને પૂછ્યું, ખરેખર ખરેખર આ લોકોને નર્મદા દર્શન આપે છે? ખબર નથી, પણ ઘણાને એવો અનુભવ થયો છે એવું મેં સાંભળ્યું છે. તને પણ સાંભળવા મળશે, મેં ઉત્તર આપ્યો. કેટલું ઉત્તેજનાસભર, પણ એવું શક્ય નથી લાગતું, લ્યુસીએ કહ્યું. આપણે આ માણસને પૂછીશું. હજી તે મંદિરે રોકાવાનો છે, તેને આરામ કરવા દે, પછી નિરાંતે પૂછીશું. તારા માના સંશોધકને કાબૂમાં રાખજે, લ્યુસીની મજાક કરતો હોવ એમ મેં કહ્યું. એટલી શિષ્ટતા છે મારામાં, લ્યુસીએ પણ એવા સ્વરે જવાબ આપ્યો. ગંડુનું ધ્યાન અમારી વાતો તરફ ગયું. તેણે પૂછ્યું, ક્યાં કહેતી હૈ લડકી? મેં અમારી વાતનો સાર ગંડુને કહ્યો અને ગંડુએ વાતનો દોર સીધો જ લ્યુસી સાથે જોડી દીધો. તુમ ચાહતી હો નર્મદા કો પાના, તો ચલી જાઓ ઇનકે સાથ, અગર વિશ્વાસ પડતા હૈ તો. જવાબમાં લ્યુસીએ મસ્તક ધુણાવી હાથની સંજ્ઞા કરી ના કહ્યું. મેં સાવ અજાણ્યા, એકબીજાની ભાષા પણ ન જાણતા માણસોને આટલી સરળતાથી વાત કરી શકે તે મેં દંગ રહીને જોયા કર્યું. પેલો તમિલ ભાષી પણ આનંદપૂર્વક આ નવો અનુભવ માણતો રહ્યો. ગંડુએ એક પાંદડું હાથમાં લીધું અને લ્યુસી સામે ધર્યું. પછી સાવ સરળ પણ કંઈક જુદા જ અવાજે બોલ્યો, બોલ લડકી, તું ઇસ પત્તે કા રૂપ લઈ શકતી હૈ? પૂછીને તે થોડું અટક્યું. લ્યુસી તેનો પ્રશ્ન સમજી છે તેવું લાગતા જ તેને કહ્યું, અગર હા તો એ પૂરા પેડ તેરા રૂપ લે લેગા. અગર કોઈ ક્યા નામ હૈ તેરા? લ્યુસી. હા તો લ્યુસી પત્તા યા ડાલી ભી બન સકે તો પેડ જરૂર લ્યુસી બન જાયેગા. યે પ્રતિજ્ઞા હૈ પેડ કી, યહી વચન હૈ નદી કા, આકાશ કા, હર ચીજ કા. પછી અમને બધાને ઉદ્દેશીને કહે, જિસે તુમ બેજાન સમજતે હો વે સબ હમસે કઈ જ્યાદા જિંદા હૈ. લ્યુસી હતપ્રત બેઠી સાંભળતી રહી અને ધીમેથી માત્ર બે શબ્દો બોલી શકી, ઓહ નો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

કિનારા તરફથી કોઈનો અવાજ સંભળાયો. થોડી વારે ઢોળાવ પાછળથી બે ત્રણ ગાયોને હંકારતી નાનકડી બાળા નદીમાં ઉતરી. ગાયો પાણી પીતી હતી અને તે બાળા અમને નિરખતી રહી. ગંડુએ તેનો નાસ્તો કરવા નિમંત્રી. તે આવી. તેણે પોતાને મળેલા ભાગમાંથી થોડું એક પાનમાં વીંટ્યું. બાકીનું ખાઈને ઊભા થતા ગંડુને પૂછ્યું, હું જાઉં? ગંડુએ હસીને કહ્યું, હા માં, કહીં જા સકતી હો તો જાઓ. અને પેલી ગાયો વાળથી ચાલી ગઈ. હું ગંડુ તરફ જોઈ રહ્યો. મને મનમાં પ્રશ્ન થયો કે ગંડુ કહે છે કે કદી સત્ય હોઈ શકે. તે સાથે જ મને ગઈ રાત્રે જ મળેલું યુગલ યાદ આવ્યું. તેમાંની સ્ત્રીએ પણ આ જ રીતે પોતાના ભાગમાંથી અલગ કાઢીને ભોજન સાચ્યું હતું અને જતા પહેલા બે વખત પૂછ્યું હતું, હું જાઉં? આ બે પ્રસંગોનું સામ્ય શું સૂચવે છે તે સમજવાની મારી શક્તિ નથી. તે માત્ર અકસ્માત હોય કે અહીંના લોકોનો રિવાજ માત્ર પણ હોય? પણ તેમ ન હોય તો પછી એ સમયે ઘટેલી તે નાનકડી ઘટનાથી મોટું સત્ય બીજું ન હતું. પેલા બે ભૂખ્યાજનો, ઊંચે આવી રહેલો ચંદ્ર, આસો નવરાત્રિનું નિરભ્ર આકાશ, ચોતરફ પથરાયેલી ખડકમાળ વચ્ચે ખળખળાટ વહી રહેલા જળ, અને તે સૌથી જુદી ઘટનામાં કોઈ માટે સાચવીને પાંદડે વીટીને અલગ રખાયેલું અન્ન, બ્રહ્માંડના છેડા સુધી વ્યાપતું પરમ સત્ય તો ત્યાં જ હતું. પણ હું તેને પારખવામાં થાફ ખાઈ ગયો હોય તેવું મારે સ્વીકારવું રહ્યું. જ્યાં સુધી નદી પોતે પોતાને મુખે મને નહીં કહે કે હું નર્મદા છું, ત્યાં સુધી કંઈ પણ ન માનવાનું નક્કી કરીને હું ઉઠ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ગંડુ પેલા તમિલ ભાષીને ખભે હાથ મૂકીને ઊભો થયો અને જતા જતા કહ્યું, હું જાઉં? અમે બધા હસી પડ્યા. ગંડુ વનુ તરફ અને અમે મંદિર તરફ ચાલ્યા. શાસ્ત્રીને ત્યાં પહોંચીને મેં પરિક્રમા વાસીની વ્યવસ્થા કરી. પછી હું અને લ્યુસી રસોડા તરફ ગયા. સુપ્રિયા રસોઈયાની સૂચનાઓ આપતી હતી. અમને જોઈને તેણે કહ્યું, બીતુબંગા સાથે વાત થઈ છે, તે તમને 60 સાલીઓ પાસે લઈ જશે. ક્યારે જવાનું છે તે બીતુબંગા જાણી લાવશે. ભલે, લ્યુસીએ કહ્યું અને આગળ બોલી, હવે બીજું કોઈ કામ છે? થોડી વાર પછી સુપ્રિયાએ કહ્યું, રસોઈ તૈયાર થાય એટલે જેટલા છે તેટલાને જમાડી દઈએ ને પછી નવરા. બહાર બે કુટુંબ અને બીજા થોડા માણસો મળીને 15-20 જણ હતા. અમે બધાને જમાડ્યા. પેલા તમિલ પરિક્રમા વાસીને એક ઓડીમાં ઉતારો આપ્યો. બપોરે મેં અને સુપ્રિયાએ લુસીના પ્રવાસની વાતો સાંભળી. 4 વાગતા જ લુસીએ પેલા તમિલ પરિક્રમા વાસીને યાદ કર્યું. હું અને લ્યુસી તે પરિક્રમા વાસીના ઉતારે ગયા. તે કંઈ વાંચતો હતો. અમને જોઈને તેણે પુસ્તક બાજુ પર મૂક્યો અને હાથ જોડ્યા. મેં અને લ્યુસીએ તેને મહા મહેનતે સમજાવ્યું કે અમારે તેની પરિક્રમા વિશે અને તેના અંગત જીવન વિશે થોડું પૂછવું છે. ભાષાની મુશ્કેલી અમને નડી, પણ લ્યુસીએ તેની વ્યવસાયિક કુશળતાથી આ પરિસ્થિતિનો ઉકેલ લાવી શકી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ત્રણ મિત્રો તમિલનાડુથી સાથે નીકળ્યા છે. બીજા બે જણને થોડું હિન્દી અને સારું અંગ્રેજી બોલતા આવડે છે. પોતે બીમાર થવાથી વચ્ચે રોકાઈ ગયો હતો તેથી પાછળ રહી ગયો છે. હવે આગળ જતા સાથે થઈ જશે. તેનું નામ પૂછ્યું તો કહે પરિક્રમાવાસી. તમે સંન્યાસ લીધો છે? લુસીએ પૂછ્યું. ના, તે હસી પડ્યો. પત્ની, બે પુત્રો અને એક પુત્રી. પુત્રો સરકારી નોકરીમાં છે, દીકરીને પરણાવી છે. ઘરેથી નીકળતા પત્નીએ પાછા આવવાનું વચન લીધું છે. પોતે શિક્ષક છે, આ વર્ષે રિટાયર થશે. રિટાયર થતા અગાઉની રજાઓમાં તે નીકળ્યો છે. ઘર છોડે 3 મહિના થયા. લુસી સારી એવી વાતો કઢાવી શકી. છેવટે લુસીએ પૂછ્યું, તમે નર્મદાને મળ્યા? પેલો સમજ્યો નહીં. મેં દર્શન કહી, હાથ જોડીને અભિનય સહિત ફરી પૂછ્યું, નર્મદા દર્શન? દર્શન શબ્દ તે સમજ્યો અને અમારું

કૃષ્ણ પણ સમજ્યો. સમાધિમાં સરી ગયો હોય તેમ થોડી ક્ષણો આંખો બંધ કરીને બેસી રહ્યો. પછી નર્મદાની દિશામાં હાથ જોડીને મસ્તક નમાવ્યું. તે કંઈ બોલી ન શક્યો. તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. ધીમેથી તે ઊભો થયો. કમરામાંથી બહાર જઈ રેલિંગ પાસે ઊભો રહી નર્મદાને નિરખતો રહ્યો. તેણે કંઈ જવાબ આપ્યો? લુસીએ મને પૂછ્યું. આપ્યો અને ન પણ આપ્યો. કમરામાંથી બહાર નીકળતા મેં લુસીને જવાબ આપ્યો. તેના આંસુ નર્મદાને મળ્યાના આનંદથી વહેતા હતા કે હજી સુધી અધૂરી રહેલી દર્શનની ઈચ્છાને કારણે. તે આપણે વિચારી લેવાનું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

જે રીતે વાત કરે છે, જે રીતે અહીં આવ્યો છે. લુસી બહાર ઊભી રહીને પેલા તમિલ યાત્રીને જોતા બોલી. તે જોતા તેને હવે કોઈ ઈચ્છા હશે તેવું લાગતું નથી. મેં કહ્યું અને અમે મંદિરના ઓટલા તરફ ગયા. લુસી ઓટલા પર બેસીને નોંધ કરતી હતી. હું ત્યાં જ ઊભો હતો. અચાનક લુસીએ નોટબુકમાંથી નજર ઉઠાવતા પૂછ્યું, આપણે એ રીતે નર્મદા કિનારે થોડું ચાલી શકીએ? તારી પાસે પૂરતો સમય હોય તો? મેં લુસી પાસે બેસતા કહ્યું, પરિક્રમા 15-20 દિવસ કે મહિનામાં કરવાનું કામ નથી, પણ એથી વધુ સમય તો મારી પાસે નથી. લુસી ડાયરી પોતાના પર્સમાં મૂકતા બોલી, પરિક્રમા નહીં તો થોડા દિવસોનો પગપાળા પ્રવાસ કરવો તો છે જ. તેનો વિચાર નિર્ણય સ્વરૂપે બહાર આવ્યો. અમે બંને ગણેશ શાસ્ત્રી પાસે ગયા. અમારો વિચાર જાણીને રાજી થતા કહે, અમરકંટક જઈને થોડે સુધી ઉતરીએ તો 7-1 દિવસનો પ્રવાસ થાય. મેં કોઈ નદીના ઉદગમ સ્થાનને જોયું નથી. લુસી ઉત્સાહથી બોલી, મને બહુ ગમશે. તો નિરાશ થઈશ, ગણેશ શાસ્ત્રીએ કહ્યું. હવે અમરકંટકમાં પણ આધુનિક વ્યવસાયિક વૃત્તિઓ પહોંચી ગઈ છે. ભલે, લુસીએ કહ્યું, મને વ્યવસાયિક હોવા તરફ અણગમો નથી. અને અમે નર્મદાના ઉદગમ તરફ નીકળવાની તૈયારી આદરી. જતા બસમાં અને વળતા થોડું ચાલીને આવવાની અમારી યોજના હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નેક્સ્ટ ટાઈમ આપણે આ જ વાતને આગળ વધારીશું. પરંતુ તમે ક્યાંય જતા નહીં, રેડિયો પાલનપુર સાથે જોડાયેલા રહો. અમારા દરેક શોને આવો જ પ્રેમ આપતા રહો. અમારા દરેક આરજે અલગ અલગ શો તમારી માટે લઈને આવતા હોય છે. તમારા રિવ્યૂ, તમારા ફીડબેક અમને 9592-66-88 પર વોટ્સઅપ કરી શકો છો. અમારી સાથે જીમેલ થ્રુ જોડાઈ શકો છો, radiopalampur@gmail.com. સોશિયલ મીડિયા પર, ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર, યુટ્યુબ પર અમારી સાથે જોડાઈ શકો છો રેડિયો પાલનપુર આઈડી સાથે. અથવા તમે જ્યાં છો ત્યાંથી અમને સાંભળવા માટે રેડિયો ગાર્ડન પર અમે ઉપલબ્ધ છીએ. અને સાથે સાથે એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે રેડિયો પાલનપુર નામથી. તો અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું પણ ભૂલતા નહીં અને અમારી સાથે જોડાયેલા રહેશો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.